નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. આપનું સ્વાગત છે કમ્યુનિટી રેડિયો સ્ટેશન ગવર્ન્ડ બાય બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ પાલનપુર પર. સવારની સભામાં આપણે ભક્તિ સંગીત, ગુજરાતી ગીતો, આજની વાર્તા અને હેલ્થ ટિપ્સ વિશે માહિતી મેળવીશું. સાથે સાથે શૈક્ષણિક સંકુલો અને જ્ઞાનની વાતો કરીશું. બપોરની સભામાં આપણે મનોરંજનની સાથે સાથે મહિલા પ્રધાન અને બાળકોના મનગમતા કાર્યક્રમો પીરસીશું. સાંજે સભામાં આપણે કૃષિ જગત, યુવા જગત, શહેરની વાતની સાથે યુવા હૈયાઓની વાત કરીશું. અને આપનું મનોરંજન 90.4 FM રેડિયો પાલનપુર પર આમ અવિરતપણે ચાલતું રહેશે.

ગુડ મોર્નિંગ પાલનપુર, આપ સૌનો દિવસ મંગલમય રહે તેવી શુભેચ્છાઓની સાથે આપણે શરૂઆત કરીએ ભક્તિ સંગીતથી, સર્જનહારની આરાધનાથી. તો સાંભળતા રહો, ખુશ રહો, મસ્ત રહો રેડિયો પાલનપુરની સાથે 90.4 FM.

પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર. હું છું આરજે એઆર. ઈશ્વરે બનાવેલા બધા જીવોમાંથી ફક્ત માનવી એકલો જ પૈસા કમાય છે, પણ બીજો એક પણ જીવ ભૂખ્યો રહેતો નથી અને માનવી ક્યારે ધરાતો નથી. મિત્રો, આ વિચાર એટલા માટે ઉત્તમ છે કારણ કે આપણે સૌ પેટીયું રળવા માટે કમાઈએ છીએ અને એ ધન કમાવવા માટે આપણે બધા જ નિયમોને નેવે મૂકીએ છીએ. પણ એ વિચાર આપણે કરતા જ નથી કે આપણા સિવાયના આ ધરાના અન્ય જીવો પણ જીવવા માટે પેટમાં કંઈક ને કંઈક નાખે છે અને એ માટે એમને કમાવવું જરૂરી નથી. આપણે માણસ છીએ, સુખ સાહેબી જે દુન્યવી છે એના માટે કમાઈએ છીએ અને એ વાત સાહજિક છે કે કમાવવું પડે, કર્મ કરવું પડે, પણ કર્મમાં ક્યારે સિદ્ધાંતોને વે ન મૂકવા જોઈએ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખડી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.
2: કૃષ્ણ અને આ મોરપીછની શું વાત છે ખબર છે? એક વખત રામજીને જયારે વનવાસ મળ્યો ને ત્યારે રામ ને સીતા એ વનમાં જતા હતા અને સીતા માતાને તરસ લાગી. રામજી આજુબાજુ શોધ્યું પણ ક્યાંય પાણી ન મળ્યું અને અંતે એમણે વન દેવતાને પ્રાર્થના કરી, હે વન દેવતા મને જળાશયનો માર્ગ બતાવો. અને ત્યારે એની મદદે મયુર એટલે કે મોર આવે છે અને કહે છે કે હું ઉપર ઉપર આમ ઉડતો ઉડતો જાઉં છું અને નીચે જમીન પર મારા પીછા ખેરવતો જાઉં છું અને આપ એ રસ્તે રસ્તે ચાલતા જળાશય સુધી પહોંચી જશો. પણ એ જળાશય સુધી પહોંચતા પહોંચતામાં તો મયુર છે એ પોતાના બધા પીછા ખેરવી નાખે છે અને મરણાસન્ન થઈ જાય છે. અને ત્યારે રામજી ત્યાં આવીને કહે છે કે અરે રે, તે અમારી તરસ છીપાવવા માટે થઈ અને તારું બલિદાન આપ્યું. અને ત્યારે મોર જવાબ આપે છે કે જગત આખાની તરસ જે છીપાવે છે એ ભગવાનની તરસ હું છીપાવી શકું તો એના માટે મારો જીવ પણ જાય ને તો મને કબૂલ છે. અને ત્યારે રામજીને વચન આપે છે કે તારું આ મારી માથે ઋણ છે એટલે આવતો જે અવતાર આવશે ને મારો ત્યારે હું તને ધારણ કરીશ. અને એ પછીનો જે એમનો અવતાર આવ્યો કૃષ્ણ તરીકે ત્યારે તેમણે પોતાના મસ્તક ઉપર આ મોરપીછને સદાય એના માટે ધારણ કર્યું. તો આવો હતો આ કૃષ્ણ અને મયુરનો સંબંધ.

એક વાતચીત દરમિયાન બહુ સમય થયો તો એ મિત્ર સાથે વાતચીત થઈ રહી હતી. વિદેશમાં વસવાટ કરે છે અને એ મિત્રએ મને બહુ સુંદર વાત કરી તેની અને એક બીજા મિત્ર સાથે. એને એમ કહ્યું કે રૂપ અને રૂપિયાનો ઘમંડ ક્યારેય ન કરવો જોઈએ. રૂપ એટલે કે સુંદરતા અને રૂપિયા એટલે કે આપણી આર્થિક પરિસ્થિતિ, એનો ઘમંડ ક્યારેય ના કરવો જોઈએ. થાય ને તો આ વાત યાદ કરી લેવી જોઈએ, કેમ કે ગરીબી અને બીમારી એ ક્યારેય કોઈને પૂછીને નથી આવતી અને એનો કોઈ સમય નક્કી નથી આવતો. આવવાનો કોઈ માર્ગ કે પછી કોઈ રસ્તો કે કોઈ દિશા કે કોઈ સંકેત પણ નથી આવતો. બહુ ઉમદા વાત છે મિત્રો, આપણે સૌએ પણ ધ્યાન રાખવી જોઈએ. અમીર હોવ અને અમીર બનવું એ વાત અલગ છે, પણ એ અમીરીનો

અહેસાસ તમે કરો ત્યાં સુધી ઓકે, બીજાને કરાવો ત્યારે એ ઘમંડ ન થવો જોઈએ. અને એવી જ રીતે સુંદરતાની વાત છે, તમારી સુંદરતા તમને લાગે અને તમારા પ્રિય પાત્રને બીજા માટે તે સુંદર છે કે નહીં એ વિચાર કરીને આપણે એ સુંદરતાનું અભિમાન પણ ન કરવું જોઈએ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાં નારા બાગની પાસે, પાલનપુર.
2: સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. અત્યારની આ જનરેશન છે ને, એ તર્કમાં બહુ માને છે. કોણ જવાબદારી લેશે એવો પ્રશ્ન કરે તો, આજથી 5000 વર્ષ પહેલા શ્રી કૃષ્ણએ છાતી ઠોકીને કુરુક્ષેત્રના યુદ્ધની અંદર કહ્યું હતું કે આવી જાઓ મારા શરણમાં અને જુઓ હું તમને પરમ આનંદની કક્ષા સુધી પહોંચાડું છું કે નહીં. અનેક મહાન પુરુષો છે એ આ ગીતાજીના અભ્યાસ દ્વારા ખૂબ આગળ આવેલા છે. ગીતાજી એ કોઈ ધર્મગ્રંથ નથી, એ જીવન જીવવાની જડીબુટી છે. સાધુ સંત કે કોઈ પણ વ્યક્તિ સમાજનો હોય એ બધાને સ્પર્શે છે. ઘણી બધી સમસ્યાઓ છે આપણા જીવનની અંદર, તો આ બધી જ સમસ્યાઓનું નિરાકરણ છે એ માત્ર ને માત્ર આ ગીતામાં મળે છે. ગીતા છે એ જીવન જીવવાની જડીબુટી છે. વેદ પુરાણ ઉપનિષદ આ બધાનો અભ્યાસ કદાચ આપણાથી ન થઈ શકે, પણ એ બધાનો સાર છે એ ગીતામાં છે. તો આવી આ ગીતા છે એને સંવિધાનમાં પણ સ્થાન આપવામાં આવેલું છે. આજે પણ કોર્ટની અંદર ગીતા ઉપર હાથ રાખી અને શપથ લેવડાવાય છે. તો આવી આ ગીતા છે આપણા બધાના ઘરમાં સહજ સુલભ છે. પ્રત્યેક હિન્દુના ઘરમાં આ ગીતા હોવાની છે. તો આપણે શા માટે એનો લાભ ન લઈએ? તો આપણે બધા સાથે મળી અને આ ગીતા છે એનું પઠન કરીએ, મનન કરીએ અને આપણે એને આપણા જીવનમાં અપનાવીએ. જય શ્રી કૃષ્ણ.
3: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: એક વખત નારદ મુનિ પોતાની વીણા વગાડતા વગાડતા જંગલ માંથી પસાર થઈ રહ્યા હતા અને એમણે જોયું એક વૃક્ષ નીચે એક સાધુ છે ને, એ સાધના કરી રહ્યું. જેવા એને નારદજીને જોયા તો પૂછ્યું કે તમે પરમાત્મા પાસે જાઓ છો? તો તમે એમને પૂછી લેજો કે મારી મુક્તિને કેટલો સમય બાકી છે. નારદજી હસ્યા, નહીં કે ભલે. હવે થોડે દૂર પાછા આગળ ગયા તો એક વૃક્ષની નીચે એક યુવાન પોતાનો એકતારો વગાડતો વગાડતો પોતાના નિજાનંદમાં મસ્ત રહીને નાચતો હતો. તો સામેથી નારદજીએ પૂછ્યું કે ભાઈ તારા માટે કઈ પૂછતા આવો પરમાત્માને? પેલા યુવાને તો જાણે કઈ સાંભળ્યું જ નથી ને પોતાના જ નૃત્યમાં એ મગ્ન રહે. નારદજી તો ભગવાન પાસે જાય છે અને ત્યાંથી પાછા આવે છે. ત્યારે પેલા સાધુને કહે છે કે જો મેં પરમાત્માને પૂછ્યું છે અને એમણે કહ્યું છે કે તમને હજુ 3 જન્મ લાગશે. અને પેલો બૂઢો સાધુ, એણે તો શાસ્ત્રો ફેંકી દીધા, માળા ફેંકી દીધી, કમંડળ ફેંકી દીધી, આ તે કેવો અન્યાય, હજી 3 જન્મ? નારદજી તો આગળ ચાલવા લાગ્યા. પેલા યુવાન પાસે આવ્યા. પેલા યુવાનને કે તે તો મને નહોતું કહ્યું, પણ મેં તારા વતી પરમાત્માને પૂછ્યું છે અને પરમાત્માએ કહ્યું છે કે એ યુવાન જે વૃક્ષ નીચે નૃત્ય કરે છે ને, બસ એ વૃક્ષના જેટલા પાંદડા છે ને એટલા જન્મ એના બાકી છે. પેલો યુવાન તો ખુશ થઈ ગયો. અરે, આખી દુનિયામાં કેટલા બધા વૃક્ષો ને કેટલા

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખડી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: માનવ જીવનમાં વ્યક્તિ જે કઈ વિચારે છે તેવું તેના જીવનમાં બનતું હોય છે. જેવા જેના વિચારો અને કલ્પનાઓ તેવા તેના કાર્યોને પરિણામો હોય છે. નેપોલિયન બોનાપાર્ટની અનેક વાતો તમે સાંભળી હશે, વાંચી હશે. તે કેવું વ્યક્તિત્વ હતું કે જેમનામાં નિર્ભયતા, અડગતા, આત્મવિશ્વાસ, ત્વરિત નિર્ણય શક્તિ, નેતૃત્વ જેવા અનેક સદગુણોનો ખજાનો હતો. તેમણે કહેલું કે અશક્ય જેવો શબ્દ મારા શબ્દકોશમાં નથી. અને આ વાત પરથી આપણે પણ એ જ શીખ મેળવવી જોઈએ કે કોઈ પણ કાર્ય અઘરું નથી હોતું, એ કાર્ય કરવા માટેની ધગશ આપણામાં હોવી જોઈએ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

આજુબાજુ જ્યારે સંસારમાં જોતા હોઈએ ને કે પછી આપણા જીવનના ઘટનાક્રમમાં ભૂતકાળને, ત્યારે એ વાત સમજાય છે કે વ્યક્તિ અમસ્તું જ નિખરતું નથી, વ્યક્તિ અમસ્તું જ નથી નિખરતું, સમય, સંજોગ અને સમાજ એને ખૂબ તબિયતથી ઘા કર્યા હોય છે, એની પરીક્ષાઓ લીધી હોય છે, અને એ કસોટીમાંથી એ સફળ થયો એવું પણ જરૂરી નથી, પણ ચોક્કસથી એ કસોટીઓ એને પાર તો કરી જ હોય છે. અને એટલે જ પછી જ્યારે એ વ્યક્તિત્વને આપણે જોઈએ, આપણે એ વ્યક્તિનો સહવાસ માણતા હોઈએ, ત્યારે આપણને એવું લાગે છે કે તે પોતાની મસ્તીમાં જ જીવે છે. અને હું તો કહીશ કે પોતાની મસ્તીમાં જીવતા વ્યક્તિને કોઈની પણ વાહવાહની જરૂર પડતી નથી, પછી એને કોઈ પણ પ્રકારની પ્રશંસાની જરૂર પડતી નથી. આ સુંદર મજાના શબ્દો જાણે શબદ હોય ને એવો અહેસાસ કરાવે છે. ચાલો આપણા જીવનને પણ શબ્દો થકી વર્ણવાની જગ્યાએ શબદના ઉદાહરણ બનાવીએ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખડી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4.

0: સર્વ કાર્યોનું જનક વિચાર છે. વિચાર શૂન્ય માણસ વિનાશ નોતરે છે અને વિચારશીલ માણસ વિકાસ. આવી વિચારશીલ વ્યક્તિઓ જ દુનિયા પર રાજ કરતી હોય છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.
2: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
3: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.

મહાભારતમાં જેમ અર્જુને તેની કુશળતા, કૌશલ્યો, મહાવરો અને અડક આત્મવિશ્વાસ થકી લક્ષ્યવેધ કરેલ, તે જ રીતે વર્તમાન જગતમાં પણ અનેક નરનારીએ અપેક્ષિત લક્ષ્ય વેધ્યા છે. લક્ષ્ય પ્રાપ્તિ હિ લક્ષ્ય ના એકમાત્ર વિચાર સાથે અનેક લોકો આ દુનિયામાં પોતાનું ધારેલું કામ પાર પાડી શક્યા છે. આવા સ્વપ્ન સોદાગરોનો એક જ સંદેશ હોય છે, સપના હંમેશા મોટા જુઓ, નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન. નિશાન પ્રાપ્તિની પથમાં નિષ્ફળતા આવે તો તેને જોરથી લાત મારીને તેમાંથી પાઠ જાણીને આગળ વધી જાઓ. નવો દિવસ નવો પડકાર, જજુમો અને સફળ થાઓ. આ સંદેશને જીવનમાં ઉતારી ચોક્કસ લક્ષ્ય બનાવી તેને પ્રાપ્ત કરવા વીર યોદ્ધાની જેમ ઝઝૂમી છેલ્લે લક્ષ્યવેધ કરી સફળતાનું મીઠું મધુરું સ્વાદ ચાખી શકનારી વ્યક્તિઓમાંનું એક વ્યક્તિત્વ બનો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: નમતાની સૌ કોઈ રીજ, નમતાની બહુમાન, સાગરની નદીઓ ભજી છોડી ઊંચા સ્થાન. નમ્યું તે સૌને ગમ્યું, સોનું નરમ હોય છે એટલે તેનું મૂલ્ય પણ વધારે હોય છે અને તેમાંથી જુદા જુદા પ્રકારના આભૂષણો તૈયાર થઈ શકે છે. તેને જે ઘાટ આપવું હોય તે આપી શકાય. જ્યારે બીડ કઠણ અને અક્કડ હોય છે તેને ઘાટ આપવા જતાં તે તૂટી જાય છે. આવું જ માણસનું પણ છે. કેટલાક માણસો સોના જેવા નરમ હોય છે, જેમની સમાજમાં કિંમત અંકાય છે અને તે બધાને પ્રિય બને છે. જ્યારે કેટલાક લોકો બીડ જેવા બરડ હોય છે, તેઓ સમાજમાં પોતાના અક્કડ સ્વભાવને કારણે અપ્રિય બની બેસે છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.
3: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખડી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.

0: નમસ્કાર શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર કમ્યુનિટી રેડિયો સ્ટેશન. આપણા શહેરની અંદર આપણી ઓળખ સમા એવા આપણા આ રેડિયો સ્ટેશન પર કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ દ્વારા સંચાલિત કરવામાં આવે છે અને વિવિધ કમ્યુનિટીઝનું પ્રતિનિધિત્વ પણ આ પ્લેટફોર્મ પરથી રજૂ થશે. આપણા જીવનની અંદર ગીતા એ બહુ જ અમૂલ્ય ગ્રંથ તરીકે આપણે આલેખીએ છીએ, પરંતુ આ ગીતાને સુંદર અને સરળ ભાષામાં સમજવી એ ખૂબ જ જરૂરી છે. આ માટે આપણા શહેરનું અનેરું અને આગવી ઓળખ ધરાવતા એવું વ્યક્તિત્વ એ આપણી પાસે ઉપલબ્ધ છે, માનનીય ડોક્ટર શ્રી ગિરીશભાઈ ઠાકર, ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા અને સંસ્કૃતના વિદ્વાન એવા ડોક્ટર ગિરીશભાઈ ઠાકર આપણને ગીતા વિશે ગીતા અમૃતમાં રસપાન કરાવશે. તો આજના અંકમાં આપણે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર પાસેથી ગીતા અમૃતનું રસપાન કરીશું. યાદ રાખજો, આપના પ્રતિભાવ ફેસબુક પેજ 90.4 રેડિયો પાલનપુર પર અચૂકપણે મોકલજો. આપણા શહેરની આપણી ઓળખ સાંભળતા રહો, મસ્ત રહો 90.4 FM રેડિયો પાલનપુર પર.
1: ગીતા અમૃતમના આ વર્તમાન પ્રસારણમાં આપણે 13મો અધ્યાય એના 11મા શ્લોકથી આગળ જોવાનું છે. ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ યોગ, ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ, આખું એ જે જગત જે છે, દ્રશ્ય જગત, નશ્વર જગત કે ઈશ્વર, બે તત્વોનું બનેલું આખું જગત છે એવું જુદી જુદી રીતે આપણને કહેવાનો પ્રયત્ન કર્યો છે. અને જે પરબ્રહ્મ સ્વરૂપ છે કે ઈશ્વર સ્વરૂપ છે તેને જ્ઞાન સ્વરૂપ પણ કહ્યું છે. જ્ઞાન સ્વરૂપ, જ્ઞાનવાન એમ નહીં, જ્ઞાનવાન હોય તો જેને જ્ઞાન છે તે એમ કરીને બે વસ્તુઓ આપણે કલ્પવી પડે, પણ બે નથી. અહીંયા 7મા શ્લોકથી શરૂ કરીએ તો જુદા જુદા જુદા જુદા સાધનો કયા, અને એ બધા સાધનો માટે શબ્દ વાપર્યો છે જ્ઞાનના સાધનો નહીં, પણ જ્ઞાન એ નામે ઓળખાવ્યા છે. તત્વજ્ઞાન થવાના કારણરૂપ આ સાધનો છે, પણ એને જ્ઞાન જ કહ્યું છે. અધ્યાત્મ નિત્યત્વ, અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વમ, તત્વજ્ઞાનાર્થ દર્શનમ એતદ્ જ્ઞાનમ ઇતિ પ્રોક્તમ.

એમ 11મા શ્લોકમાં કહ્યું હતું. એને જ્ઞાન કહેવાય છે. અધ્યાત્મ જ્ઞાન ની અંદર નિત્ય સ્થિર રહેવું કે તત્વ જ્ઞાન વડે જે પ્રતિપાદન કરવામાં આવ્યું છે એને જોતા રહેવું, એનું દર્શન કરવું, એને વિઝ્યુલાઇઝ કરવું, આ આમ સાધન કહેવાય. પણ એને જ જ્ઞાન કહ્યું છે, કારણ કે જ્ઞાન અને જ્ઞાતા એ બે અલગ ન હોઈ શકે. જ્ઞાનવાન ત્રીજી કોઈ વ્યક્તિ છે ના, જ્ઞાન સ્વરૂપ છે. આત્મ જ્ઞાન તો અંદરથી સ્ફુટ થાય છે. એ જ વસ્તુ અજ્ઞાનનું પણ છે. અજ્ઞાનના જે કારણો છે, મદ મત્સર મોહ માયા દંભ વગેરેની આગળ ચર્ચા કરી હતી. અદમત્વમ એમ કહ્યું ત્યારે માની હોવા પણ એ અજ્ઞાનનું લક્ષણ હતું. અને કાઢ નાખો એટલે બધું અજ્ઞાન. તો એને માટે પણ અજ્ઞાનવાન એમની અજ્ઞાન શબ્દનો જ આપણે પ્રયોગ થયેલો જોઈ શકીએ છીએ. તો આગળ ચાલે છે 12મા શ્લોક થી. ત્યાં જે જ્ઞેય તત્વ છે એ જ્ઞેય તત્વનું જે સ્વરૂપ છે તે જે પામવાથી અમૃતત્વની પ્રાપ્તિ થાય કે પરમાનંદની પ્રાપ્તિ થાય એની વાત આપણને 12મા શ્લોક થી કરવાના છે. જ્ઞેયમ યત તત પ્રવક્ષ્યામિ યજ્ઞાત્વા અમૃતમશ્નુતે

એ કહે છે કે જ્ઞેયમ યત પ્રવક્ષ્યામી. હવે જે જ્ઞેય તત્વ છે, જેને જાણવાનું છે, જે પરમાત્મા તત્વ છે, એની હવે હું તને જે વાત કરવાનો છું, એનું એક વખત જો જ્ઞાન થઈ ગયું તો અમૃતમ અશ્નુતે અમૃતત્વને પ્રાપ્ત કરે છે. અમૃતત્વને પ્રાપ્ત કરે છે, અમરત્વને પ્રાપ્ત કરે છે. અહીંયા અમૃત એટલે લૌકિક જીવવું ને મરવું એ અર્થ આપણે લેવો નથી. અમૃતત્વ પ્રાપ્ત થયું એટલે પરમાનંદ પ્રાપ્ત થયો, કારણ કે પરમાત્મા પરમાનંદ સ્વરૂપ છે. તો અમૃતમ અશ્નુતે અમૃતત્વને પ્રાપ્ત કરે છે કે અમૃતને પ્રાપ્ત કરે છે, એનો અર્થ એ છે કે પરમાત્મ તત્વને પ્રાપ્ત કરે છે, અર્થાત પરમાનંદને પ્રાપ્ત કરે છે. જો આ જ્ઞાન થયું તો તમારો પરમાનંદના ક્ષેત્રમાં જન્મ થઈ ગયો. જન્મ ને મૃત્યુના લૌકિક જે આપણે વાતો કહીએ છીએ કે અમૃત પીએ માણસ મરી ના જાય, અશ્વત્થામા બલિર્વ્યાસો હનુમાંશ્ચ વિભીષણઃ કૃપઃ પરશુરામશ્ચ, આ બધા અમર થઈ ગયા એટલે એ કોઈ દિવસ મૃત્યુ પામતા નથી એમ આપણે કહીએ, એ અર્થમાં અહીંયા નથી કહેવાયું. એ અમૃતત્વને પ્રાપ્ત કરે છે એટલે એ મોક્ષને પ્રાપ્ત કરે છે, પરમાનંદને પ્રાપ્ત કરે છે. કોણ? હવે કહીશ, એ જ્ઞાન, એ જ્ઞેય એને જેણે મેળવી લીધું, જ્ઞેય એટલે જેને જાણવાનું છે તે, જ્ઞાન એટલે જે જાણ્યું તે, જે જ્ઞેય પદાર્થ છે તે જ્ઞેયને જાણીશ તો, એટલે એનું જો તને જ્ઞાન થશે, જ્ઞાન થાય એટલે જ્ઞાન એ જ આત્મ સ્વરૂપ છે, તો એ જ્ઞાત્વા અમૃતમ અશ્નુતે, તો તને અમૃતની પ્રાપ્તિ થશે, પરમાનંદની પ્રાપ્તિ થશે, કારણ કે એ અનાદિમત પરમ બ્રહ્મ, કારણ કે એ જે પરબ્રહ્મ છે, એ પરમ તત્વ છે, એ પરમ તત્વ એ લૌકિક સત અને અસત બંનેથી પર છે, સત અને અસત થી પર છે. ન તો એ સત છે ન તો એ અસત છે. સત એટલે કાયમ હોય તે, અસત એટલે ન હોય તે. વેદાંતમાં વસ્તુ અને અવસ્તુ એવા શબ્દોનો પ્રયોગ પણ થાય છે. સત એટલે હોય તે, અસત એટલે ન હોય તે. આગળ કહ્યું તું, ના સતો વિદ્યતે ભાવો, ના ભાવો વિદ્યતે સતઃ. અસતનો ભાવ નથી અને સતનો અભાવ નથી. સસલાનું શિંગડું અસત છે, સસલાનું શિંગડું હોય જ નહીં તો સસલાનું શિંગડું ના જ હોય પછી, એમાં કઈ બીજો

પ્રશ્નથી એ અસત છે. પણ એમ કરતા કરતા આપણે જોયું હતું કે આખું જગત અસત છે, બ્રહ્મ છે જે આપણને દેખાય છે તે નથી. તો સત્તત્વ અને અસત્તત્વ, જ્યારે અવ્યક્તની અંદરથી વ્યક્તના સર્જનની શરૂઆત થાય તો આપણે એમ કહીએ કે અવ્યક્ત છે તે સત છે, કે મૂળ પ્રકૃતિ છે તે સત છે, કે બધું જે વખતે પોતાના કારણની અંદર મળી જશે ત્યારે પ્રલય અવસ્થા આવશે આ પણ સત છે. તો કે જે પરબ્રહ્મ છે તે આવા સત અને અસત એવી ઓળખાણોથી પર છે. પરબ્રહ્મ, પરમ બ્રહ્મ, અનાદિમત, એ અનાદિ છે. અનાદિ છે એટલે સત કહેવાની ઈચ્છા થાય તો કે ના, સત અને અસત બંનેથી પર છે. કારણ કે નહીં તો મૂળ પ્રકૃતિને આપણે સત કહેવી પડે જેનો નાશ થતો નથી, અનાદિમત જેનો આદિ પણ નથી, અને જેનો આદિ નથી તેનો અંત નથી, અથવા એનાથી ઊંધી રીતે કહી શકીએ જેનો અંત નથી તેનો આદિ ન જ હોઈ શકે. તો આ જે પરબ્રહ્મ છે એ પરબ્રહ્મનું એક વખતે જો જ્ઞાન થયું તો પછી જીવનમાં કશું શેષ રહેતું નથી, પછી તમે પરમાનંદની પ્રાપ્તિ કરી ચૂક્યા છો જીવતા છતાં. આજ આજ મોક્ષની જ્યારે જ્યારે વ્યાખ્યા આવી છે ગીતામાં ત્યારે લૌકિક મૃત્યુની વાત છે જ નહીં. લૌકિક મૃત્યુ તો શરીરનું આવવું અને શરીરનું જવું એની વાત નથી. જીવતે પણ માણસ પરમાનંદમાં રાચતો હોય, જીવતે છતે જીવંત હોવા છતાં મૃત્યુને તરી ગયો હોય અને અમૃતત્વને પ્રાપ્ત કર્યું હોય, મૃત્યુને તરી ગયો હોય અને મોક્ષને પ્રાપ્ત કર્યો હોય, પેલું લૌકિક મૃત્યુ ત્યાં મૃત્યુ નથી. એટલે સત અને અસત બંનેથી પર એવા એક પરબ્રહ્મનું જ્ઞાન છે. અને એ પરબ્રહ્મનું જ્ઞાન જો એક વખત થયું તો એ માણસ મુક્ત છે, એ માણસને અમૃતત્વ પ્રાપ્ત થઈ ગયું છે, એ માણસ આનંદ જ આનંદમાં વિહરણ કરે છે, અમૃતમ અશ્નુતે, અમૃતને ભોગવે છે, ખાય છે. જાણે કે અમૃતનો રસનો એક પ્યાલો પડ્યો હોય ને આપણે પીતા હોઈએ એને અમૃતમ અશ્નુતે કહેવાય, દુગ્ધમ અશ્નુતે. પણ અમૃત એ કોઈ પદાર્થ નથી કે જેને તમે ખાઓ કે પીઓ, અમૃતત્વ એ પણ એક તત્વ છે અને એ કેવળ આનંદ છે. આજે પરબ્રહ્મ છે એ આનંદ સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, મોક્ષ સ્વરૂપ છે. પરબ્રહ્મ છે, પરમ બ્રહ્મ છે. કેવી રીતે ઓળખીશું? એના હાથ કેવા છે, એના પગ કેવા છે? હમણાં વિશ્વરૂપ દર્શન કર્યું એમાં તો અનેક હાથ અનેક પગ એમ કહ્યું તું, બતાવ્યું તું. આ પરબ્રહ્મનું શું છે? અહીંયા આપણે વાત કરીએ છીએ ને પેલા નિર્ગુણ બ્રહ્મની ઉપાસનાઓ કરવા માટેની, જ્ઞાન એ જ મોક્ષનું સાધન છે એમ જે કહેવામાં આવે છે એના માટેની આ વાત છે. જ્ઞાન જ જ્ઞાન છે અને સંપૂર્ણ જ્ઞાન જ્ઞાનનો ઉપાસક છે, તત્વજ્ઞાનનો ઉપાસક છે, નિર્ગુણ બ્રહ્મનો ઉપાસક છે. તો એને જ્યાં નજર કરશે ત્યાં ઈશ્વરનું સ્વરૂપ દેખાશે, સગુણ બ્રહ્મની જરૂર નથી. એને સામે ચતુર્ભુજ કે દશભુજ એવા કોઈ સ્વરૂપની જરૂરિયાત હોતી નથી. એ દર્શાવવા માટે કહે છે કે સર્વતઃ પાણિપાદમ તત સર્વતોક્ષિશિરોમુખમ. આપણે સગુણની ઉપાસના કરીએ ત્યારે એના હાથ, એના પગ, એની આંખો, એનું મસ્તક, આવું બધું આપણે કલ્પના હોઈએ છીએ. વિષ્ણુ ભગવાનને ચાર હાથ કલ્પ્યા, માતાજીને દશ ભુજાળી કલ્પી, ભગવાન શંકરના માથામાં ગંગાજીને કલ્પ્યા, આપણે ત્રણ નેત્રો કલ્પ્યા. આપણે સગુણના માટે આ મર્યાદાઓ છે બધી, નિર્ગુણ ઉપાસકના માટે તો આ મર્યાદાઓ છે જ નહીં. એટલે સર્વતઃ જ્યાં જુઓ ત્યાં તમારે હાથ જોવા છે તો હાથ છે, પગ જોવા છે તો પગ છે.

જોઈ છે તો આંખો છે, સર્વતઃ બધી બાજુ એના હાથ પગ બધી બાજુ છે, નિર્ગુણ નિરાકાર છે. પણ જો તમે વિચારોની અંદર જોવા માંગતા હશો તો સર્વતઃ ચારે બાજુ જ્યાં જોઈએ ત્યાં રામ જ રામ. સર્વતઃ પાણીપાદમ તત્, સર્વતઃ અક્ષી શિરો મુખમ, બધી બાજુ આંખો, બધી બાજુ શિર, બધી બાજુ મુખ. લૌકિક રીતે વિચારીએ જે જગ્યાએ હાથ છે એ જગ્યાએ માથું હોઈ શકે એમ નથી કહેવાનો ભાવ. તમે જે જોવા માંગતા હશો, જ્યાં જોવા માંગતા હશો ત્યાં તે છે એમ માની લો. સર્વતો પાણીપાદમ તત્, સર્વતો અક્ષી શિરો મુખમ, સર્વતઃ અક્ષી શિર મુખ, બધી બાજુ જ્યાં જુઓ ત્યાં સર્વતઃ. આંખો, મસ્તક, મુખ, એક જગ્યાએ જ્યાં આંખ હોય ત્યાં મોં ના હોય, મોં હોય ત્યાં આંખ ના હોય. પણ આજે પરબ્રહ્મ સ્વરૂપ છે તેનું બધે, એટલે જ્યાં બધેથી તમને જોઈ રહ્યો છે માની લો આંખો બધે છે. સર્વતઃ શ્રુતિમલ્લોકે, એ જ રીતે આ બધું જ ઇન્દ્રિયો આવી ગઈ, બધે બધી બાજુ આંખો, બધી બાજુ કાન. ચાલો તમને સાંભળે છે, સ્વીકારી લો. જેનું સર્વત્ર છે એના માટે એક શબ્દ કહી દીધો પછીથી સર્વમાવૃત્ય તિષ્ઠતિ. એ સંસારની અંદર જે કંઈ છે એ બધાને વ્યાપીને રહેલો છે. આ એક તત્વ છે કે જગતમાં જે કંઈ છે સચરાચર એ બધાને વ્યાપીને એ રહેલું પરબ્રહ્મ તત્વ છે. બધાને વ્યાપીને રહ્યું છે, બધાની અંદર છે, બધાની બહાર છે. બધાને વ્યાપીને રહેલું આ પરમ તત્વ છે એટલે તમે એને સ્થૂળ ભાષાથી સમજવા જતા હશો સગુણ ઉપાસકની જેમ, તો તમને હાથ જોવા છે તો હાથે છે ને, પગ જોવા છે તો પગે છે ને, આંખો જોવી જોઈએ તો આંખો છે ને, બધું બધે છે. કારણ કે એ સર્વને વ્યાપીને રહ્યો છે.

તમારી બધી ઇન્દ્રિયો, કારણ કે આપણે તો કોઈને કલ્પના કરતા હોઈએ ને ત્યારે શું કરીએ છીએ, ફરી પાછું સગણ ઉપાસનામાં જવું પડશે કે ઇન્દ્રિયો છે, જે વખતે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે ને એટલે આપણે બધું ત્યાં આરોપણ કરતા હોઈએ છીએ પ્રાણની પ્રતિષ્ઠા કરતા પહેલા, કે આની અંદર ઇન્દ્રિયો એટલે આંખો હો, આની અંદર કાન હો, આની અંદર ઇન્દ્રિયોના પોત પોતાના વિષયો છે, પોત પોતાના ગુણો છે. આંખનો વિષય જોવાનો છે, આંખનો ગુણ જોવાનો છે, તો એ બધું જુએ છે એમ માની લો. સર્વેન્દ્રિય ગુણ, બધી ઇન્દ્રિયોના બધા જ વિષયોને તે જાણે છે, પણ આ જે જાણે છે એ આખું જે જગત જે કઈ છે તે પોતે જ આભાસ રૂપ છે. તો બધી જ ઇન્દ્રિયોના બધા જ જે ગુણ

છતાં એને પોતાને એકેય ઇન્દ્રિય તરીકે જોઈએ તો છે નહીં, અને હાથને પગ કલ્પી શકશો તમે? નહીં કલ્પી શકો. નિરાકાર એટલે બધી ઇન્દ્રિયો વડે થનારું જ્ઞાન એને છે, પણ એ ઇન્દ્રિયથી યુક્ત નથી. આ બે વિરોધાભાસને સમજવા જેવો છે, કારણ કે તે પરમ તત્વ છે અને જગતની કોઈ વસ્તુ એવી નથી કે જે એના વડે વ્યાપ્ત નથી. તો પછી એને સર્વેન્દ્રિયો વડે થનારા જે નાના નાના નાના વિષયોના જ્ઞાનો છે એ તો હોય જ હોય. એટલે સ્થૂળ જ્ઞાન અને સૂક્ષ્મ જ્ઞાન વચ્ચે ભેદ તારવો. સર્વેન્દ્રિય ગુણાભાસમ, ઇન્દ્રિયોના જે

0: કઈ વિષયો છે તે તે વિષયો તેનાથી પર નથી
1: અને તેને કોઈ ઇન્દ્રિયની જરૂર નથી, કારણ કે ઇન્દ્રિય આવશે તો અંશાત્મક રીતે કશુંક અલગ આવ્યું, જુદું જુદું તો કશું છે જ નહીં, બધું એક જ છે, બધું એક જ છે. તો સર્વેન્દ્રિય ગુણાભાસમ અને સર્વેન્દ્રિય વિવર્જિતમ, અને બધી ઇન્દ્રિયોથી વિવર્જિત, ઇન્દ્રિયો વિનાનું આ તત્વ છે. એને ઇન્દ્રિયોની આવશ્યકતા નથી. એને આંખ ને કાન ને બધું આપણે કહીએ કે એને આંખ કલ્પી અને એને કાન કલ્પી, તો નિર્ગુણ નિરાકારની ઉપાસના કરનાર એના આંખ ને કાન એવી ઇન્દ્રિયોથી પર રહેશે, એવી ઇન્દ્રિયોને જોશે નહીં, એ બધું બધે છે. આગળના શ્લોકમાં જ કહ્યું કે બધું બધે સર્વથ પાણી પાદમ. તો ઇન્દ્રિયોના વિષયો પણ એની અંદર છે અને ઇન્દ્રિયોથી એ મુક્ત પણ છે, બંને છે. અસક્તમ સર્વભૃતચૈવ નિર્ગુણમ ગુણભોક્તૃચ. સર્વભૃત સર્વભૃત જે કઈ છે તે બધાને વૃત ધારણ કરનાર, તેનું પોષણ કરનાર, સર્વભૃત બધું જે કઈ છે તે તેના વડે છે, અને છતાં અસક્તમ, અને છતાં એની અંદર આ વિષયોની કોઈ આસક્તિ નથી. બધું એના વડે છે છતાં એનું કઈ નથી, અસક્ત છે. એટલે તમારે પણ આસક્તિ વિન બનવાનું જ છે, કારણ કે તમે જ્ઞાન થયું તો તમે પણ એ જ છો. તો આ પરબ્રહ્મ સ્વરૂપ જે છે એ સર્વભૃત બધાને ધારણ કરનાર, બધાનું પોષણ કરનાર હોવા છતાં અસક્તમ, એ નિરાસક્ત છે. એની અંદર એનો આસક્તિ ભાવ છે નહીં, એને ભાવ જ ન હોય તો આસક્તિ ભાવની ક્યાં વાત કરવી. વિરોધાભાસો દેખાય છે, નિરાસક્ત છે અને ધારણ કરે છે, એનું પોષણ કરે છે બધા વિષયોની, ઇન્દ્રિયો નથી અને ઇન્દ્રિયોના ગુણોને જાણે છે, ઇન્દ્રિયોના વિષયોથી યુક્ત છે. આમ વિરોધાભાસી આપણને ઉભો કરે છે, કારણ કે સર્વની વાત કરવી હોય, સર્વત્રની વાત કરવી હોય, વ્યાપિત્વની વાત કરવી હોય તો આ બધું આવશે. નિર્ગુણમ ગુણભોક્તૃ છ, એક તરફ નિર્ગુણ છે અને છતાં બધા ગુણોને ભોગવનાર પણ છે, નિર્ગુણ છે. આપણે કોઈ વસ્તુને લઈએ ને તો એના નાના નાના ગુણ હોય, કે ભાઈ કેરી હોય તો મીઠી હોય, કાચી કેરી હોય તો ખાટી હોય. તો આ ગુણ નિર્ગુણ છે, કોઈ ગુણ નથી, અને છતાં દુનિયામાં જે કોઈ ગુણ તમે કલ્પો એ ગુણોનો ભોગતા પણ એ જ છે. નિર્ગુણમ ગુણભોક્તૃ છે, એક તરફ તો એ સાવ નિર્ગુણ છે, નિરાકાર છે, એ આપણે જોતા આવ્યા છીએ. નિર્ગુણ ભક્તિની વાત જ્યાંથી શરૂ થઈ ત્યાંથી, તો એ નિર્ગુણ છે. અને જે કઈ ગુણો તમને દેખાય છે એનો ભોગતા પણ છે. જો ગુણ તમે કલ્પતા હો દુનિયામાં, આ બધું ભ્રાંતિમાન છે, છતાં એ જો તમે વિચારતા હો તો એ ગુણોનું ભોગતા તત્વ જે છે એ પણ એ છે. એ પણ એક તો નિર્ગુણ પણ છે અને ગુણોનું ભોગતા પણ છે. બધા વિરોધો આપણને આપ્યા છે એકબીજા પછી એક પછી એક, બધા વિરોધોની વચ્ચે વાત ચાલે છે. નિર્ગુણમ ગુણભોક્તૃ ચ, એક તરફ તો નિર્ગુણ છે અને બીજી તરફ ગુણોનો ભોગતા પણ એ છે. આવું એક તત્વ છે, તમે એને માત્ર તમારી લૌકિક બુદ્ધિથી વિચારવા જશો તો નહીં વિચારી શકો. લૌકિક બુદ્ધિથી ન વિચારી શકાય એવું આ તત્વ છે. બહિરંતસ્ય ભૂતાનામ જે કઈ ઉત્પન્ન થયેલું છે, 15મા શ્લોકમાં કહે છે, આ જરા વધારે સારી રીતે સમજી શકાય એવું છે. જે કઈ ભૂત માત્ર છે એ બધાની બહાર પણ એ છે ને અંદર પણ એ છે.

લે બે એક બાજુ એક એક જ ભૂત છે, તો ભૂતની અંદર પણ એ છે બહાર પણ એ છે. બહિરંતશ્ય ભૂતાનામ, પેલો વિરોધાભાસ ચાલુ છે. બહાર હોય તો અંદર ના હોય, અંદર હોય તો બહાર ના હોય, એવું લૌકિક વસ્તુઓની અંદર લૌકિક પદાર્થોની અંદર હોઈ શકે, પણ અહીંયા એવું નથી. બહાર જે છે તે અંદર પણ છે. બહિરંતશ્ય ભૂતાનામ, જે કઈ ઉત્પન્ન થયેલું તમને દેખાય છે એના બાહ્ય અને અંદર બધે છે. અચરમ ચરમેવ ચ, આપણે સચરાચર જગત એમ કહીએ છીએ, સચર અને અચર જગત, એ ચર રૂપે પણ હોય, એ અચર રૂપે પણ હોય. સચરાચર જગત કહીએ છીએ, પ્રાણીઓ છે, જીવ જંતુઓ છે, આ બધા સચર છે, અને બાકી બધા જે છે, મકાન છે, સ્થૂળ જેટલી જેટલી વસ્તુઓ છે, એ બધી અચર છે, પર્વતો છે. સચરાચર જગત આખું, તો આ પરબ્રહ્મ જે છે એ તો ચર પણ છે અને અચર પણ છે. જો ચર છે તો કોણ? તો કે એજ. અચર છે તે કોણ? તો કે એજ. અચરમ ચરમેવ ચ, અચર પણ એ છે, ચર પણ એ છે. સૂક્ષ્મત્વાત અવિજ્ઞેયમ, અત્યંત સૂક્ષ્મ છે, જેને તમે જોઈ ના શકો. તમારી આંખો જેને જોઈ ન શકે એટલું બધું એ સૂક્ષ્મ છે. એવા તત્વો હોય છે કે જે હોવા છતાં આપણને એની પ્રતીતિ નથી થતી. એના અનેક કારણો સાંખ્યકારિકાએ બતાવ્યા છે. બહુ દૂર હોય આપણને ના દેખાય, બહુ નજીક હોય, અત્યંત નજીક હોય, આંખની અંદર પડેલું જંતુ આપણને ના દેખાય, અત્યંત નજીક છે, વચ્ચે અવરોધ હોય તો ના દેખાય, એવા અનેક કારણો છે. પણ આ કહે છે કે સૂક્ષ્મમાં સૂક્ષ્મ, જેને તમે એ રીતે પ્રાપ્ત ના કરી શકો તમારી ઇન્દ્રિયો વડે, એવું અત્યંત સૂક્ષ્મત્વાદ અવિજ્ઞેયમ, સૂક્ષ્મ હોવાને કારણે અવિજ્ઞેય, જેને જાણી જોઈ સાંભળી સૂંઘી ન શકાય, અવિજ્ઞેયમ. અને અહીંયા લખ્યું નથી પણ છે, બૃહદ, સૌથી મોટું શું? તો કે એ સૂક્ષ્મમાં સૂક્ષ્મ પણ એ તત્વ છે, અને વિશાળમાં વિશાળ પણ એ તત્વ છે. બંને વિશાળને પણ પામી ના શકાય. હિમાલયની સામે જઈને આપણે આખો હિમાલય ના જોઈ શકીએ. સૂક્ષ્મમાં સૂક્ષ્મ અને વિરાટમાં વિરાટ, વિશાળમાં વિશાળ, દૂરસ્થમ, દૂર પણ એ છે, અંતિકે નજીકમાં નજીક પણ એ છે. એ જ તમારી નજીકમાં નજીક છે અને એ જ તમારું અંતિકે છ, તમારા નજીક પણ છે. એટલે તમે એને કઈ રીતે જોશો ભાઈ? એ જ તમે જે વ્યાખ્યા કરવા જશો, જે શબ્દોથી ઓળખવા જશો, જે તમારી લૌકિક પરિભાષાઓ હશે એનાથી એને પામવા જશો, તો એ બધું ત્યાં એક જ જગ્યાએ તમને જોવા મળશે. આપણે એમ કહીએ કે દૂર છે આપણાથી, તો કે ના ના ના ના ના, નજીક છે આપણાથી. તો નજીક છે એ પણ છે, દૂર છે એ પણ છે. દૂરસ્થમ, દૂર પણ છે, અંતિકે નજીક પણ છે.

તમે એને જાણવાના વિષયોની અંદર મૂકી શકો નહીં. મારે જાણવું છે કે કમળ કેવું હોય, તો કમળને તમે ઇન્દ્રિયો વડે પ્રાપ્ત કરી શકવાના છો. એ જ્ઞેય છે, એ વિજ્ઞેય છે, પણ જે જાણી જ ન શકાય તમારી બધી જ મર્યાદાઓથી પર હોય, એ મોટામાં મોટું હોય, નાનામાં નાનું હોય, એ દૂરમાં દૂર હોય ને નજીકમાં નજીક હોય, એ બહાર પણ હોય ને એ અંદર પણ હોય, એ ચર પણ હોય ને એ અચર પણ હોય, તો એને તમે પ્રાપ્ત કરી શકો. જ્ઞેય પદાર્થ હોય એ રીતે જાણી શકો નહીં. બધી વસ્તુઓ પદાર્થો જે છે ને, એ પદાર્થોની અંદર આ બધી વસ્તુઓ આપણને જોવા મળે.

0: અણુ અણુ થી સૂક્ષ્મ અણુ વર્ણિયાન એમ કહેવાય. એ વસ્તુ અહીંયા લાગુ પડે છે કે આપણે બધે બધું જોઈ શકીએ નહીં. સૂર્યના કિરણોની સાથે જળનો સમાવેશ છે, આપણે એ જળને જોઈ શકીએ નહીં. તો ન જોઈ શકીએ એના કારણે એ નથી એમ કહી શકીએ નહીં. આ જે તત્વ છે એની અંદરથી જ આ બધું ઉત્પન્ન થયેલું છે, એ જ બીજ રૂપ છે, એ જ મૂળ કારણ રૂપ છે. તો તમે એને તમારી ઇન્દ્રિયો વડે કે તમારા જ્ઞાનની મર્યાદા વડે કે તમારી બુદ્ધિ વડે કે તમારા અંતઃકરણો વડે એને પામી શકો નહીં, કારણ કે એ આ બધાથી પર પણ છે અને આ બધાની અંદર પણ છે. આ પ્રમાણે આ ક્ષેત્રજ્ઞથી પણ પર એવા એક પરમાત્મા તત્વને સમજાવવાનો આખો પ્રયત્ન છે, જે અર્જુનના પ્રશ્નના ઉત્તરમાં છે કે ભાઈ નિર્ગુણ ઉપાસના કરવી કે સગુણ ઉપાસના કરવી. તો ભક્તિની વાત તો કરી દીધી આગળ, જેમાં સગુણ ઉપાસનાની વાત હતી. અને અહીંયા આ નિર્ગુણ જેને તમે ગુણો દ્વારા નહીં ઓળખી શકો, જેને તમે આકાર દ્વારા નહીં પ્રાપ્ત કરી શકો, જેને તમારી પોતાની મર્યાદિત બુદ્ધિ શક્તિ વડે નહીં માપી શકો, એ પ્રકારનું એક પરમ તત્વ એને આપણે પરબ્રહ્મ તરીકે ઓળખીશું એની વાત અહીંયા ચાલે છે. આપણે 15મા શ્લોક સુધી ચાલ્યા છીએ, ત્યાંથી આગળ 16માંથી હવે આગળ જોવાનું છે, એ હવે પછી આપણે જોઈશું.
1: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો.
2: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
3: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર અવાજ રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: નમસ્તે શ્રોતા મિત્રો, મારો આ વાર્તાલાપ લગભગ 24 ઓગસ્ટે સોમવારે પ્રસારિત થશે. 17 ઓગસ્ટે મેં વાત કરી એમ જૈન જીના સંદર્ભે મેં વાત કરી હતી અને આજે આ બીજી ટોકમાં આ મારો વાર્તાલાપ પૂર્ણ કરીશ. અગાઉ પણ મેં કહી દીધું કે બહુ સેન્સિટિવ સબ્જેક્ટ છે, એટલે કોઈ વિવાદાસ્પદ વિધાન ન આવી જાય ધ્યાનમાં રાખીને જે કન્ટેન્ટ છે એ પ્રયત્ન કરી રહ્યો છું. તો આ જૈન જીવ માટેનો 17 ઓગસ્ટ પછીનું આ 24 ઓગસ્ટનો વાર્તાલાપ. શિક્ષણ, કરિયર, માનસિક સ્વાસ્થ્ય, પર્યાવરણ, લિંગ સમાનતા અને સામાજિક ન્યાય જેવા મુદ્દાઓ પર ખુલીને પોતાનો મત રજૂ કરવો જૈન જીની મુખ્ય ઓળખ. સંદેશમાં માહિતી પ્રદલેખ છે. કોણ છે જૈન જી? જેમનો અવાજ બદલી રહ્યો છે ટ્રેન્ડ અને ઝૂકી રહી છે સરકારો. અલગ અલગ પેઢીઓ તો અર્થ શું છે અગાઉ પણ આવી ગયું છે, અહીંયા થોડી જુદી રીતે રજૂઆત કરી છે એટલે રિપીટેશન થશે પણ શબ્દો બદલાઈ ગયા છે. એક બેબી બુમર્સ 1946-1964, બીજા વિશ્વયુદ્ધ પછી જન્મેલી પેઢી. બે જનરેશન એક્સ 1965-1980, પરંપરાગત અને આધુનિક યુગ વચ્ચેની પેઢી. મિલેનિયલ્સ એટલે કે જેન વાય 1981-1996, ઇન્ટરનેટના શરૂઆતના તબક્કા સાથે મોટી થયેલી પેઢી. જેન જી 1997-2012, ડિજિટલ યુગમાં જન્મેલી અને ઉછરેલી પેઢી. જેન આલ્ફા 2013 પછી એઆઈ, સ્માર્ટ ડિવાઇસ અને અત્યંત ડિજિટલ વાતાવરણમાં મોટી થઈ રહેલી નવી પેઢી. જૈન જીની સૌથી મોટી ઓળખ, એક ટેકનોલોજીનો ઝડપથી ઉપયોગ કરવો, બે નવી વસ્તુઓ ઝડપથી શીખવાની ક્ષમતા, ત્રણ સોશિયલ મીડિયા પર સક્રિય રહેવું, ચાર માનસિક સ્વાસ્થ્ય વિશે ખુલીને વાત કરવી, પાંચ વિવિધતા અને સમાનતાને મહત્ત્વ આપવું, છ બ્રાન્ડ કરતાં વધુ તેના મૂલ્યો અને પારદર્શિતા પર ધ્યાન આપવું, સાત પરંપરાગત નોકરીની સાથે સ્ટાર્ટઅપ, ફિનાન્સિંગ અને કન્ટેન્ટ રિએક્શન જેવા વિકલ્પો અપનાવવા. જૈનજીની સફળતાનો અર્થ માત્ર નોકરી નથી, આ પેઢી વર્ક લાઈફ બેલેન્સ, શીખવાની તકો, કામમાં ફ્લેક્સિબિલિટી, સામાજિક પ્રભાવ અને વ્યક્તિગત સંતોષને પણ મહત્ત્વ આપે છે. આ પેઢી માહિતી એકત્રિત કરવા માટે ટીવી અથવા અખબારની તુલનામાં સોશિયલ મીડિયા, વિડીયો પ્લેટફોર્મ અને ઓનલાઈન સ્ત્રોતોનો વધુ ઉપયોગ કરે છે. સાથે જ કોઈ મુદ્દા પર પોતાનો અભિપ્રાય સાર્વજનિક રૂપે રજૂ કરવામાં અને ડિજિટલ માધ્યમો દ્વારા અન્ય લોકોને જોડવામાં પણ સક્રિય રહે છે. શું જૈન ઝી આવનારા સમયમાં સૌથી પ્રભાવશાળી પેઢી છે? બાંગ્લાદેશ, નેપાળ, પેરુ અને હવે ભારતમાં જૈન ઝીનું આંદોલન એ વાતની સાક્ષી છે કે આવનારા વર્ષોમાં જૈન જીનો પ્રભાવ રાજકારણ, શિક્ષણ, રોજગાર, ટેકનોલોજી, બજાર અને ગ્રાહકના વર્તન પર વધુ વધશે

આ પેઢી ડિજિટલ અર્થવ્યવસ્થા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ગ્રીન ટેકનોલોજી અને કન્ટેન્ટ ક્રિએશન જેવા ક્ષેત્રોમાં નવી દિશા નક્કી કરી રહી છે. જોકે દરેક પેઢીને પોતાની ખૂબીઓ અને પડકારો હોય છે. તેથી જેને સમજવા માટે માત્ર તેમની સોશિયલ મીડિયાની હાજરીથી જ નહીં, પરંતુ બદલાતી વૈશ્વિક પરિસ્થિતિઓ, નવી ટેકનોલોજી અને તેમના સામાજિક દ્રષ્ટિકોણના સંદર્ભમાં પણ સમજવું જરૂરી છે. ટૂંકમાં જેન જીને સમજવી પડશે તો કદાચ મને લાગે છે કે કોઈ મતમતાંતર કે કોઈ બીજી કોઈ મુશ્કેલી આવશે નહીં. આ જે સંદેશના કન્ટેન્ટનું મુખ્ય સાર છે. એમાં જ આગળ વધીએ. આ દિવ્ય ભાસ્કરમાં કેવલ ઉમરેઠિયાએ માહિતી આપી છે. આજે અત્યારની આ જે જેએનજી છે એની જે કામ કરવાની શું પદ્ધતિ છે એ આંદોલનનો ભાગ છે, પણ એમાં કોઈ વિવાદાસ્પદ છે નહીં મારી દ્રષ્ટિએ. તો આવો, જેએનજી આંદોલનથી લઈને ડિજિટલ ભાષા સુધી મીમ્સનો ઉદ્ભવ, ઉત્ક્રાંતિ અને સામાજિક સાંસ્કૃતિક પ્રભાવ. થોડા દિવસ પહેલાં દિલ્હીના જંતર મંતર પર એક વિદ્યાર્થી આંદોલન થયું જેને જૈન જૈન આંદોલન તરીકે ઓળખ મળી. આંદોલન તો પૂરું થયું, પણ એક વાતે સૌનું ધ્યાન ખેંચ્યું અને એ હતી તેમની વિરોધ પ્રદર્શન કરવાની અનોખી રીત. આ વિરોધ પ્રદર્શનમાં દેખાયેલા પ્લે કાર્ડ્સ કે પોસ્ટરો પર કોઈ રાજકીય નારા નહોતા લખ્યા, પરંતુ મીમ્સ છાપેલા હતા. એટલે કે તે પોસ્ટર ઓછા અને સોશિયલ મીડિયાની પોસ્ટ વધારે લાગતા હતા. આ પ્લે કાર્ડ્સના ફોટા અને વિડીયો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ ગયા. છેલ્લે વાત એ તારણ પર આવી કે મીમ્સ હવે નવી પેઢીની ભાષા બની ગયા છે. તો આવો આ નવી ભાષા વિશે થોડું જાણીએ. એટલે અહીંયા આપણે મીમ્સની થોડી વિગતો જાણવા માગીએ છીએ. મીમ્સના વિવિધ પ્રકાર એમાં એક પોસ્ટર એ છે કે ધીસ પ્રોટેસ્ટ ઇઝ પાર્ટ ઓફ અવર પ્રેક્ટિકલ એક્ઝામ. ઇમેજ મીમ્સ, એક સામાન્ય તસવીર કે ફોટો જેના પર કોઈ રમૂજી કે કટાક્ષ ભર્યું લખાણ લખેલું હોય છે. રિએક્શન મીમ્સ, પોતાની ચોક્કસ લાગણી કે હાવભાવ વ્યક્ત કરવા માટે વપરાતા ફોટા અથવા GLFs. વિડીયો મીમ્સ, ટૂંકા અને રમૂજી વિડીયો ક્લિપ્સ જે સામાન્ય રીતે સોશિયલ મીડિયા રીલ્સ અને શોર્ટ્સ પર વધુ વાયરલ થાય છે. ટેમ્પલેટ, એક બ્લેન્ક ક્લાસિક ફોટો કે સીન જેમાં લોકો પોતાની મરજી મુજબ લખાણ ઉમેરીને નવા જોક્સ બનાવે છે. ઓડિયો મીમ્સ, કોઈ પ્રખ્યાત ડાયલોગ, મ્યુઝિક કે રમૂજી અવાજ જેના પર લોકો લિપ સિંક અથવા વિડીયો શૂટ કરે છે. ટેક્સ્ટ મીમ્સ, કોઈ પણ ચિત્ર વિના માત્ર શબ્દો, વનલાઇનર કે ટૂંકા કાલ્પનિક સંવાદો દ્વારા બનતા જોક્સ. તો આ મીમ્સ વિશેનું બ્રીફ આપી હવે એમાં જ થોડા આગળ જઈએ. મીમ્સ એટલે શું અને આ શબ્દ ક્યાંથી આવ્યો એટલે એની ઉત્પત્તિની વાત કરી છે. મીમ એટલે કોઈ ફોટો, વિડીયો, લખાણ કે વિચાર જેની સાથે સામાન્ય લોકો તરત જ કનેક્ટ થઈ જાય છે અને વારંવાર તેને શેર કરે છે. આ એક એવી ડિજિટલ વસ્તુ છે જેને લોકો પોતાના સંદર્ભ અનુસાર સોશિયલ મીડિયા પર મૂકે છે. મીમ ક્યારે સ્થિર નથી હોતા, તેમાં સતત રીમિક્સિંગ થતું રહે છે. લોકો મૂળ ઇમેજ કે વિડીયોમાં પોતાની કલ્પના અને સ્થાનિક ભાષા ઉમેરીને તેને નવો વળાંક આપે છે અને જૂથ જોતામાં તે વાયરલ થઈ જાય છે. મોટાભાગે આમાં કોઈ જાણીતી તસવીર એટલે કે ટેમ્પલેટ કે વાયરલ વિડીયોના સીનનો ઉપયોગ અલગ અલગ પરિસ્થિતિમાં દર્શાવવામાં આવે છે. મોટાભાગના લોકોને લાગે છે કે મીમનો જન્મ ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામના કારણે થયો છે. જોકે આ વાત સાચી નથી. મીમ શબ્દ તો ઇન્ટરનેટ પહેલાંનો છે અને એક સમયે તેને ઇન્ટરનેટ સાથે કોઈ લેવા દેવા પણ નહોતી. આ શબ્દનો સૌથી પહેલો ઉપયોગ વર્ષ 1976માં પ્રખ્યાત બ્રિટિશ જીવવિજ્ઞાની રિચાર્ડ ડોકિન્સે તેના પુસ્તક ધ સેલ્ફિશ જીનમાં કર્યો હતો. તેમણે મૂળ ગ્રીક ભાષાના શબ્દ મીમેમાં ને ટૂંકાવીને આ શબ્દ બનાવ્યો હતો જેનો અર્થ થાય છે નકલ કરવામાં આવેલી વસ્તુ. આ શબ્દના ઉપયોગ વડે તેઓ સમજાવવા માગતા હતા કે જેવી રીતે જીન એક શરીરમાંથી બીજા શરીરમાં જૈવિક ગુણો પહોંચાડે છે, તેવી જ રીતે વિચારો, ટેવ, સંસ્કૃતિ અને રીતિરિવાજો પણ એક મગજમાંથી બીજા મગજમાં નકલ થઈને ફેલાય છે. આજે સોશિયલ મીડિયા પર મીમ બરાબર આવું જ કામ કર્યા છે. જોકે ડોકિન્સે આ શબ્દ ઇન્ટરનેટ માટે નહોતો આપ્યો. તેમણે તો સપનામાં નહીં વિચાર્યું હોય કે તેમનો આપેલો શબ્દ એક દિવસ વૈશ્વિક સ્તરે એક આખી ભાષા બની જશે. મીમ્સની સફર ઈમેલ

થી લઈને રીલ્સ સુધી એ પણ જરા જોઈ લઈએ. ઇન્ટરનેટ મીમની શરૂઆત 1990ના દાયકામાં થઈ, જ્યારે ઇન્ટરનેટ સામાન્ય લોકો સુધી પહોંચ્યું 1996માં આવેલો ડાન્સિંગ બેબી નામનો એક 3D એનિમેશન વિડીયો ઈમેલ દ્વારા ફરતો થયો, જેને દુનિયાનું સૌથી પહેલું વાયરલ ઇન્ટરનેટ મીમ માનવામાં આવે છે. ત્યારબાદ લોલકેટ્સ નો ટ્રેન્ડ આવ્યો, જેમાં બિલાડીઓના ફોટા પર ભાંગી તૂટી અંગ્રેજીમાં મજેદાર કેપ્શન લખવામાં આવતા હતા. 2005ની આસપાસ શરૂ થયેલો આ ક્રેઝ એટલો લોકપ્રિય થયો કે તેના માટે એક આખી અલગ વેબસાઇટ બનાવવી પડી. ત્યારબાદ રેજ કોમિક્સ અને એડવાઇસ એનિમલ્સ જેવા ટેમ્પલેટ્સ આવ્યા, જેમાં એક જ ફોટા પર અલગ અલગ કેપ્શન મૂકીને નવા જોક્સ બનાવવામાં આવતા હતા. ફેસબુક, ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામના આગમન પછી મીમ્સ મુખ્ય પ્રવાહનો હિસ્સો બની ગયા, અને હવે તો ટિકટોક અને રીલ્સના જમાનામાં મીમનો ટ્રેન્ડ છે. તમે સોશિયલ મીડિયા પર આ લાઈન અવારનવાર જોઈ વાંચી કે સાંભળી હશે, દેખ રહા હૈ બિનોદ મૂળ તો આ લોકપ્રિય વેબ સિરીઝ પંચાયતનો એક ડાયલોગ છે, પણ મીમ બન્યા પછી તેનો ઉપયોગ મિત્રોની મજાક ઉડાવવાથી લઈને રાજકારણીઓ પર કટાક્ષ કરવા સુધી થાય છે. આ જ રીતે હેરાફેરી ફિલ્મના બાબુરાવનો એ બાબુરાવ કા સ્ટાઇલ હૈ કે ઉઠા લે રે બાબા વાળું મીમ પણ તમે જોયું જ હશે. સાથ નિભાના સાથિયાનો રસોડે મેં કોન થા ડાયલોગ હોય, સ્કેમ 1992નું આઇકોનિક બેકગ્રાઉન્ડ મ્યુઝિક હોય, કે પછી તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના જેઠાલાલ અને બાપુજીના રમૂજી રિએક્શન્સ હોય, આ બધું જ હવે ઓનલાઈન જીવનનો ભાગ બની ગયું છે. ખાસ કરીને યુવાનો માટે તો આ મીમ્સ ડિજિટલ વાતચીતનું એક અભિન્ન અંગ બની ચૂક્યો છે. જૈન જીને મીમ્સ કેમ ગમે છે આ એક વાત કરી લઈએ ટૂંકમાં. મનોવિજ્ઞાન અનુસાર મીમ્સ લોકોને એકબીજા સાથે જોડવાનું હાસ્ય અને અભિવ્યક્તિનું સરસ સાધન છે. ખાસ કરીને જૈનજી માટે તો મીમ્સ ડિજિટલ વાતચીતની માતૃભાષા જેવા બની ગયા છે. આ પેઢી સ્માર્ટફોન અને સોશિયલ મીડિયા સાથે મોટી થઈ છે, તેથી તેમને લાંબા લેખો કરતાં એક સેકન્ડમાં વાત સમજાવવાનું વિઝ્યુઅલ કન્ટેન્ટ વધુ ગમે છે. પરીક્ષાનો તણાવ, ડિપ્રેશન કે નોકરીની હતાશા જેવા વિષયોને તેઓ ડાર્ક હ્યુમરથી હળવા કરી નાખે છે. મીમ્સ જોઈને તમને લાગે છે કે આ તો મારી જ વાત છે. મીમ્સ તેમને ઓનલાઈન કોમ્યુનિટીઝ, ગેમર્સ, કોડર્સ કે મીમ પેજ ફોલોઅર્સ સાથે તરત જ જોડી દે છે. ચેટમાં સાદા ઇમોજીની જગ્યાએ ધીસ ઇઝ ફાઇન કે સરપ્રાઇઝ પિકાચુ જેવા રિએક્શન્સ મીમ્સ મોકલવા એ તેમની રોજિંદી આદત છે. જંતર મંતર જેવા વિરોધ પ્રદર્શનમાં જીવ તેમના માટે શાંતિથી કટાક્ષ દ્વારા પોતાનો વિરોધ નોંધાવવાનું સૌથી સ્માર્ટ રસ્તો છે. લાંબા નારાને બદલે એક મીમ પ્લે કાર્ડ મૂકીને તેઓ પોતાનો વિરોધ વાયરલ બનાવી દે છે. મને લાગે છે કે આ બંને ટોક ઉપરથી તમને લાગ્યું હશે કે બને ત્યાં સુધી વિવાદાસ્પદ વાત ટાળી અને મેં લોકોની માગણી સંતોષી છે. જય વિજ્ઞાન.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખડી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: હેલો, હાય, નમસ્કાર. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. બપોર હજી હમણાં જ થઈ હતી. સાંજ ઢળતા સુધીમાં કેન્દ્ર પર પહોંચી જવાશે તેમ વિચારીને હું ચાલી નીકળવાને ઈરાદે મારો સામાન ઉપાડવા નમ્યો. તે જ સમયે રસ્તાની સામી બાજુના ખડકોને કોતરીને બનાવાયેલ 5 ગોખલા મારી નજરે પડ્યા. હું ત્યાં ગયો તો જોયું કે દરેક ગોખને અંદર ઢળીને આરામથી બેસી શકાય એમ ખાસ કોચવામાં આવ્યા છે. નીચે લખ્યું છે ભીમ તકિયા, પછી બીતુબંગા અને પહેલી આકૃતિ. પાંડવો માટે બનાવાયેલા ગોખલામાં હું બેઠો. પથ્થરને આવો કાળજીપૂર્વકનો આકાર આપી શકનાર બંને ભાઈઓને મેં મનોમન વખાણ્યા અને લ્યુસીને જવાબ લખવો બાકી છે તે વિચારતા તેને પણ સ્મરી લીધી. વધુ બેસી રહેવું પાલવે તેમ ન હતું. મેં મારા થેલા ઉપાડ્યા, હાથમાં લાકડી રૂપે એક સૂકી પાતળી ડાળ લીધી અને ચાલ્યો. રસ્તાથી થોડે દૂર પહોંચ્યો અને મને સમજાયું કે સુમસાન વનોમાં એકલપંડે ચાલવું કલ્પનામાં જેટલું રોમાંચિક લાગે છે તેટલું હોતું નથી. આસપાસની સૃષ્ટિ દેખાતી બંધ થઈ અને ઊંચા ઉભેલા મહાવૃક્ષો વચ્ચે હું એકલો જ છું એ ખ્યાલ આવતા જ મારો અરણ્ય બ્રહ્મણનો ઉત્સાહ ઓસરવા માંડ્યો. વાઘ તો આવે કે ન પણ આવે, મારા ગાત્રો શિથિલ થવા માંડ્યા. લાકડી પણ ન કહેવાય તેવી ડાળ એ હથિયાર નથી, એ જ્ઞાન પણ મને લાદ્યું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુરની સાથે.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: લગભગ ગભરાઈને પાછો રોડ પર જવાની તૈયારીમાં જ હતો ત્યાં હું એક તરફથી થોડી ખુલ્લી જગ્યાએ પહોંચી ગયો. અચાનક મારી દ્રષ્ટિ સમક્ષ પ્રકૃતિની મનમોહક સ્વરૂપ ઉઘડ્યું. તેમ નીચેનો ઢોળાવ, પછી મેદાન, થોડા ખેતરો, વૃક્ષો અને દૂર વહી જતી નર્મદાની ચળકતી જળરેખા મારા સમગ્ર અસ્તિત્વને સ્પર્શતા હોય તેમ નજરે પડતા હું રોમાંચિત થઈ ઊભો રહી ગયો. મધ્ય આકાશ પાર કરી ચૂકેલા સૂર્યના કિરણો સદા જીવંત મહાનંદ નર્મદાના પ્રવાહને ચાંદીના દોર જેમ ચમકાવતા હતા. જાણે પૃથ્વીની કેળ પર ચળકતો કંદોરો, નર્મદા નજરે પડતા જ મને રાહત લાગી. ઘડી પહેલા લાગેલો ભય નાશ પામ્યો હોય તેમ હું નિર્ભય અને નચિંત થઈને દ્રશ્ય જોવામાં લીન થઈ ગયો. આવું સાથે થયું તે હું નક્કી ન કરી શક્યો. કદાચ ખુલ્લી જગ્યામાં આવીને વધુ મોટો વિસ્તાર જોયાની કે પછી ધ્યાન બીજે જતા વિસ્તાર પરિવર્તનની માનસિક અસરને કારણે હું હળવાશ અનુભવતો હોય તેવું પણ હોઈ શકે. હું આજે આગળ ચાલું કે નર્મદાની નિરીક્ષા કરું તે વિચારતો હતો, એટલામાં જ પાછળથી કોઈ ચાલતો આવ્યું હોય તેવો બુલાસ સંભળાયો. કોણ છે રે? મેં બૂમ પાડી. બાબરિયા હું, સાથ મેં લવટિયા, સામેથી જવાબ આવ્યો. બાબરિયો હોય તો તે આશ્રમે જ જતો હોવો જોઈએ. હું થોડી પળ રોકાયો અને પેલા બંને જણ મારી સાથે થઈ ગયા. મેં કંઈ પૂછ્યું ન હતું, છતાં બાબરિયાએ પોતે અહીં હોવાનું કારણ જણાવતા કહ્યું, પૂનેમ હૈ ઇથે ગુપ્તા જી કા બિયાજ દેણે આણા થા લોટિયા કો. તો મેં પૂછ્યું, એકલા કેથે આવે, રાડ પડે હે? એટલે તું જોડે આવ્યો એમ? મેં પૂછ્યું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાં જતા નહીં, જોડાયેલા રહું રેડિયો પાલનપુરની સાથે.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખડી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: હો સંગાત કહેતા તેણે મારા હાથમાંથી અને ખભેથી થેલા લઈ લીધા. લોટીઓ અને બાબરીઓ વાતો કરતા આગળ ચાલ્યા. મને અરણ્યોની માયા સ્પર્શી અને હાથમાંની લાકડી ગોળ ગુમાવતા મેં ગીત ગણગણાવ્યું. એક ત્રિભેટે પેલા બે જણ ઊભા રહ્યા. બંને તેમની બોલીમાં કંઈક ચર્ચાઓ કરતા હતા. મેં પાસે જઈને પૂછ્યું, કેમ, શું થયું છે? લોટિયા જાવે હે, બાબરિયાને કહ્યું. પણ પેલો ગયો નહીં. મને લાગ્યું કે તે બંનેની સાથે જવા બાબતે કંઈક મૂંઝવણ છે. તારે જવું હોય તો તું જા, હું તો અહીંથી એકલો જ જતી રહીશ, મેં બાબરિયાને કહ્યું. કાહે? બાબરિયાએ પૂછ્યું. પછી આગળ કહે, ઓ તો શામ સે પહેલે જિંદા સાગબાન કરીબો જાવેગા. પછી લોટિયા તરફ ફરીને કહ્યું, અહીંયા પહોંચ્યા તો ફિર કા બાત કા ડર, વાગ આવે હે. પેલા લોટિયાએ એકલા જતા ડર લાગતો હતો. બાબરિયાએ તેને સમજાવતા કહ્યું, ઓ ગુરુજી હે, એકલાની છોડ શકું હું, તું જા બસ, આધ ઘંટે પર ચલ તો સાગબાન કી છાયા પકડ લેવે હે, ફિર કાહે કા ડર. પેલો અચકાતો અચકાતો પણ ગયો. મારા મનમાં સાગબાન અને તેની છાયા વિશે જિજ્ઞાસા જગાવતું ગયું. વાઘથી ડરતો માણસ સાગબાનની છાયામાં હોય તો ડર ન લાગે તેવું સાંભળીને મને અત્યંત અચરજ થયું. સાગ તો આ અરણ્યના પ્રાણવૃક્ષ છે. વાઘ, દીપડા, રીંછા બધા સાગવૃક્ષો તળે જ રહેઠાણ અને ભ્રમણ કરતા હશે. સાગના ઝાડથી વાઘ દૂર રહેતો હોય તે મારા માન્યમાં ન આવ્યું. મારી સમજણમાં કંઈક ભૂલ થતી હશે તેમ વિચારીને મેં બાબરિયાને પૂછ્યું, સાની છાયા સુધી પહોંચી જવાનું? તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુરની સાથે.

જિંદા સાગબાન તલક, બાબરિયાએ કહ્યું. પછી સ્વગત બોલતો હોય તેમ બબડ્યો, ઉહા બાગ તો કા કોઈ દેવ ભી ના સતા સકે હે. બાબરિયો દરેક સાગની નહીં પણ કોઈ ખાસ જિંદા સાગબાનની વાત કરે છે તે સમજાતા મેં પૂછ્યું, એવું કેમ? બાબરિયાએ મારી વાતનો સીધો જવાબ આપવાને બદલે સામે પ્રશ્ન કર્યો, માં દેવ હે ના સમજે? માં દેવજી, હા, મેં કહ્યું. શંકર ભગવાન, હા, ઓહિજ, બાબરિયાએ જવાબ આપ્યો. આ પૂરા જંગલ બનાયા મેં દેવને, નર્મદામાં કે ખેલન વાસ્તે? અચ્છા, મેં પ્રશ્નાર્થ ભાવે કહ્યું. એ પછી બાબરિયો જાણે હજારો વર્ષ પહેલાના સમયમાં સરકી ગયો હોય અને નજર સામે બધું જોતો હોય તેમ કહેતો ગયો. તેની કથા પણ મને કોઈ જુદા જ ભાવ વિશ્વમાં ખેંચી ગઈ. બાબરિયો બોલતો રહ્યો. કથા અને અમારા ચરણો સાથે સાથે આગળ વધતા હતા. વાત એ છે કે સ્વયં ભગવાન શિવે પોતાની અતિ લાડકી પુત્રી નર્મદાના આનંદ ખાતર આ અરણ્યોની રચના કરી છે. અરણ્યોના ઉદ્ભવ પછી કોઈને આ અરણ્યોના તમામ વૃક્ષોનો અધિપતિ નિમવા શિવજીએ પાર્વતીની આજ્ઞા કરી. દેવી પાર્વતીએ નંદી પાસે અભેદ વનો વચ્ચે ટેકરીઓથી ઘેરાયેલ સપાટ મેદાનમાં એક દૈદીપ્યમાન પર્વત બનાવરાવ્યો. એ પર્વતની બરાબર ટોચ ઉપર શક્તિએ પોતાના કુમળા હાથે સાગનું એક વૃક્ષ વાવ્યું. શ્રી ગંગા નદીના ઉદગમ સ્થાન પાસે બનાવેલી આ ટેકરી પર ઉભેલા આ ચિરંજીવી સાગ વૃક્ષને પાર્વતીએ આ અરણ્યનો અધિપતિ સ્થાપ્યો છે. ભગવાન શિવ અને માતા પાર્વતીએ સ્વમુખે આ વૃક્ષને આદેશ આપ્યો છે કે તેણે આ અરણ્યોના તમામ વૃક્ષોની, તેમાં વસતા પ્રાણી, પક્ષીઓ અને જીવજંતુઓની અને જેણે પાપ ન કર્યું હોય તેવા મનુષ્યની રક્ષા કરવી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ લેખિત તત્વમસી. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુરની સાથે.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખડી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: જે દિવસે વાવવામાં આવ્યું તે દિવસે માણસની ઊંચાઈ જેટલું વધી ગયેલું. તે શાક વૃક્ષ અત્યારે તો આકાશના વાદળોને અડી શકે એટલું ઊંચું થઈ ગયું છે. જિંદા શાક બાન કદી સુકાયું નથી અને પ્રળય કાળ સુધી ક્યારેય સુકાવાનું નથી. આ મહાવૃક્ષ પાસેથી પસાર થનાર જો પોતે મનુષ્ય હોય તો તેણે વૃક્ષને નમન કરવું પડે. આવું ન કરવાની છૂટ માત્ર પ્રાણીઓને છે. આ શાકબાનની છાયામાંથી એટલે કે શ્રીગંગાની આસપાસના પ્રદેશમાંથી પસાર થનાર માણસ બુરો વિચાર, ચોરી કરવાનો વિચાર કે જાદુ ટોણા કરવાનો વિચાર કરે તો શાકબાનને તેની ખબર પડી જવાની અને જિંદા શાકબાન એની સજા પણ કરવાનો. અરણ્યોમાં ચાલ્યો જતો હું મનોજગતમાં સૃષ્ટિના સર્જનકાળ સુધી પ્રવાસ કરી આવ્યો. વચ્ચે એક પણ પ્રશ્ન કર્યા વગર મેં જિંદા શાકબાનની વાત સાંભળી. બાબર્યો વાત વાતમાં મને સવાલ કરી બેઠો. ઓ રાત કરથલિકા ડાયા અને ઉણકા ચોરંટા કા હાલ કા હુઆ માલુમ? નહીં માલુમ, મેં ચાલતા રહીને જ જવાબ આપ્યો. કરથલી ડાયા અપને કો બહોત હોશિયાર જાણે હૈ. કેમ નહીં માને જિંદા શાગબાન કો? તભી તો ગયા થા શ્રી ગંગા કા સહદ લેણે વાસ્તે. કહીને બાબરિયાએ કરથલી ટોળાના ડાયા અને તેના ચોરની વાત કરી. થોડા વર્ષ અગાઉ શ્રીગંગાના વનોમાં પુષ્કળ મધ બેઠું હતું. ઘણાને મન થાય કે ત્યાંથી જઈને મધ લઈ આવીએ, પણ જવું સી પહેરે? પૂરા ઇલાકા 60 સાલી ટોલાકા, બાબરિયાએ કહ્યું. દૂજે જિંદા શાકબાન કા ડર, અગર ઓ જાગ ગયા તો સમજ લો પ્રલય હો જાવે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુપટ લેખિત તત્વમસી. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુરની સાથે.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખડી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.
2: બાબરિયાની વાત કહેવાની રીત અદ્ભુત હતી. હું મુગ્ધ બનીને સાંભળતો ગયો. કરથલે એ ટોલાનો ડાયો પોતાની લાલચ રોકી ન શક્યો. એક રાત્રે પોતાના 2 ચોરંટા સાથે લઈને ગયો શ્રી ગંગાના અરણ્યનું મધ ઉતારવા. સદભાગ્યે 60 સાલી ટોલાનું તો કોઈ મળ્યું નહીં, પણ જેવો બીડીનો ધુમાડો મધપુડા પર ફૂંક્યો કે માખીઓએ જિંદા સાગબાનને સાધ કર્યો હશે કે ગમે તેમ, પણ વૃક્ષ પુરુષ જાતે પ્રગટ થયા. જાણે અવંતી નગરીનો રાજા ભોજ તમામ અલંકારો પહેરીને વનમાં આવી ચડ્યો હોય એવા રૂપાળા. આવીને મધપુડાને બચાવવા ઉભા સાગબાને પોતાનું ખડગ તો હજી ઉગામ્યું પણ ન હતું, ને પેલા 2 ચોરંટામાંથી એક તો બેભાન થઈ પડ્યો. કરથલી ડાયો અને બીજો ચરંટો માંડ માંડ પેલા બેભાન થયેલાને ઉચકીને ભાગ્યા ત્યારે જીવ બચ્યો. તને

ક્યાંથી ખબર? આ વાત કરથલીના ડાયેતને કહી, મેં બાબરિયાને પૂછ્યું. ની કહેવે, બાબરિયાએ જવાબ આપ્યો. આપણે મૂસે કા બોલે, પણ માલુમ તો પડે. કેવી રીતે? મેં પૂછ્યું. દૂસરે જ દિન કરથલી કા ડાયા અપણી સબ બેધા ભૂલ ગયા. અબ ના દવા કર સકે હે ના મંતર દોરા. અને પેલા બીજા બેઉ, ઉનકો કા હૈ? ઓ તો આપણે ડાયે કી બાત સે ગયે લાગે. મને લાગ્યું કે ખરેખરી જવાબદારી કોની હોઈ શકે તે નક્કી કરવામાં આ પ્રજા સહેજ પણ વાર કે ભૂલ નથી કરતી. તે દિવસે પુરિયાએ લક્ષ્મીને અને આજે બાબરિયાએ કરથલીના ડાયાને પ્રથમ જવાબદાર વ્યક્તિ તરીકે ઓળખવામાં જરા પણ વાત ન કરી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુરની.

સાથે મને આવું પણ લાગ્યું કે વૃક્ષમાં વૃક્ષદેવ કે વૃક્ષ પુરુષ હોય તે વાત માત્ર દંતકથા અને અંધશ્રદ્ધા ગણાય તેવું બાબરિયાને સમજાવવું કે શિક્ષક તરીકે એ મારી ફરજ ગણાય, પરંતુ હું તેમ કરી શકું

પહેલાં જ મને યાદ આવ્યું. હજી થોડા સમય પહેલાં જ સોમદ્રવા નર્મદાનું દર્શન મને અભયદાન આપી ગયું હતું. મને એક ભણેલા વિચારશીલ અને દરેક ઘટનાનું વિશ્લેષણ કરવાની ટેવવાળા માણસને પણ એક નદીને દૂરથી જોઈને આવી અનુભૂતિ થઈ. તો પછી આ અભણ ભોળા આદિવાસીઓ એકાદ પરિચિત વૃક્ષ પાસે પહોંચીને પોતાને સલામત માનતા હોવ તો મારે શા માટે તેમને રોકવા? બાબરિયાને મેં પૂછ્યું, અહીંથી કેટલે દૂર છે તે સાગબાન? દૂર તો પડે હે, તેણે કહ્યું. બસ તો બોત નહીં, થોડા ચલે બાદ છાયા તો લગ જાવે, પર હે દૂર. ક્યાં? મેં પૂછ્યું. મારા રોમ રોમ ઊભા થઈ જાય તેવો જવાબ મળ્યો, રાણી ગુફા કે ઉપર. રાણી ગુફા શબ્દ સાંભળતા વેદ જાણે ક્ષણ માત્રમાં હું જીમી બની બેઠો અને મારી તમામ લાયકાતોની ઉપર વટ થઈને બાબરિયાને પૂછી બેઠો, તું મને ત્યાં રાણી ગુફા લઈ જઈ શકે? હું નહીં જાઉં પાઉં, બાબરિયાએ કહ્યું. સાઠ સાલી નહીં આવવા દે મુને, સાઠ સાલી કા ડાયાર રજામંદી દેવે તો હી જ જા પાઉં હું. જિંદા સાગબાન, રાણી ગુફા મારી જિજ્ઞાસાના ચરમસીમાએ પહોંચી ગઈ. મારે ત્યાં જવું જ છે, જરૂર પડે તો સાઠ સાલી ટોલાના ડાયાને મળીને પણ રજા મેળવવી પડે. આ માટે શું કરવું, કોને પૂછવું, તે વિચારતો હું મૌન ચાલતો રહ્યો. સાંજ ઢળતા અમે કેન્દ્ર પર પહોંચ્યા. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. આપણે મળીશું નેક્સ્ટ એપિસોડમાં ફરીથી. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર, આરજે અંજલિની સાથે.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.

હલો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર હું છું આપનો દોસ્ત, આપનો હોસ્ટ આરજે એઆર. આપ સૌ માટે સમુદાયિક રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આપણા સૌના અવાજ એવા રેડિયો પાલનપુર પર લઈને આવું છું ડોલર વહુ નવલકથા. આ નવલકથા એના લેખિકા છે સુધા મૂર્તિ, સામાજિક અગ્રણી અને ઇન્ફોસિસના પ્રણેતા. આ સુધા મૂર્તિએ લખેલી આ નવલકથાનો આપણી ગુજરાતી ભાષામાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. સાંપ્રત સમયમાં પણ આપણે સૌ વિદેશ અને ત્યાંના નાણાં અને તે પરિવારોને આપણા કરતાં કંઈક મોટી ઉછેરા માનીએ છીએ, અને એટલે જ એ ડોલરની કિંમત પણ વધારે છે. ત્યાંની સંસ્કૃતિ આપણને ગમતી નથી, અથવા એવું કહી શકાય કે આપણને અનુકૂળ નથી. આમ છતાં એને આપણે ઉન્નત માનીએ છીએ. અને એવા જ વિચારો સાથેના એક ભારતીય સાંસ્કૃતિક ગુજરાતી પરિવાર સાથેની આ વાર્તાની વાત છે. આપણે છેલ્લા એપિસોડમાં એની છેલ્લામાં છેલ્લી મેં કહેલી વાતમાં ત્યાં અટક્યા હતા કે સુરભીનું સગપણ જે બહારથી આવેલા અમેરિકાના એ વ્યક્તિ સાથે થવાનું હતું તે તૂટી જાય છે, અને એનો બધો જ દોષનો ટોપલો મીનાક્ષી ઉપર આવીને પડે છે. પછી શું થયું? કોઈ નવા આગંતુક અને સારા વ્યક્તિ સાથે સુરભીનું વ્યવિચાર થયું કે નહીં, આ વાતને અને આ પરિવારની આ ગેલછા જ કહો ને કે ડોલર કમાતા છોકરા સાથે દીકરીનું સગપણ અને વહુ પણ ડોલર કમાતી એવી પરિવારની હોય તો વધુ સારું, એવી ઈચ્છાનું શું થશે તે માણીશું. શરૂઆત કરીએ છીએ આપણે આ નવલકથાની આ છેલ્લામાં છેલ્લી વાતથી. પણ સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ હું ફરી પાછો આવું છું. મારી સાથે જોડાયેલા રહેજો.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: સુરભીનું સગપણ થયું. તેના ભાવિ પતિનું નામ હતું સુરેશ, જે હૈદરાબાદમાં એક બેંકમાં ઓફિસરની નોકરી કરતો હતો. તેની નાની બહેનનું લગ્ન થઈ ચૂક્યું હતું અને હવે કોઈ મોટી જવાબદારી તેના માથે બચી ન હતી. તેની માતા પણ હયાત ન હતી. એથી સુરભીને કોઈ પ્રકારે તેના સાસુ તરફથી દુઃખી થવાની કોઈ સંભાવના પણ ન હતી. ખરેખર સુરભી ભાગ્યશાળી હતી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 MHz પર RJAR ના સ્વરમાં બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત રેડિયો પાલનપુર સામુદાયિક રેડિયો સ્ટેશન પર. સુધા મૂર્તિ લિખિત અને સુધા મહેતા અનુવાદિત ડોલર વહુ નવલકથાના અંશોને. સુરેશ પાસે તેનું પોતાનું રહેવાનું મકાન અને પોતાની ગાડી પણ હતા. તેના પિતા પણ બહુ સજ્જન વ્યક્તિ હતા. આ આખાય પ્રકરણની સોનાની થાળીમાં જો કોઈ લોઢાની મેક હોય તો તે એ જ કે સુરભી અમેરિકામાં વસવાટ નહીં કરી શકે. પણ તે સિવાય બીજી કોઈ પણ વાત માટે તેણે નારાજ થવાની જરૂર ન હતી. લગ્નની કોઈ પણ બાબતે મીનાક્ષીએ આ વખતે કોઈ પણ ભાગ લીધો નહીં. જે દિવસથી સુરભીએ ઠાલવેલો આક્રોશ તેણે સાંભળ્યો હતો તેને જીવનની એક કડવી વાત સમજાઈ ચૂકી હતી. બહેન કે બહેન રહે, પણ નણંદ તો નણંદ જ રહે. કદી બહેન બની ન શકે. ભલે તે કાયદાની દ્રષ્ટિએ બહેનનું સ્થાન મેળવતી હોય, છતાં સંબંધ તો કૃત્રિમ જ રહે છે, બહેનનો બનાવટી સંબંધ. સુરભી તેમજ પોતાના સાસુના અંતરંગને પણ તેણે પારખી લીધું. કેટલી હદે તેઓ સ્વાર્થી બની શકે છે તે એક વખત જોયા પછી તે એકદમ શાંત અને મૂંગી બની ગઈ. ઘરમાં કોઈની સાથે પણ વાત કરવાનું તેને મન ન રહ્યું. આમ પણ ગિરીશ વાતોડિયો ન હતો અને છેવટે તો તે પણ તેઓની સાથે લોહીના સંબંધથી જોડાયેલો તો હતો જ ને. તેથી કદાચ તેને પહોંચેલા દુઃખની ગહનતાને તે પૂરી સમજી ન શક્યો. જેમ જેમ દિવસો જતા ગયા, મીનાક્ષી જાણે અંદર ને અંદર ચીમળાઈ જવા લાગી. પોતાના નરમ અંતરના રક્ષણ કાજે જેમ ફૂલ પોતાની પાંખડીઓને એક પછી એક બંધ કરે તે જ રીતે. અને પછી પછીની વાત માણવા માટે તમારે મારી સાથે આ વિરામ બાદ પણ જોડાઈ રહેવું પડશે 90.4 MHz પર. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: સુરભી આમ છતાં તેણે પોતાના સમગ્ર જીવનમાં દુઃખ સાથે જીવવાનું શીખી લીધું હતું. ઘરના વિખવાદી અને ત્રાસજનક બની ગયેલા વાતાવરણને પણ અનુકૂળ થઈને રહેવાનું પણ તે થોડા જ સમયમાં શીખી ગઈ. આ બધામાં સૌથી વધારે આઘાત જો કોઈને લાગ્યો હોય તો તે

હતા મનહરલાલ. એક સમયે જે ઘર સ્વર્ગ સમૂહ હતું તે હવે જાણે એક આગની જ્વાળાઓથી ભરાઈ ચૂક્યું હતું અને તેમાં રહેનારા દરેકને દજાડી રહ્યું હતું. શૈતાન ડોલરે ઘરની શાંતિ અને સુમેળ ભર્યા વાતાવરણને ડહોળી નાખ્યું હતું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજે એઆરના સ્વરમાં ડોલર વહુ નવલકથાના અંશોને, જેના લેખિકા સુધા મૂર્તિ અને ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. સુરભીની સગાઈ પણ ઘણા ઠાટ માઠથી કરવામાં આવી. અમેરિકાથી શ્યામે બનેવી માટે સૂટનું કાપડ મોકલ્યું તો અનિતાએ સુરભીને $100 ભેટ આપી. પોતાના પત્રમાં શ્યામે લખ્યું, આ વર્ષે અમને કોઈ લાંબી રજાઓ મળી શકે તેમ નથી. હવે તો અનિતા પણ અહીં એક બેંકમાં કામ કરે છે. લગ્નની તિથિ નક્કી થાય કે તરત જ અમને જણાવજો, જેથી અમે 2 અઠવાડિયાની રજા લઈ લગ્નમાં હાજર રહેવા ત્યાં આવી શકીએ. જો શક્ય હોય તો પ્લીઝ એવી તિથિ ગોઠવજો જે સૌને અનુકૂળ હોય. મીનાક્ષીની પ્રસૂતિનો સમય ઓગસ્ટ માસમાં આવતો હતો, પણ વરના કુટુંબને છેક ડિસેમ્બરમાં લગ્ન લેવાય તે પસંદ ન હતું. અમદાવાદમાં જ રહીને પોતાની પ્રસૂતિ કરવાની વાત મીનાક્ષીને પસંદ ન હતી. તેણે તે માટે વલસાડ જવાનું નક્કી કર્યું અને વલસાડમાં પણ ઘણી સારી હોસ્પિટલો છે અને વળી મારા દાદી પણ મારું ધ્યાન રાખવા ત્યાં આવશે. કમલપુર હોસ્પિટલ મારા ઘરથી બહુ જ નજીક છે એવું તેણે કહ્યું. અને પછીની વાત માણવા માટે તમારે મારી સાથે જોડાયેલા રહેવું પડશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: અને એમ ઠરાવવામાં આવ્યું કે જુલાઈ મહિનામાં લગ્ન લેવું બધાને અનુકૂળ આવશે. આ માહિતી ફોનથી અનિતાને આપવામાં આવી પણ તેણે જવાબમાં કહ્યું, જુલાઈમાં તો અમે યુરોપની ટૂરમાં જવાનું ઠરાવ્યું છે. આ ટૂર કેન્સલ થઈ શકે તેમ નથી. તણખા ઉડવાની ક્ષણ આવી પહોંચી હતી. સ્પષ્ટ હતું કે સત્તા માટે અથડામણ થશે અને નિર્ણાયક તત્વ પૈસા જ હશે. ડોલર અને રૂપિયા વચ્ચેની આ ખેંચતાણ હતી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 MHz પર બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આપ સૌના સમુદાયિક રેડિયો સ્ટેશન પર આરજે એઆરના સ્વરમાં ડોલર વહુ નવલકથા. અને આ નવલકથાના લેખિકા છે સુધા મૂર્તિ અને ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. અનિતાએ સીધું જ કહી દીધું, જો તમે લગ્નમાં મારી હાજરી ઈચ્છતા હોવ તો મને જે સ્વીકાર્ય હોય તેવી તિથિ પસંદ કરો. જો તેને બદલે તમે મીનાક્ષીને ભાગીદાર કરી અને તેવી રીતે તમારી ઈચ્છા વ્યક્ત કરો તો તેને અનુકૂળ આવે તેવી તિથિ પસંદ કરો. મનોહરલાલે કહ્યું, નીલા, મીનાક્ષીની પ્રસૂતિ તો છેવટે આગળ ન જ ઠેલી શકાય. મને લાગે છે કે જુલાઈમાં જ લગ્ન ગોઠવી દઈએ જેથી મીનાક્ષીને પણ ભાગ લેવામાં સરળતા રહે. શ્યામ અને અનિતા, શું યુરોપની ટૂર ઠેલી ન શકે? કદાચ આવતે વર્ષે જઈ ન શકે? અથવા પોતાની એકની એક બહેનના લગ્ન માટે એક અઠવાડિયાની રજા પણ ન લઈ શકે? ભલે પછી આ મુલાકાત થોડા જ સમય માટેની રહે, મને ખોટું નહીં લાગે. પણ નીલાબાના વિચારો અને તર્ક કંઈક જુદો જ હતો. તેમણે માથું ધૂણાવ્યું, એ યોગ્ય તો નહીં થાય. જો અનિતા અહીં રોષભેર આવશે તો તે પણ સારું નહીં, અને અનુકૂળ આવે તેવી જ તિથિ આપણે તેને માટે પસંદ કરવી પડશે. તમે પુરુષો આ બધી બાબતમાં માથું ન મારો તો બહુ સારું. અને આખરે

પૈસા અને ડોલરની વિજય થઈ હોય તેવી અનુભૂતિ મીનાક્ષીને થઈ રહી હતી. શું થયું, લગ્ન લેવાયા, કોની તિથિથી લેવાયા, એ બધું જાણવા માટે તમે મારી સાથે જોડાયેલા રહો 90.4 મેગાહર્ટ્ઝ પર. આ વિરામ બાદ હું આપ સૌને જણાવીશ. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: આ બધા કથનો પાછળ રહેલો છુપો અર્થ મીનાક્ષી તરત જ સમજી ગઈ હતી. સુરભીના લગ્ન માટે શ્યામે 1.5 લાખ રૂપિયા આપ્યા હતા, જ્યારે ગિરીશે બેંકની લોન લઈને કેવળ 50,000ની વ્યવસ્થા કરી હતી. આથી નીલાબાનો તર્ક એ હતો કે જે ભાઈએ વધુ પૈસા આપ્યા હોય તેની અનુકૂળતા જોવી જોઈએ અને તે જ હિતાવહ છે. બીજા શબ્દોમાં અનિતા કહે તે જ પ્રમાણે પ્રસંગો ગોઠવી શકાય અને તેની જ ધૂનોને પૂરી કરવી જોઈએ. આખરે તો વિજય ડોલરનો થયો. તમે સાંભળી રહ્યા છો 90.4 મેગાહર્ટ્ઝ પર ડોલર વહુ નવલકથા આરજે એઆરના સ્વરમાં, જેના લેખિકા સુધા મૂર્તિ અને જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. ઉંમરમાં મોટી હોવા છતાં શાણ પણ ન કેળવી શકેલા નીલાબાએ ઘરની પરિસ્થિતિની પણ તદ્દન ઉપેક્ષા કરી અને હવે તે પોતાની ડોલર વહુની પાછળ દોડી રહ્યા હતા. તે જેમ નચાવે તેમ નાચતા હતા. આથી સુરભીનું લગ્ન ઓગસ્ટમાં જ લેવાનું નિશ્ચિત થયું અને તે પણ મીનાક્ષીની પ્રસૂતિની તારીખની ખૂબ નજીકની તિથિએ હતું. સ્પષ્ટ સંદેશ હતો, તું આ લગ્નમાં આવે કે નહીં તેથી કશો ફેર પડશે નહીં, પણ અનિતા ચોક્કસ આવશે અને એ જ તો મૂળ મહત્વની બાબત છે. અનિતાની હાજરી જો લગ્ન દરમિયાન હોય તો જ નીલાબા બધાને કહેતા ફરી શકે ને કે આ મારી મોટી વહુ અમેરિકા રહે છે, હા કૃષ્ણકાંતની એકની એક દીકરી છે. આની સરખામણીએ મીનાક્ષી શું આપી શકે તેમ હતી ભલા? અને અનિતા તો બેગ ભરીને બીજી ભેટો પણ લાવશે ને. મીનાક્ષી પ્રસૂતિ માટે વલસાડ જાય તે માટે બધા સંમત થયા. વિહવળ થઈને મનહરલાલે પૂછ્યું, બેટા તને ખાતરી છે ને કે તને બધું ત્યાં ફાવશે? શું હું એ માટેનો વિશ્વાસ રાખી શકું? મીનાક્ષીએ ખાતરી આપતા કહ્યું, બાપુ વલસાડ કંઈ નાનકડું ગામડું નથી. જ્યારે મને બાળક આવે ત્યારે મારે મારા ઘરમાં મારા બગીચાની પાસે રહેવું છે. ત્યાં મારા ઘણા ઓળખીતા લોકો પણ છે જે મને યાદ કરવા અને મદદ કરવા તત્પર છે. મારી ચિંતા ન કરશો. પણ નીલાબાની નારાજગી કોઈ ને કોઈ સ્વરૂપે છતી થતી હતી. વલસાડમાં એવું તો શું છે કે બાળકને ત્યાં જન્મ આપવા જવા તને આટલો બધો જ એકદમ આવેગ આવી રહ્યો છે? એ શું જાણે નીલાબા અને મીનાક્ષી, એ કહેવા ઈચ્છતી ન હતી. શું વાત આગળ થઈ તે આપણે માણીશું આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: નીલાબા કહેતા, અહીં રહી હોત તો શું અમે તેને મદદ ન કરી હોત? જે દિવસે શ્યામ અને અનિતા ભારતમાં ઉતર્યા તે જ દિવસે મીનાક્ષીને બાળક અવતર્યું. પોતાના પહેલા પૌત્રના આગમનના સમાચારથી મનોહરલાલ ખૂબ જ ખુશી થઈ ગયા. લગ્ન હજી 15 દિવસ બાદ હતા. માંદગીનો ઢોંગ કરીને અનિતા તો બીજે જ દિવસે પોતાની માતાને ત્યાં ચાલી ગઈ. લગ્નના 2 દિવસ પહેલા જ તે પાછી ફરી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 MHz પર, સમુદાયિક રેડિયો સ્ટેશન પર RJER ના સ્વરમાં નવલકથા ડોલર વહુ, જેના લેખિકા છે સુધા મૂર્તિ અને જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. લગ્ન પછી તે થકવી નાખે તેવી જાતના શણગારવાના કામમાં, નવી રેશમી સાડીઓ પહેરવાના કામમાં અને લગ્ન પ્રસંગને કેમેરામાં કંડારવા માટે ખાસ ભાડે લીધેલો વિડીયો કેમેરા સામે પોઝ આપવાના કામમાં તે ગૂંથાઈ ગઈ. એટલે કે કોણ? એ ડોલર વહુ. સુરભીનું લગ્ન અતિશય દબદબા સાથે ઉજવાયું. 2 કિલોના ચાંદીના વાસણો, સોનાના દાગીના, ઘરવખરીની બધી જરૂરી ચીજો અને કંઈ કેટલું બધું લગ્નની ભેટમાં મુકાયું. પણ નીલાબાની આટલી બધી ઉદારતા અનિતાને ગમી નહીં. જે પૈસા આટલી છૂટથી લગ્નમાં વપરાઈ રહ્યા તે કમાવવા માટે ઘણી મહેનત કરવી પડી હતી. વતનથી દૂર રહેવું પડતું હતું અને ભયંકર ઠંડી ઋતુમાં પણ ખૂબ કામ કરીને રહેવું પડતું હતું. શું એવા પૈસાને આ રીતે વેડફી નાખવા તે યોગ્ય હતું? ગુસ્સે થયેલી અનિતાને થયું કે જે વ્યક્તિની કમાણી કરી હોય તેને મન જ પૈસાની કશી કિંમત હોય છે, અન્યને નહીં. ભલે ને પછી તે ઢોંગ જ હોય, પણ મીઠી વાણીમાં માનનારી અનિતા પોતાની સાચી ભાવના વ્યક્ત કરીને કોઈને દુઃખી કરવા નહોતી માગતી. મારે શા માટે કડવા બનવું જોઈએ? ભવિષ્યમાં હું જે ડોલરો અહીં મોકલું છું તે ઓછા કરી દઈશ અને પછી બધું જ ઠીક થઈ જશે. આવો નિર્ધાર અનિતાએ કરી લીધો હતો મનમાં. અને એ સ્વાભાવિક છે, ડોલર વહુના આ જ લક્ષણો છે. પછી શું થયું, કેવી રીતે પ્રસંગ આટોપવામાં આવ્યો અને મીનાક્ષીના પુત્રને જોવા માટે કોઈ ગયું કે નહીં, આ બધી જ વાતોને માણીશું આ ગીતના વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 MHz.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: મીનાક્ષી અને પોતાના નવજાત પુત્રને જોવા ગિરીશ વલસાડ પહોંચ્યો. મનહરલાલની ઈચ્છા હતી કે તેનું નામ હર્ષ રાખવામાં આવે. શ્યામ પણ પાછળથી મીનાક્ષીના દીકરાને જોવા વલસાડ આવ્યો. આ બાજુ અનિતા તરત જ પોતાની માતાને ત્યાં ચાલી ગઈ. સુરભી પોતાના નવા ઘરે હૈદરાબાદ ગઈ. લગ્ન પછીના કામકાજ આટોપવાના બહાને નીલાબાએ વલસાડ જવાનું ટાળ્યું. બધાની સામે નીલાબા અનિતાના અને એકલી અનિતાના જ ભરપેટ વખાણ કરતા રહ્યા હતા. તમે સાંભળી રહ્યા છો 90.4 MHz પર રેડિયો પાલનપુર પર ડોલર વહુ નવલકથા, કે જેના લેખિકા સુધા મૂર્તિ અને ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. તેના સંવાદોને, તેના અંશોને આરજે એઆરના સ્વરમાં. બધાની સામે અનિતા અને માત્ર અનિતાના જ વખાણ નીલાબા કરતા હતા. જો મારી આ લાડલી વહુએ લગ્ન માટે અમને $4,000 ન આપ્યા હોત તો આ લગ્ન થાત નહીં. એટલે જ આ લગ્નનો બધો યશ અનિતાનો જ છે. હં, તેમણે ગિરીશનું તો નામ પણ ન લીધું અને પછી મીનાક્ષીનું ક્યાંથી જ લે. એ મીનાક્ષી જેણે આ ઘરને ખૂબ જ દિલથી અને પ્રમાણિકતાથી પોતાનું માન્યું હતું, તો તે લગ્ન પહેલાં જ વલસાડ ચાલી ગઈ હતી. મનોહરલાલનું હૃદય ખૂબ જ દુઃખી થઈ ગયું હતું અને સમગ્ર લગ્ન પ્રસંગમાં તેમની ગેરમાર્ગે દોરવાઈ ગયેલી પત્નીને એક વાર પણ એમ ન કહ્યું કે જો મીનાક્ષી અહીં હોત તો કેટલું સારું લાગત, કારણ કે એ હિંમત જ ન હતી. અને સુરભી, એણે તો મીનાક્ષીને આવજો તો ન જ કહ્યું પણ તેના નવજાત પુત્ર માટે કશી ભેટ મોકલી નહીં, એટલે પોતાની ભાભીને મળવા એ વલસાડ જાય એ તો અશક્ય જ હતું. 8 વર્ષના લાંબા ગાળા પછી શ્યામ વલસાડ ફરીથી આવ્યો હતો. આટલા વર્ષોમાં કેટ કેટલું બની ગયું હતું. છેલ્લે તે વલસાડ આવ્યો ત્યારે પોતાની પહેલી નોકરી માટે આવેલો. ત્યારે તેને અનિશ્ચિતતાઓ અને ચિંતાઓ ભારે સતાવતી હતી, પણ આજે તે પરિસ્થિતિ પર રાજ કરતો હતો એટલે તેણે આત્મવિશ્વાસ કેળવી લીધો હતો. જે છોકરીએ તેની મીઠાશ અને ગાનથી તેને મોહ્યો હતો તે જ તેની આજે ભાભી બની ગઈ હતી. અને 8 વર્ષ અગાઉ બીજા વર્ગના ટ્રેનના ડબ્બામાં સીટ મળી જાય તો તે પોતાને ભાગ્યશાળી માનતો હતો. હવે તો તેને ફર્સ્ટ ક્લાસમાં શું, પ્લેનમાં પણ મુસાફરી કરવી પસંદ પડતી ન હતી. એ જ તો જીવનનો

બદલાવ અને ક્રમ છે. આગળ શું એ વાતને માણીશું આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: શ્યામ 8 વર્ષ પહેલા તેનો એ નિશ્ચિત વિચાર હતો કે તેનું ધ્યેય અમેરિકા પહોંચવું તે જ છે. હવે તે જાણી ચૂક્યો હતો કે ભલે સમૃદ્ધ તે હોવા છતાં અમેરિકા પણ કેવળ એક બીજો દેશ જ હતો. 8 વર્ષ અગાઉ તેનું ભૌગોલિક જ્ઞાન વડોદરા, કચ્છ વગેરે પૂરતું સીમિત હતું. હવે તો સમગ્ર દુનિયાની તેની પાસે સમજ આવી ચૂકી હતી. અને આ બધા કરતાં પણ એક બહુ મહત્વનું સત્ય તે સમજી શક્યો હતો જ્યારથી તેની આવક ડોલરમાં થવા લાગી હતી. ત્યારથી લોકો તેને આદરભાવથી જોવા લાગ્યા હતા. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 MHz પર, સામુદાયિક રેડિયો સ્ટેશન પર RJER ના સ્વરમાં ડોલર વહુ નવલકથાના અંશોને, જેના લેખિકા સુધા મૂર્તિ અને ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. માત્ર આદરભાવથી જોતા હતા તેવું ન હતું, તેની ઈર્ષા પણ કરતા હતા અને એની સાથે કંઈક વધુ જ ઉષ્માભર્યું વલણ દર્શાવતા હતા. આ બધું મેળવવામાં તેણે એ સાચો પ્રેમ ગુમાવી દીધો હતો જે ગમે તેટલા ડોલરો પણ ખરીદી શકે તેમ ન હતા. વધુ પડતા ધનને કારણે પણ આ કૂણી સંવેદનાભરી લાગણીઓ નષ્ટ થતી જતી હોય છે. શ્યામ વલસાડમાં એક હોટલમાં ઉતર્યો અને આટલા વર્ષો વીત્યા પછી પણ વલસાડ બદલાયેલું જણાયું. વસ્તી પણ વધી હતી અને રિક્ષાઓની સંખ્યા પણ વધી ગયેલી લાગી. પહેલા જે વિશાળ અને ખૂબ સુંદર લીલોતરી ધરાવતા મેદાનો હતા ત્યાં હવે રહેઠાણો બંધાઈ ગયા હતા. અહીંના વિદ્યાર્થીઓ પણ જાણે વધારે ફેશનેબલ બની ગયા હતા. શ્યામ મીનાક્ષીના ઘરે પહોંચ્યો. મીનાક્ષીએ તો અપેક્ષા જ નહોતી કરી કે શ્યામ તેને અને બાળકને જ

સ્થિર થાય છે. આપણે પણ એક વિરામ લઈશું અને વિરામ બાદ આ વાતને આગળ વધારીશું. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: તમે સાંભળી રહ્યા છો 90.4 FM.

0: એમ રેડિયો પાલનપુર, હું પ્રિયરાજ સૌ બાળ મિત્રોનું સ્વાગત કરું છું બાળ સભામાં.
1: ખુશનુમા વાતાવરણ, સવારનો દિવસ, સમગ્ર દેશમાં એક માહોલ, દુનિયાનો માહોલ, દુનિયા લેવલે આપણા દેશના એક ચોક્કસ પર્વની ઉજવણીનો માહોલ. 26 જાન્યુઆરી 2001. નાના નાના ભૂલકાઓ, યુવાનો, તરુણો, વડીલો, વયસ્કો બધા જ આ પર્વની ઉજવણી માટે તૈયારી કરતા હતા. આવી જ તૈયારી થતી હતી કચ્છ જિલ્લાના અંજાર ખાતે. નાનું શહેર, નાનું નગર અંજાર. ત્યાં શાળાના બાળકો સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવાના હતા, રમતગમતનું આયોજન કરવાના હતા, ઇનામ વિતરણનું આયોજન કરવાનું હતું. પણ આ બધા જ આયોજન પહેલા સૌ પ્રથમ અંજાર ગામમાં પ્રભાત ફેરી ફરવાનું આયોજન હતું. એક તરફ નાના નાના બાળકો બ્યુગલ, ઢોલ, મંજીરા, ખંજરી, ઢોલકા લઈ પ્રભાત ફેરીના સ્વરૂપમાં ભારત માતા કી જય, વંદે માતરમ, ગાંધી બાપુ અમર રહો, આધી રોટી ખાયેંગે, દેશ કો બચાયેંગે, આવા અનેક સૂત્રો સાથે પ્રભાત ફેરી લઈને ફરી રહ્યા છે. અંજાર ગામની રચના પ્રમાણે ગામમાં એક જગ્યાએથી બીજી કોઈ જગ્યાએ પ્રભાત ફેરી સ્વરૂપે અથવા ગામના બીજા કોઈ મહત્વના પ્રદેશમાં, વિસ્તારમાં જવાનું હોય તો એક બે બિલ્ડિંગ વચ્ચેથી નીકળવું પડે. એક બિલ્ડિંગ, એક મકાનના 3 મજલા, બીજા મકાનના 2, વચ્ચે 4-5 ફૂટનો રસ્તો. આ રસ્તામાંથી બબેની હરોળમાં ઢોલક, હાર્મોનિયમ, તબલા, ખંજીરા, બ્યુગલ, પ્લાસ્ટિકનો 1 રૂપિયાવાળો નાનકડો રાષ્ટ્રધ્વજ, આવી અનેક જુદી જુદી વસ્તુઓ પકડી વિદ્યાર્થીઓ ગામની પ્રભાત ફેરીમાં નીકળ્યા. કોઈએ કહ્યું છે ને કે જુદી જિંદગી છે મિજાજે મિજાજે, જુદી બંદગી છે નમાજે નમાજે, છે એક સમુંદર તોય થયું શું, જુદા છે મુસાફિર જહાજે જહાજે. ભારત માતાનું નામ લઈ, ભારત દેશની સ્વતંત્રતા માટે, ગૌરવ માટે જે વિદ્યાર્થીઓ પ્રભાત ફેરીમાં નીકળ્યા છે, એમના નસીબમાં શું લખેલું છે કોને ખબર. આ જે 2 ભવ્ય મકાનો હતા, 2 માળનું અને 3 માળનું, એના વચ્ચે 5-6 ફૂટનો રસ્તો હતો. બબેની હરોળમાં બાળકો જઈ રહ્યા છે અને એ જ વખતે ધરતી ધણધણી છે, ભૂકંપ થાય છે અને એ 3 માળનું અને 2 માળનું મકાન એ જ રસ્તા ઉપર પડે છે, જે રસ્તામાંથી બાળકો પ્રભાત ફેરી માટે પસાર થઈ રહ્યા છે. કેવું દ્રશ્ય હશે? કે 20 બાળકો આ કાટવાળની નીચે દવાયા છે. કેટલાક બાળકો બચી ગયા, જેમના ઉપર કાટમાળ પડે એ પહેલા થોડાક દૂર હતા તો એ બચી ગયા અથવા એમને બચાવી શકાયા. પણ એક છોકરી જેનું નામ સલમા, સલમાના ઉપર એ રીતે કાટમાળ પડેલો હતો કે કાં તો એ કાટમાળ દૂર કરવામાં આવે તો જ સલમાને કાઢી શકાય, અથવા સલમાનો હાથ કાપવામાં આવે તો જ સલમાને બચાવી શકાય. 2 દિવસ સુધી આ કાટમાળ કાઢવાનો પ્રયત્ન કરતા રહ્યા. એક તરફ એ કાટમાળની નીચે સલમાને પણ સારવાર આપવામાં આવી, પણ 2 દિવસના અંતે સલમાનું શરીર કથળી ગયું. ડોક્ટરોએ વિચાર્યું કે જો આ સલમાને બચાવી છે તો એને એક જ રસ્તો છે, સલમાનો હાથ કાપવો પડશે. ભારત સરકારના યુનિસેફના કન્સલ્ટન્ટ ડોક્ટર કૃષ્ણ કલસી વિશેષ ઉપસ્થિત હતા. એમણે પણ આ કેસ જોયો, એમણે કહ્યું કે હા, સલમાનો હાથ કાપવો પડશે. જ્યાં કાટમાળ હતો ત્યાં જ ઓપરેશન કરીને હાથ કાપી શકાય।

એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી. યુનિસેફના સહયોગથી, સ્વાસ્થ્ય મંત્રાલયના સહયોગથી, ગુજરાત સરકારના સહયોગથી તાત્કાલિક ત્યાં વ્યવસ્થા ઊભી થઈ અને સલમાનનો હાથ કાપવામાં આવ્યો. મિત્રો, સલમાના ઓપરેશન માટે સલમાને બેહોશ કરી અને જ્યારે હોશમાં આવી ત્યારે એને ભુજ ખાતે ખબર પડે છે કે એનો જમણો હાથ કપાઈ ગયો છે. એને બધી જ વાતો પડતી મૂકી એક જ શબ્દ પકડી રાખ્યો, મને મારો હાથ જોઈએ છે, મારે મારો હાથ જોઈશે, હું મારા હાથ વગર નહીં જીવી શકું. ભુજની સરકારી હોસ્પિટલમાં કલ્પાંત કરતી આ સલમા, સલમાને એમ જ છે કે એનો હાથ કપાઈ ગયો છે. સલમાને એ પણ ખબર નથી કે એના પિતાજીનું અને એની માતાનું અને એના નાના ભાઈનું પણ આ ભૂકંપમાં મૃત્યુ થયું છે. સલમા અનાથ છે, સલમાની જોડે કોઈ નથી, સલમાનું કોઈ નથી, કદાચ સલમા પણ કોઈની નથી. બે દિવસ આમને આમ પસાર થયા. સલમાને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. સલમાને જેવી રજા આપવામાં આવી, સલમા સીધી એ જ જગ્યાએ ગઈ જ્યાં એનો હાથ દટાયેલો હતો. ત્યાં ડોક્ટર કૃષ્ણ કલસી બેઠેલા હતા. સલમાએ કીધું કૃષ્ણ કલસીને કે સર, મારે મારો હાથ જોઈએ છે, હું તો જમણા હાથે લખતી હતી, મારો જમણો હાથ જ કપાઈ ગયો, હું લખીશ કઈ રીતે? ડોક્ટર કૃષ્ણ કલસીએ કહ્યું કે બેટા, હાથ તો બંને છે, જમણા હાથે પણ લખાય, ડાબા હાથે પણ લખાય. તું મહેનત કરજે, પ્રયત્ન કરજે, તું ચોક્કસથી ડાબા હાથે લખી શકીશ. સલમા કે બધી જ વાત સાચી, પણ સાહેબ મારે હાથ જોઈએ છે, મારે મારો હાથ જોઈએ છે. યુનિસેફના સહયોગથી વિશેષ સાધનો મંગાવવામાં આવ્યા, જેને કાટમાળ મલબો કહેવાય છે, કાટમાળ હટાવવા માટેના મોટા સાધનો મંગાવવામાં આવ્યા. એક તરફ કૃષ્ણ કલસી, એમની બાજુમાં સલમા, એની બાજુમાં જિલ્લાના કલેક્ટર, એની બાજુમાં અન્ય અધિકારીઓ, 10-15 વ્યક્તિઓ આ મલબો હટાવવાનું કામ, આ કાટમાળ હટાવવાનું કામ જોઈ રહ્યા છે. એક એક એક એક પથ્થર ઉપરથી લેવામાં આવે છે, એકાદ પથ્થર બાકી હશે. સલમાની પણ હવે તો હદ થાય છે. સલમા દોડતી દોડતી એકદમ ત્યાં જતી રહે છે, હવે મારો હાથ દેખાશે. ડોક્ટર કૃષ્ણ કલસી, કલેક્ટર અને અન્ય તમામ મહાનુભાવ જે ત્યાં ઉપસ્થિત છે એ જગ્યાએ જાય છે જ્યાંથી છેલ્લો પથ્થર ઉઠાવવાથી સલમાનો હાથ દેખાવાનો છે.

પણ એ બધા જ પ્રયાસોમાં આ માખીઓ અસફળ રહી. વધુ મધ ખાવાની લાલચમાં એ પોતાનો જીવ ખોઈ બેઠી. અરે આશ્ચર્યની વાત તો એ હતી કે મધનો સ્વાદ લેવા માટે જે નવી માખીઓ આવી રહી હતી તે આ બધી માખીઓની દુર્દશા જોઈને પણ સમજી ન હતી. એ પણ પોતાની જાતને રોકી ન શકી અને જાતે જ એણે મોતને આમંત્રણ આપ્યું. દોસ્તો, લાલચ આપણે સાંભળ્યું છે ને, લાલચ બુરી બલા હે. લાલચ કેટલી રાખવી અને એને કેવી રીતે સંયમમાં પરિવર્તિત કરવી એ બહુ જ મહત્વનું છે. જીવનમાં જો સંયમ હોય અને ખબર પડી જાય કે ક્યાં અટકવાનું છે તો જીવન બહુ જ સરળ થઈ જાય. તો આજનો દિવસ ખુશ રહે, મંગલમય રહે એવી આરજે જ્યોતિની શુભકામનાઓ.

0: હેલો પાલનપુર, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. હું આરજે જ્યોતિ. આજે આપણે વાત કરીશું ગેરસમજણની. ઘણી વખત તમે એવું જોયું હશે કે તમે સામેવાળા માણસને બતાવો કંઈક ઓર અને એ સમજે કંઈક ઓર. તમે આંગળી અલગ જગ્યાએ ચીંધી હોય અને એની નજર કંઈક અલગ જગ્યાએ પડે. એક ખેડૂત હતો, એણે પોતાના કૂતરાને ખૂબ સારી તાલીમ આપી. સેની તાલીમ? પાણી પર ચાલતા કરવાની તાલીમ. એ કૂતરું પાણી પર ચાલતા શીખી ગયું. હવે ખેડૂતે વિચાર્યું, મારા કૂતરાની આ અનોખી આવડતને ચાલને દુનિયા સમક્ષ ઉજાગર કરું. એણે પોતાના મિત્રને કહ્યું કે તું તારો વિડિયો કેમેરો લઈ અને મારા ઘરે આવ, મારે તને મારા કૂતરાની એક વિશેષતા બતાવી છે અને તારે એનું શૂટિંગ કરવાનું છે. પેલા મિત્રએ પોતાનો વિડિયો કેમેરો લઈ અને એ ખેડૂતના ઘરે આવ્યો. ખેડૂતે પોતાના કૂતરાને અને મિત્રને લઈને નદી કાંઠે જવાનું કહ્યું. દૂર નદીમાં તેણે એક દડો ફેંક્યો અને પછી મિત્રને કહ્યું, હવે તું શૂટિંગ કર અને મારા કૂતરાની આ વિશેષતા જો. પેલા કૂતરાને ખેડૂતે દડો લાવવા માટે આદેશ કર્યો અને કૂતરો તો પાણી પર ચાલતા ચાલતા દડા સુધી ગયો અને મોઢામાં દડો પકડીને પાણી પર ચાલતા ચાલતા પાછો આવી ગયો. આ સમગ્ર ઘટના દરમિયાન પેલો ખેડૂત એના મિત્રની સામે જોઈ રહ્યો હતો, કેમ કે એ જોવા માંગતો હતો કે એના મિત્રના હાવભાવમાં શું ફેરફાર થાય છે. પરંતુ એના મિત્રના ચહેરા પર કોઈ જ આશ્ચર્ય ન દેખાયું. એટલે ખેડૂતને આશ્ચર્ય થયું કે આને કંઈક અસર જ નથી થઈ, એટલે એનાથી રહેવાયું નહીં. એણે પોતાના મિત્રને પૂછ્યું કે દોસ્ત, તને મારા કૂતરામાં કંઈ વિશેષતા ન દેખાઈ? મિત્રએ ખેડૂતને જવાબ આપ્યો, હા દેખાય ને. ખેડૂતે પૂછ્યું, શું? તો મિત્રએ જવાબ આપ્યો, મેં જોયું કે તારા કૂતરાને તરતા નથી આવડતું. અને આ સાંભળી અને ખેડૂત માથે હાથ દઈને બેસી ગયો. દોસ્તો, તમે આવું ઘણી વખત જોયું હશે કે તમે ખરેખર જે બતાવવા માંગો છો સામેવાળો કંઈક એનાથી ઊંધું જ જોઈ રહ્યો છે અને એનાથી ગેરસમજણ ઊભી થાય છે અને ઘણી વખત આવી ગેરસમજણો સંબંધને કોરી ખાતી હોય છે. તો સાંભળતા રહો, ખુશ રહો, વ્યસ્ત રહો, મસ્ત રહો. આપનો દિવસ ખુશ રહે, મંગલમય રહે એવી આરજે જ્યોતિની શુભકામનાઓ.
1: બાળ મિત્રો, મજા પડી ને? તો તમારા મોટા ભાઈ બહેન કે મમ્મી પપ્પાને રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર મેસેજ કરવાનું કહેજો અને આપણે મળીશું ફરીથી બાળગીતો અને વાર્તાઓ સાથે આવતીકાલે બપોરે 2 વાગે રેડિયો પાલનપુર પર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો 90.4 FM રેડિયો પાલનપુરની સાથે.
2: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર અવાજ રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छे के कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે। પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો

છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે. આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ. અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે. ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે. બસ તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર. સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

डिस्ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને WhatsApp પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે WhatsApp નંબર છે 9512-96-88 9512-99-6-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું 9512-96-88 9512-99-6-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88.

ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 9512-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ

0: કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો, તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે. અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: આપણે ઘણા બધા વિડીયોઝ જોયા છે, રીલ્સ જોયા છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-9966-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-9966-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?

0: ના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર અવાજ રેડિયો પાલનપુર.
1: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
0: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

હેલો, હાય, હું છું અર્જી પ્રિયંકા. અને ગત એપિસોડમાં આપણે વાત કરી હતી પાલનપુરના એક દુર્લભ વારસાની. આપણે આપણા આ વખતના આ પાઠમાં આપણે પાલનપુરની એક અલગ ઝાંખી અને ઝલક વિશે જાણવાના છીએ. તો વેલકમ બેક ટુ પાલનપુર સ્ટોરીઝ. શરૂઆત કરીએ આપણે જ્યાં અટક્યા હતા ત્યાંથી. આપણે વાત કરી હતી કે પાલનપુરની સ્થાપના પ્રહલાદન દેવી કેવી રીતે કરી અને પાલનપુર ઉપર હવે મુગલોનું શાસન આવ્યું છે. દિવાન મુઝાહિદ્દીન ખાન ઈસવીસન 1635માં પાલનપુરની ગાદી પર બેસતા પાલનપુરને સ્વતંત્ર રાજધાનીનું સ્થાન મળ્યું. ત્યાંથી પાલનપુરમાં લોહાણી શાસનનો યુગ શરૂ થયો. ગાદીએ બેઠા પછી દિવાન મુઝાહિદ્દીન ખાન આજુબાજુનો મુલક વધારવામાં લક્ષ્ય કેન્દ્રિત કર્યું. જાલુના જે લોકોએ આ રાજકુટુંબ સાથે ગાઢ સંબંધ હતો તેઓ આ સમય રાજકર્તાની સાથે પાલનપુર આવી વસ્યા. આમ વૈદ્ય, વડેરા, લુણિયા, શાહુકાર, મહેતા, સલાટ, માળી, ભીલ, જાગરી, સોની, કંદોઈ વગેરે જાતના લોકો દિવાન મુઝાહિદ્દીન ખાન સાથે જાલોરથી પાલનપુર આવ્યા અને તેમના વંશજો પાલનપુરના વતની થઈ ગયા. હું આ વાતો તમને જે પુસ્તકમાંથી કહી રહી છું તે પુસ્તકનું નામ છે પાલનપુર ઝાંખી અને ઝલક, જે પરીખ ફાઉન્ડેશન દ્વારા પ્રકાશિત કરવામાં આવી છે. દિવાન મુઝાહિદ્દીન ખાનના લગ્ન ઈસવીસન 1628માં માનભાઈ જાડેજા નામની રાજપૂત કન્યા સાથે ઠાઠમાઠથી થયું. ત્યારે ચારણોને પુષ્કળ દાન આપવામાં આવ્યું. બીજી મેગમો કરતાં માનભાઈ મુઝાહિદ્દીન ખાનને વધુ પ્રિય હોવાથી તેમના નામની યાદગીરી માટે તેમના નામ પરથી પાલનપુરમાં માન સરોવર તળાવ અને આસપાસ નગીનાવાડી નામે સુંદર બગીચો એ તૈયાર કરાવ્યો. આ બગીચો સમય જતાં નાશ પામ્યો પણ માન સરોવર આજે મોજૂદ છે. કુશળ રાજકર્તા મુઝાહિદ્દીન ખાન એ સારી નીતિના કારણે ઈસવીસન 1642માં શાહજાદા ઔરંગઝેબ અને તેમને બીજાપુર, મહી અને સાબરકાંઠાના હાડેમ નીમ્યા હતા. તેમના વખતમાં દાંતીવાડા જાગીરમાં પાલનપુર રાજ્યનો હિસ્સો શરૂ થયો. દિવાન મુઝાહિદ્દીન ખાન ધર્મ તરફ અપાર શ્રદ્ધા હતી. બેગમ માનબાઈના લગ્ન વખતે દાયજામાં ભૂલથી રાજપૂતોની કુળદેવી નાગણેશની માતાને છવિઓનું એક પુસ્તક આવી ગયું અને તેનું સ્થાપન કરવા માટે તેમણે રાજગઢીમાં નાગણેશજી માતાનું મંદિર બંધાવ્યું. એ જ મુસ્લિમોને નમાઝ માટે ઈદગાહ પણ તેમને જ બંધાવી. દિવાન મુઝાહિદ્દીન ખાનને પુત્ર ન હોવાથી પોતાના ભાઈ સલેમ ખાનના નાના દીકરા કમાલ ખાનને દત્તક લીધો અને તે 1963માં ગાદી આપ્યો. મળું છું આ નાનકડા વિરામ બાદ પાલનપુર સ્ટોરીઝમાં. ક્યાંય જતા નહીં, મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

દિવાન કમાલ ખાન ઉદાર નીતિના હતા. પોતે રાજ્ય કરતા હતા ત્યારે મોટા ભાઈ સલેમ ખાનના બીજા પુત્ર ફતેહ ખાનનું પણ માન સચવાઈ રહે એ માટે પોતાની તેમણે સાથે રાખીને સુલેહ સંપથી રાજવહીવટ ચલાવતા. આ દરમિયાન ફતેહ ખાનને જાલોરની સનદ મળતા બંને ભાઈઓએ સલાહ મસલત કરી અને જાલોર અને પાલમપુર જાગીરી છોડી અને તેમણે પેદાશ ભેગી કરી ખાનગી મિલકતની જેમ દર સાલ બંને વચ્ચે વહેંચી લેવાના કોલ કર્યા. ત્યાર પછી દિવાન ફતેહ ખાન જાલોરમાં અને દિવાન કમાલ ખાને પાલમપુરમાં હળી મળીને રાજ્ય શરૂઆત કરી. ઈસવીસન 1670માં જોધપુરના મહારાજ જસવંતસિંહ રાઠોડે પોતાની સુબાગીરી દરમિયાન દિવાન કમાલ ખાનને 1.5 વર્ષ પાલમપુરની ગાદી પરથી બદલ્યા. ત્યારે પાલમપુરની ગાદી ઉપર તેમના મોટા ભાઈ ફતેહ ખાનને રાજ કર્યું અને એ સમયે તેમણે સાંબરડા ગામ ક્લોટ ચારણને આપ્યું. એમના વંશજોએ ઇપોગવે દિવાન કમાલ ખાનને ભાટ ચારણો બ્રાહ્મણોને 84 ગામ તામ્રપત્ર ઉપર લખીને દાનમાં આપ્યા હોવાની લોકોમાં તે કર્ણ કમાલ તરીકે ઓળખાતા. ચારણો કવિઓ એ છંદો દુહા ગીતો એમણે દાનેશ્વરી કર્ણ સાથે સરખાવ્યા છે. કમાલ ખાન 42 વર્ષના પોતાના શાસનકાળ દરમિયાન સાર્વજનિક બાંધકામો કરી પાલનપુરને શોભાયમાન કર્યું. પાલનપુરના ઈશાન કોણના છેડામાં ઉપરના ભાગમાં એક મહોલ્લો વસાવી તેમના નામ પરથી એ જગ્યાનું નામ પડ્યું કમાલપુર અને આજે એ કમાલપરા તરીકે ઓળખાય છે. તેના ઉત્તર ભાગે દિલખુશ કરી તેઓ દિલખુશાલ બાગ તેમણે બનાવ્યો. રંગબેરંગી ફુવારા સાથે મતબત્તા ફૂલો વચ્ચે આ બાગ શહેરની શોભા હતો. આજે આ ફુવારા આ બાગમાં હયાત નથી

દિલ ખુશાલ બાગ તરીકે ઓળખાતી એક જગ્યા જરૂર મોજૂદ છે અને એ નામ આજે પણ તેના તરીકે જ ઓળખાય છે. શું છે પાલનપુરની આગળની સ્ટોરીઝ જાણીશું આ નાનકડા વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

રાજગઢીમાં પરદાશીન બેગમો માટે તેમણે હવા માટે એક સ્થાન રાખ્યું હતું, તેને રાણીબાગ કહેવાય છે. ત્યાં બગીચો અને હોજ તૈયાર કરવામાં આવે. અત્યારે આ રાણીબાગ જ છે. પશ્ચિમ વિસ્તારનો રાજગઢીનો દરવાજો તેને 1750માં બંધાવ્યો હતો. એની ઉપર એક લેખ છે, તેનો મતલબ એવો થાય છે કે વિક્રમ સંવત 1750માં ધર્મનિષ્ઠ દિવાન કમાલખાને રાજગઢીમાં રાજમહેલના પશ્ચિમ દરવાજામાં નિવાસ કર્યો. એ દાતાર કમાલખાન સર્વ આશાઓ પૂરી કરો અને એમના શત્રુઓનો વિનાશ થાવ. દિવાન કમાલખાન નમ્ર સ્વભાવના પ્રજાપાલક અને ન્યાયી હતા. તેઓ દરેક ધર્મ તરફ આદરભાવ અને સમદ્રષ્ટિ રાખતા, તેથી ધર્મના અનુયાયીઓ એમને એક સરખું માન આપતા. તેઓ શુદ્ધ અંતકરણના પવિત્ર માનવી હતા. મરકી, કોલેરા અને જેવા ઉપદ્રવ સમય કમાલપુરા વિસ્તારના લોકો વાજતે ગાજતે તેમની કબર આગળ જતા અને માનતા ચઢાવતા. વર્ષો સુધી હિન્દુ તેમજ મુસલમાન તેમને શ્રદ્ધા અને ભાવનાથી જોતા. ઈસવીસન 1697માં જ્યારે બાદશાહ ઔરંગઝેબ મહારાજ અજીતસિંહને તેમનો જોધપુરનો મુલક પાછો આપ્યો, ત્યારે રાઠોડ વંશના મહારાજે જાલોર પરગણાનો પણ દાવો કર્યો અને ઔરંગઝેબે એ માન્ય રાખ્યો. ત્યારથી પાલનપુરના રાજકર્તાઓએ જાલોર હંમેશ માટે ગુમાવી દીધું. દિવાન કમાલખાનના મૃત્યુ પછી ઈસવીસન 1707માં તેમના પુત્ર ફિરોઝખાન ઉર્ફે ગજનીખાન 39 વર્ષની ઉંમરે પાલનપુરની ગાદી આવ્યા. ગજનીખાને પાલનપુરમાં કેવું શાસન કર્યું જાણીશું આ નાનકડા વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

આગળ આપણે જાણ્યું કે હવે દિવાન કમાલ ખાન એ પાલમપુરની ગાદીએ બેસે છે. તેમણે થરાદ, કાકોશી, કાંકરેજ, સેમ્ભરપાદર, કિડોતર, રે, ડાભેલા, ધનેરા, ત્રીસી, ચોવીસી, મલાણા, સુખભા, સુરભાખરી વગેરે મુલક જીતી રાજ્યનો વધારો કર્યો. તેમના કારભારી માલજી મહેતા ભારે મતસુદી હતા. તેમણે દૂરદેશી વાપરી જોધપુરના મહારાજ અજીતસિંહ અને ફિરોઝ ખાન વચ્ચે ગાઢ મૈત્રી કરાવી. દિવાન ફિરોઝ ખાન રાજહકની બાબતમાં પાલમપુર રાજના મુમન ખેડૂતો સાથે વાંધો પડતા મુમનોએ તેમના વિરુદ્ધ દિલ્હીમાં બાદશાહ સામે ફરિયાદ કરી. પરિણામે ફિરોઝ ખાનને પાલમપુરની ગાદીએથી દૂર કર્યા. રહીમન ખાનને તેમની સનદ આપવામાં બાદશાહી ફરમાન થયું. ફિરોઝ ખાનના પુત્ર કરીમદાદ ખાન ખૂબ નારાજ થયા. પાલમપુર આવવા માટે સિદ્ધપુર આવેલા લશ્કર સાથે પડાવ નાખી બેઠેલા રહીમન ખાન પર તેમણે હુમલો કર્યો. રહીમન ખાનની કતલ થઈ અને ફિરોઝ ખાનની સત્તા ચાલુ થઈ. દિવાન ફિરોઝ ખાન સૌથી મોટો દીકરો કમદીન ખાનના મરઘાભાઈ નામની ગણિકાના કુખે અવતર્યો હતો. તેણે ફતેહ ખાન, ઉસ્માન ખાન, હિંમત ખાન અને બહાદુર ખાન એ ચાર ભણેલી

પાણીના દીકરા હતા. ઈસવીસન 1719માં ફિરોઝખાન મૃત્યુ પામ્યા ત્યારે ખજાનાની ચાવી કોને સોંપવી એ નિર્ણય ખજાનચી કરી શકતા ન હતા. દ્વિધામાં તેમણે ચાવીઓનો ઝુમકો કરીમદાદ ખાન અને ફતેહખાનની વચ્ચે ફેંક્યો. ફતેહખાને ઉંચકી લીધો, પણ કરીમદાદ ખાન વિશ્વાસુ પઠાણે કટારથી ફતેહખાનને ઘાયલ કર્યો અને કરીમદાદ ખાનને ખજાનાની ચાવી આપી અને આમ તેણે દગાથી રાજ મેળવ્યો. દિવાન કરીમદાદ ખાન સમયમાં મરાઠાઓની પજવણી વધી ગઈ અને તેમના ત્રાસથી કંટાળી વડનગર, વિજાપુર, વિસનગર વગેરે ગામના શાહુકારો તેમણે બ્રાહ્મણોને પોતાના જમાલ અને આબરૂ બચાવવા માટે કરીમદાદ ખાનનો આશરો લીધો. કરીમદાદ ખાને પાલનપુરમાં પૂર્વની 10 માઇલ દૂર આવેલા ધુંધલીમન પહાડોમાં કરીમદાબાદ નામે ગામ વસાવ્યું અને ત્યાં તેમણે આશ્રય આપ્યો. સમય જતાં આ ગામ વીરાન થઈ ગયું. દિવાન કરીમદાદ ખાન પછી દિવાન પહાડ ખાન બીજા એ 1735માં ગાદી આવ્યા. આ પહાડ ખાન બીજા એ શું કરે છે જાણીશું આ નાનકડા વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

તેમના સમયમાં પાલનપુરમાં કેટલીક જમીન નાગોરીઓના કબજામાં હતી. એમના ખેડાણ બાબતમાં તેમણે પહાડખાન સાથે તકરાર થઈ મામલો જીદે ચડ્યો અને એ સમયે નાગોરીઓના એક જ મહોલ્લામાં 700 ઘર હતા. પહાડખાનના લશ્કરે મહોલ્લામાં પ્રવેશી યુદ્ધ કર્યું અને નાગોરીઓ પરાજિત થયા. ઈસવીસન 1736માં કંથાજી કદમની સરકારી હેઠળ સરદારી હેઠળ મરાઠાઓએ ગુજરાત પર હુમલો કર્યો ત્યારે પાલનપુર ઉપર પણ ચઢાઈ કરી લૂંટનો માલ ઉપરાંત ખંડણી પેટે 1,00,000 રૂપિયા પહાડખાન પાસેથી વસૂલ્યા. પાલનપુર પાસેથી શમશેરના બળે ખંડણી વસૂલ કરનાર પહેલો દુશ્મન કંથાજી કદમ હતો. દિવાન કરીમદાદ ખાનના મરણ

પછી પાટણના કસબાતીઓના સરદાર ખોખર જંગખાનના પ્રપંચથી ઈસવીસન 1740 સુધી પાલનપુરના તાબા હેઠળ રહેલી પાટણની હુકુમત પહાડખાને ભોળપણથી ગુમાવી દીધી. દિવાન પહાડખાનની સંતાન હોવાથી તેમના કાકા બહાદુર ખાનના મોટા ભાઈ ઉસ્માન ખાનની ગેરહાજરીનો લાભ લઈ તેમણે ઈસવીસન 1744માં પાલનપુરની ગાદી પર ચાલાકીથી બેસી ગયા. આ અન્યાય પગલા સામે ઉસ્માન ખાને ગોળા તેમજ આસપાસના ગામો એકઠા કરી તેમની પર ચઢાઈ કરી. બહાદુર ખાનના કારભારી નાથાજી મહેતા અને માણેકજી મહેતા વચ્ચે પડીને બંને ભાઈઓ વચ્ચે મુલકની વહેંચણીની સુલેહ કરાવી. ઉસ્માન ખાને ગોળામાં રાજધાની બનાવી. શું થાય છે, ઉસ્માન ખાને આગળ કેવી રીતે શાસન કરી શકે છે કે નહીં જાણીશું નાનકડા વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

વિરામ બાદ આપનું સ્વાગત છે. આપણે વાત કરતા હતા પાલનપુરના ઇતિહાસની. દિવાન પઠાણખાન ની સંતાન હોવાથી તેમના કાકા બહાદુર ખાન તેમના મોટા ભાઈ ઉસ્માન ખાનની ગેરહાજરીનો લાભ લઈ ઈસવીસન 1744માં પાલનપુરની ગાદી પર ચાલાકીથી બેસી ગયા. આ અન્યાયી પગલા સામે ઉસ્માન ખાને ગોળા તેમજ આસપાસના લોકોને એકઠા કરી તેના પર ચડાઈ કરી. બહાદુર ખાનના કારભારી નાથાજી મહેતા અને માણેકચંદજી મહેતાએ વચ્ચે પડીને બંને ભાઈઓ વચ્ચે મુલકની વહેંચણી કરી. આ રીતે ઉસ્માન ખાને ગોળાની રાજધાની બનાવી. દિવાન બહાદુર ખાને ખેતીમાં સારા સુધારા વધારા કરાવ્યા. તેમના સમયમાં પ્રથમ વખત પાલનપુર નજીક વડગામના ધણાધાર વિસ્તારમાં શેરડી અને કમોદનું વાવેતર થયું. એ શેરડીમાંથી બનતો રાબડિયો ગોળ બાદશાહી ગોળ નામે વખણાતો. પડતર જમીનને ખેડાણમાં લેવા અને ખેતીવાડીને ઉત્તેજન આપવા માટે તેમણે લેવા અને કડવા કળબી તથા

સુમન વગેરે ખેડૂતોને આસપાસના પરગણામાંથી બોલાવી આશ્રય આપ્યો અને તેમના રહેઠાણ માટે સાસમ તેમાં બીજા ગામો વાવ્યા. ચોર લૂંટારૂના જુલમી પંજામાંથી ખેતીને બચાવવા જરૂરી જગ્યાઓ થાણા બેસાડ્યા અને લશ્કરના ખર્ચમાં કરકસર કરી ઘોડા બળદની ઓલાદ સુધારવા તેમજ પશુઓ માટે ઘાસચારાનો બંદોબસ્ત કર્યો. શું થાય છે આગળ જાણીશું નાના વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

રાજ્યમાં વસતા તપુદન બ્રાહ્મણ ભિક્ષાવૃત્તિ ઉપર પોતાનું ગુજરાન ચલાવતા. બહાદુર ખાને તેમણે કડિયા ગામનો હુનર શીખવવા વ્યવસ્થા કરી. તેમની સ્થિતિમાં પણ સુધારો થયો. ઈસવીસન 1758માં પેશવાના સેનાપતિ સદાશિવ રામચંદ્રએ પાલનપુર પર ચઢાઈ કરી અને રાજગઢીને ઉડાવી દેવા સુરંગ ઉઠવી. બહાદુર ખાને આ સમયે રૂપિયા 35,000નું નજરાણું કરીને સુલે સાધી. તે ખર્ચને પહોંચી વળવા પાલનપુર પધારતા ધર્મગુરુઓના તેમજ તેમની મિલકતના રક્ષણના નામે કર નાખ્યો. ઈસવીસન 1764માં પાલનપુર તથા ડીશાના રક્ષણ અર્થે તેમણે કિલ્લા બંધાવ્યા. પાલનપુરના કિલ્લાને 7 દરવાજા તેમજ બુરજ હતા. ડીસા કિલ્લાને

ચાર દરવાજા તેમજ બુરજ હતા. દિવાન બહાદુર ખાને પાલનપુરમાં બહાદુર ખાનજીની વાડી નામે બગીચો બનાવ્યો. તેમની રાણી બારડજીબાઈના નામ ઉપરથી પાલનપુરમાં પશ્ચિમ ભાગમાં બારડપુરુ છે, જે આજે બારડપુરા તરીકે ઓળખાય છે. બહાદુર ખાને પોતાના શાસન દરમિયાન મલાણી, સાઠ, સરોત્રા, રો, ડાભેલા, વર્ણાવાડા, ધનાલી, સિસરાણા, ધાનેરા અને થરાદ ઉપર કબજો જમાવ્યો. આથી પાલનપુર રાજ્યની વસ્તીમાં સારો વધારો થયો. મરાઠાઓના ભય અને ત્રાસથી બચવા અમદાવાદ, વિસનગર, સિદ્ધપુર, મહેસાણા અને પાટણની કેટલીક વસ્તી પાલનપુરમાં આવીને વસ્તી. તેમાં વિસનગરથી સુન્ની વોહરા, સિદ્ધપુરથી સિયા વોહરા અને મુસલમાન રંગરેજ, વિજાપુર, વડનગર, વિસનગર અને પાટણ તેમજ આસપાસના ગામોમાંથી પિંજારા, નાઈ અને મહાજન જેવા મુખ્ય લોકોને લાવવામાં આવ્યા. સિદ્ધપુરના લાલપર ગામથી જે મહાજન વેપારી અહીં આવ્યા હતા તેમાં પારેખ કુટુંબ ઝવેરાતમાં આગળ પડતું હતું. તેમાં અમુલક ખૂબચંદ અને રવચંદ ઉમરચંદની ઝવેરાતોનો ધંધો હતો. તે બે પેઢીઓથી મુંબઈમાં બહોળો વેપાર કરે છે એવી નોંધ પાલનપુર રાજ્યનો ઇતિહાસ ભાગ એકમાં મળે છે. શું થાય છે આગળ, કેવો છે પાલનપુરનો ઇતિહાસ જાણીશું નાનકડા વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

દિવાન બહાદુર ખાન કુશળ વહીવટ કરતા હતા, પણ ધનના ભારે લોભી હતા. તે લોભમાં તેઓ ક્યારેક જુલમી બની જતા. તેમણે પાલનપુર રાજ્યનો ખજાનો લગભગ 1 કરોડ રૂપિયા જેટલો ભેગો કર્યો. દિવાન બહાદુર ખાન પછી તેમના પાટવી કુટુંબ, તેમના પાટવી કુંવર સલીમ ખાન ઈસવીસન 1782માં પાલનપુરની ગાદીએ આવ્યા. તેઓ અસ્થિર અને નબળા મનના હતા. તેમની ઓરમાનમાં બારડજીબાઈ બહાદુર ખાનના સમયથી રાજભારમાં રસ લેતા. સલીમ ખાનના સમયમાં તેમનું જોર વધ્યું. થોડા સમય બાદ સલીમ ખાન બીમાર પડ્યા અને તેમના બુદ્ધિશાળી અને બહાદુર પુત્ર શેર ખાન ગાદીના વારસ બન્યા. પોતાનું ચલણ ઘટી જશે એમ માની બારડજીબાઈએ ગાદીના વારસ બાબતે ભારે ખટપટો શરૂ કરી. ઠાકરડાઓને શેરખાન વિરુદ્ધ ઉશ્કેરી તેમનું નુકસાન પહોંચાડવાની શરૂઆત થઈ. પરંતુ આનંદરામ ચારણને કુનેથી નોકરી શોધવા નીકળેલા આરબોને નોકરીમાં ગોઠવી શેરખાને બાજી સંભાળી. આમ અનેક ખટપટોનો સામનો કરી શેરખાન ઈસવીસન 1785માં ગાદીએ બેઠા અને તેમણે અંબાર મહેતાને ખજાનાના ઉપરી બનાવ્યા. દિવાન શેરખાને ઠાકરડાઓને સમજાવી લેવાની કોશિશ પણ કરી, પણ તે માથાના ફરેલા હતા. વળી તેમને શેરખાનની સત્તા મંજૂર ન હતી, એટલે તેમણે ગોળાના જાગીરદાર મુજાહિદ્દીન ખાનનો આશ્રય લીધો. તેઓને દેશદ્રોહી માની પોતાને સોંપી દેવા મુજાહિદ્દીન ખાનને સંદેશો મોકલ્યો. પણ મુજાહિદ્દીન ખાન તે માન્ય ન રાખ્યો અને શેરખાને ગોળા ઉપર ચઢાઈ કરી. શું થાય છે આ લડાઈમાં જાણીશું નાનકડા વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

તેમાં મુજાહિદ્દીન ખાન કમજોર પુરવાર થયા. તેમણે નજરાણું આપી માનાજી રાવ ગાયકવાડની સહાય માંગી. તેમણે શેરખાન ગોળાન ગામનો ઘેરો ઉઠાવી પાલનપુર પાછા ફર્યા. અતકનો લાભ લઈ ઠાકરાઓએ મરાઠા લશ્કરને ઉશ્કેરી પાલનપુર રાજ્યમાં લૂંટફાટ શરૂ કરાવી. આ લશ્કર જુલમ કરી ઘણા બધા ગામોને લૂંટ્યા, પછી સળગાવી દીધા. ખેડૂત વર્ગ ઉપર ત્રાસ વર્તાવ્યો. આ જાણીને શેરખાને મરાઠા લશ્કર ઉપર હુમલો કર્યો અને તેમને હરાવ્યો. અંદર અંદરના ઝઘડામાંથી શેરખાન પરવાર્યા ન હતા. ત્યાં ઈસવીસન 1788માં પેશવાનું લશ્કર ચડી આવ્યું. મરાઠાઓને હરાવી શેરખાને ખિમત પર ચડાઈ કરી. ખિમત જીત્યું. આ ચડાઈ ટીલાદાટ નામથી પ્રચલિત છે. શેરખાન લડાઈમાં ગુંથેલા જોઈ બારડજીબાઈએ શેરખાના 12 વર્ષના નાના ભાઈ બાયજીત ખાનને ગાદીએ બેસાડવા ખટપટ શરૂ કરી. આ જાણી શેરખાને કોઈ રસ્તો ન સૂચતા નિર્દોષ એવા પોતાના નાના ભાઈની હત્યા કરાવવાનો નિર્ણય કર્યો. બાયજીત ખાનને પોતાનો જીવ બચાવવા સંતાતા રહ્યા. અંતે શેરખાનના માણસોએ ભૂતેડી ગામે એક પટેલને ત્યાં કોઠીમાં છુપાવીને રાખેલા બાયજીત ખાનની હત્યા કરી અને તે વખતે તેમના ગળામાં બાળપણની માનતાની હાંસળી અને હાથમાં કડા હતા, જે નાથા ઢાટીએ શેરખાન સમક્ષ નિશાની રૂપે રજૂ કર્યા. શેરખાને આ અધમ કૃત્ય કરવા બદલ દુઃખ થયું અને ખૂની ઢાટીને બક્ષિસના બદલામાં નોકરીમાંથી બરતરફ કર્યો. આગળ આ મુગલોનું રાજ પાલનપુરમાં કેવું ચાલે છે જાણીશું નાનકડા વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: બાઈજીત ખાનની હત્યાના સમાચાર મળતા તેમની માતા સગળા વૈભવ અને ખાનપાનનો ત્યાગ કર્યો. વાલા પુત્રની કબર પાસે બેસી પુત્રના શોકમાં થોડા દિવસમાં દેહ ત્યાગ કર્યો. દિવાન શેરખાને દેશદ્રોહી ઠાકરડાઓની કતલ કરાવી પાલમપુર પરગણામાંથી લૂંટફાટ કરતા ડભોડા, પાદર, ભટાણા, શિહોરી અને કાંકરેજ અને તેની આસપાસના જાગીરદારોને પકડી સજા કરી. શેરખાના ડરથી દૂરના લૂંટારાઓ પણ પાલમપુર તરફ નજર ના નાખતા. 27 વર્ષની નાની ઉંમરે ડાયાબિટીસ અને પાઠા જેવા અસાધ્ય રોગથી પીડાઈ શેરખાન મૃત્યુ પામ્યા. તેમના પછી ઈસવીસન 1792થી લઈ ઈસવીસન 1794માં પાલમપુરમાં ભારે અંધાધૂધી ફેલાઈ. આતકનો લાભ લઈ ખેડા જિલ્લાના બાબી કુટુંબમાં પરણાવેલા શેરખાનના વિધવા બેન સોનાબુબુએ ભારે ખટપટ કરી રાજ્યમાં કારભારી સરદારો અને ગામ લોકોની વિરુદ્ધ જઈ પોતાના સગીર પુત્ર મુબારિજ બાબીને ગાદી પર બેસાડ્યો. કારભારી ગુલા મહેતા પાલમપુરની ગાદી હેતાણી કુટુંબની હોય બાબી કુટુંબને તિજોરીની ચાવી આપવાનો ઇનકાર કર્યો. તેથી સોનુબુબુએ આરબો મારફતે તેમનું ખૂન કરાવી ચાવી મેળવી. પરંતુ મુબારિજ ખાનના વહીવટથી ગામ લોકો સંતોષ ન હતા. પરિણામે બળવો થયો અને ઈસવીસન 1774ની આખરમાં મુબારિજ ખાનને ગાદી પરથી હટાવી લેવામાં આવ્યા અને દિવાન શમશેર ખાનને ગાદી પર બેસાડ્યા. દિવાન શમશેર ખાન આગળ શું કરે છે જાણીશું નાનકડા વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4.
1: दिल से चाहने की मुझे सजा देते हो, मैं रोता हूं और तुम मजा लेते हो.

0: बुरी नहीं थी इश्क की मेरे, बस तेरे जैसे कुछ किरदार धोखेबाज निकले।
1: हेलो पालनपुर 90.4 मेगाहर्ट्ज़ पर, એટલે કે આપણા સામુદાયિક રેડિયો સ્ટેશન પર હું છું આરજે એઆર, આપનો દોસ્ત, આપનો હોસ્ટ, અને આપના વિચારોને એક વાર્તા સ્વરૂપે, હકારાત્મક ઘટના સ્વરૂપે તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરું છું. દર અઠવાડિયે મારા શોમાં મેં જોયેલી, ક્યાંક અનુભવેલી, તો ક્યારેક તમે મને કહેલી, પહોંચાડેલી કોઈ વાત કે જેને વાર્તા અને કથાનક સ્વરૂપમાં રૂપાંતરિત કરી હું આપ સૌ સુધી પહોંચાડું છું. મૂળ ઉદ્દેશ્ય આપણા સૌનો એક જ છે કે સાચી અને સત્ય હકીકત સમી આ દુનિયાની ઘટનાઓ કે જેને વાર્તા સ્વરૂપે આપણે એકબીજા સાથે વહેંચીએ, હકારાત્મકતાનો, શીખનો, કંઈક પોઝિટિવ વેલ્યુ આપણા જીવનમાં આવે, આવનારી જીવનના સંઘર્ષોની મુશ્કેલ ભરી પરિસ્થિતિઓમાં આપણે સૌ ટકી રહીએ અને જીવનને માણતા શીખીએ, આજ રહ્યો છે. અને એટલે આજે પણ હું આપ સૌ માટે લઈને આવ્યો છું એક સુંદર મજાની વાર્તા, સત્ય ઘટના પર આધારિત છે, અને આ વાર્તાનું નામ છે ફોર વ્હીલર. તમારા અને મારા જીવનમાં આજે ફોર વ્હીલર એ બહુ જ અગત્યનું છે. મને યાદ છે કે બાળપણના દિવસોમાં ટુ વ્હીલર એ બહુ ઇમ્પોર્ટન્ટ હતું, ફોર વ્હીલર તો ખૂબ જ પૈસા ધનિક અને એમ કહેવાય કે એવા લોકો કે જે એકદમ VVIP આ સ્ટેટસ ધરાવતા હોય તેવા લોકો રાખતા. પણ આજે સર્વસામાન્ય આજની આધુનિક પ્રગતિએ આપણને સૌને ફોર વ્હીલર અપાવી દીધા છે. પણ આમ છતાં આ ફોર વ્હીલર પાસે પણ માનવીય સંબંધો અને લાગણીઓ, ક્યારેક સુંદર મજાના પ્રસંગો, સપનાઓ, જીવનનો સમગ્ર અર્ક પણ જોડાયેલો હોય છે. તો આજે વાત કરીશું આ ફોર વ્હીલર વાર્તાની, એક પરિવારની, સંઘર્ષની, સુખની અને ખુશીઓની વાત. પરંતુ આ વિરામ બાદ, ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

ફોર વ્હીલર. વાર્તાનું નામ છે અને વાર્તા એ શરૂ થાય છે એક નાનકડા શહેર, ટાઉન કહી શકાય, પરંતુ હવે વિકાસની હરણફાળ તેમાં પણ ભરાઈ રહી છે. મોટા માર્કેટ અને વિકાસના કેટલાક એવા પરિબળો ઉમેરાઈ રહ્યા છે અને એટલે આસપાસના વિસ્તારના ગામડાઓના લોકો પોતાના પરિવાર માટે જીવન આર્થિક સદ્ધરતા પામી શકે તે માટે રોજગાર, વ્યવસાય અને નોકરી ધંધા અર્થે શહેરમાં આવીને વસી રહ્યા છે. એવા જ એક યુગલની વાત છે જેમાં પુરુષ પાત્ર એ સરકારી નોકરીના પ્રયાસો કર્યા બાદ નથી મળી શકતી એટલે એક નાનકડી કરિયાણાની દુકાનનો વ્યવસાય શરૂ કરે છે અને તેના ધર્મપત્નીને સુંદર મજાની પ્રાથમિક શાળાની શિક્ષિકાની નોકરી તે જ શહેરમાં મળી રહે છે. બંને જણા હવે પગભર થયા હોવાથી ગામડામાંથી રોજ આવવું, બંનેના સમય સાચવવા અને રોજિંદા જીવનમાં પડતી નાની મોટી સમય અને વ્યવસ્થાઓની મુશ્કેલીઓને નિવારવા આ શહેરમાં આવીને વસે છે. સુખરૂપ જીવન ઓછી સુવિધાઓથી ઓછા પગારમાં પણ બંનેનો વ્યવસાય આમ સરસ કહેવાય, પણ એટલા રૂપિયા અને પોતાના પરિવારની, માતા પિતાની, ઘરના ભાઈ ભાંડુઓ નાના હતા એમની જવાબદારીમાંથી બચત કરીને શહેરમાં રહેવું થોડું મુશ્કેલ ભર્યું, પરંતુ એકબીજાના સાથ અને સહકારથી એ લોકો વિતાવી રહ્યા છે. પ્લાન કર્યો છે, એક આયોજન છે કે પોતાના પરિવારને, એટલે કે પોતાના દીકરા કે દીકરી જે સંતાન આવે તેમના માટે અમુક વર્ષોની બચત બાદ આપણે એમનો જન્મ થાય ત્યારથી લઈને મોટા થાય ત્યાં સુધીની, વધારે નહીં તો પાયાની જરૂરિયાતો પૂરી પાડવા માટે સતત પ્રયાસ અને પ્રયત્ન કરતા રહીશું. આવા સુંદર ભવિષ્યના આયોજન સાથે નાનકડા મકાનમાં જ્યાં એક રૂમ જે ક્યારેક બેડરૂમ બની જાય, ક્યારેક બેઠક રૂમ, એની પાછળ નાનકડું રસોડું અને આગળ એક નાનકડી ઓસરી ધરાવે છે. આવા સુંદર પરંતુ નાનકડા મકાનમાં આ પરિવાર પોતાની ગૃહસ્થી શરૂ કરે છે. હવે જીવનના વળાંકો ક્યાં લઈ જાય છે, સપનાઓ ક્યાં પૂરા થાય છે, આ બધી જ વાતોને માણીશું આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

જીવનનો ગટમાળ શરૂ થઈ જાય છે. માણસને મુશ્કેલીઓ પણ આવે છે, તહેવારો સાથે ખુશીઓ પણ આવે. સુખની ચાવી મળતી રહે તો દુઃખની થોડીક નાની તકલીફો પણ આવે. પરિવારના સંઘર્ષ સાથે પોતાના નાના ભાઈ બહેનોની જવાબદારીને, એમના ભવિષ્યને સિક્યોર કરતાની સાથે જ હવે આ નાનકડો પરિવાર આ નાનકડા શહેરમાં પોતાના બાળકનું આયોજન કરે છે. ઈશ્વરની કૃપાથી સુંદર મજાનો દેવ સમાન રૂપાળો દીકરો પણ આ પરિવારમાં જન્મ લે છે. નાનકડી એમથી આ દુનિયાની અંદર આખા દિવસની દોડધામ, દીકરાની સાર સંભાળ અને આ બધું વહેંચાયેલી કામગીરીમાં આ યુગલ પાર પાડતું રહે છે. એમની પાસે કોઈ સુખરૂપ સમય હોય ને તો એ છે કે રાત્રે મળીને જ્યારે દીકરો સૂઈ જાય ત્યારે મોઢા ક્યારેક લીંબુ પાણી તો ક્યારેક ગળ્યા એક નાનકડા શરબતના પ્યાલા સાથે, તો પછી ક્યારેક બહુ જ થકાવટ હોય તો કોફી સાથે પોતાની નાનકડી ઓસરીમાં બે ખુરશીઓ લઈ અને બંને આયોજન, ભવિષ્યના સપનાઓ, દીકરાની આખા દિવસની ધીંગા મસ્તીની યાદો, શું તોડ્યું છે, શું સાચવ્યું છે અને ભવિષ્યમાં એના માટે શું લાવવાનું છે, આ વાતો કરતા કરતા આખા દિવસનો થાક ઉતારે છે અને નિંદ્રાને વશ થાય છે. જીવનમાં દરેક માણસના સંકલ્પો અને સપનાઓ જુદા જુદા હોય, પણ એની પાછળનો આશય અને ધ્યેય પરિવારનું સુખ અને સંતાનોને એક સુખરૂપ જિંદગી આપવાનું હોય છે. શિવ અને પાર્વતીએ સર્જન કર્યું આ ધરાનું અને ધરા પરની આ સૃષ્ટિનું. એમનો પણ ઉદ્દેશ્ય એ જ રહ્યો કે મારા સંતાનો પોતાના જીવનની સફરને ગમે તેટલી મુસીબતો આવે પણ પાર પાડે હિંમતથી. એમ દરેક માતા પિતા બાળક માટે પણ આવા સપનાઓ જોતા હોય છે. પોતાના જીવનમાં ટુ વ્હીલર લાવતા લાવતા એ લગભગ એમનો દીકરો એ 15-16 વર્ષનો થયો ને ત્યાં સુધી એમને આયોજન નહોતું કર્યું, વિચાર કર્યો હતો, પણ દીકરા માટે રમકડામાં ઇલેક્ટ્રોનિક ચાલતી બાબા ગાડીઓમાં એ બાઇક અને ફોર વ્હીલર પણ લાવી ચૂક્યા હતા. આ સપનાઓ ક્યાં પહોંચે છે એની વાત

દીકરો તો 16 વર્ષનો થઈ ગયો, પણ 16 વર્ષની એની જીવન યાત્રાઓનો સામાન પેલા ખૂણામાં એક નાનકડા પીપમાં સાચવી રાખ્યો. ક્યારેક મોંઘા દાટ રમકડાઓ લઈ આવતા અને દીકરો એક જ રાતમાં રમતા રમતા તોડી દેતો ને, તો એને સાચવીને મૂકી રાખ્યા. ક્યારેક પોતાની કેટલીક વસ્તુઓ, પ્રથમ લાવેલો મોબાઈલ કે જે બહુ જ બચત કરીને 4 મહિનાના બચતના રૂપિયામાંથી લાવેલા અને લગભગ 10 દિવસના અંતે જ એ મોબાઈલને દીકરાએ રમતા રમતા પછાડ્યો અને તૂટી ગયેલો, સાજો પણ ન થઈ શકે. અને બીજો મોબાઈલ તો આવતા બીજા 8 મહિના થયેલા. એ મોબાઈલને પણ એમને એક થેલીમાં પેક કરી અને મૂકી રાખ્યો. દીકરાને કેટલાય રમકડાઓની સાથે જેમ ભણતો આગળ વધતો ગયો તેમ નોટબુક અને ચોપડી ફાડી દે, એને મનગમતો કંપાસ બોક્સ, એનું પહેલું દફતર અને એની હાલત તો તમે જુઓ તો દીકરો એટલો તોફાની. કારણ કે લાડ અને પ્યાર એ જ્યાં સુધી સમજણ ન આવે ત્યાં સુધી દરેક વસ્તુને બગાડી કે તોડી નાખવાની વૃત્તિ ધરાવતા હોય છે. અને આ દીકરાના હાથે તૂટતી વસ્તુઓ પોતાની હોય, પત્નીની હોય કે પછી દીકરાએ પોતે તોડેલી બધી જ વસ્તુઓને

0: નક્કી કરી રાખતા.
1: અરે, એ જ્યારે પાંચમા ધોરણમાં હતો ત્યારે પડોશીના બાળકની, એના દીકરાની એક મોંઘી દાટ પેન એને રમતા રમતા ફેંકી દીધેલી અને પછડાવાના કારણે શાળામાં એ તૂટી ગયેલી. અને એના માતા પિતાએ જ્યારે ઝઘડો કરેલો ત્યારે એમણે એને નવી પેન લાવી આપી એ બાળકને, ત્યારે એ તૂટેલી પેનને પણ એમને એક નાનકડા બોક્સમાં મૂકી રાખેલી. તમને થતું હશે કે આ બધી જ બાબતો એટલે કરતા હશે કે દીકરો મોટો થાય એટલે એને કહેવા થાય કે તે આ તોડ્યું હતું. એવું જ હશે કે કંઈક બીજું? આવો માણીશું આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર પર.

આ તૂટેલી વસ્તુઓનો કબાડ એ સાચવવા પાછળના કોઈ કારણો હોય કે ન હોય, એમને એ દરેકની સાથે એક નોટ અને એક ડાયરીમાં એના પાનાઓમાં આ વસ્તુઓ શા માટે રાખી છે, શિદને રાખી છે એ પણ ટપકાવેલું. માતા પિતા જે અમારી વાતને સાંભળી રહ્યા છે એ સમજી ગયા હશે કે ક્યારે માતા પિતા બાળકને કંઈક શીખવાડવા માટે એનાથી થયેલા કોઈ પણ આવા કામને ન સાચવી રાખે, પણ હા, યાદ સ્વરૂપ એ સાચવી રાખતા હતા. હવે એ વાતને તો આપણે ત્યારે માણીશું કે જ્યારે સાચી વસ્તુનું ભાન થશે, પરંતુ એ પહેલા એમના જીવનમાં કાળક્રમે જ્યારે દીકરો 16 વર્ષનો થયો ત્યારે એમને પોતે પણ બહુ જ સપનાઓ સેવેલી ફોર વ્હીલરની આખી જ વાર્તાને સાચી ન કરી શક્યા, પરંતુ એક સુંદર મજાનું ટુ વ્હીલર લઈ આવ્યા. પોતે પણ ક્યારેક હવે જતા, પેલી બહારની અગાસીમાં તો હવે દીકરો મોટો થયેલો એટલે આ નાનકડા મકાનમાં કેવી રીતે એ બેસી શકે, એટલે એ અગાસીમાં હવે મકાન પણ એમને ખરીદી લીધેલું હોવાથી સીડી એ કાઢી અને ઉપર સુંદર મજાનો એક મોટો બેડરૂમ બનાવેલો અને એની આગળ સુંદર મજાનો ધાબા ઉપર છત ઉપર હિંચકો. એમને એમ કે ક્યારેક ઉપર જઈને બેસીશું, હવે અગાસી તો રહી નથી પણ ત્યાં જઈને વાતો કરીશું, સપનાઓની યાદોની અને આવનારી જિંદગીની થોડીક હળવાશની પળોની. પણ હવે દીકરો ત્યાં રહેતો હતો એટલે એને ડિસ્ટર્બ ન થાય તે માટે તેઓ નીચે જ બેસી રહેતા અને પેલી સીડીના કારણે અગાસી પણ ભૂલાઈ ગયેલી. પણ હા, સૂતા પહેલા પથારીમાં પડ્યા પહેલા એ થોડીક વાતો તો ત્યાં બેઠા બેઠા પણ પોતાના સપનાઓની કરતા રહેતા. જીવનનો ઘટનાક્રમ જ આ છે. ટુ વ્હીલર અને કેટલી મુસીબતથી, કેટલા વિચારોથી, કેટલા પૈસા ધીમે ધીમે ભેગા કર્યા દીકરાના ભણતર પાછળ અને હવે તો એને MBA સુધી પહોંચાડવાનો છે, એનો લક્ષ્યાંક છે, એ માટેની બચત અને આ બધું જ વિચાર કરીને સખત તનતોડ મહેનતથી તેઓ આ અર્થ એટલે કે આર્થિક ઉપાર્જન મેળવતા હતા. આ બધી જ વાતોના ઘટનાક્રમમાં હવે સુંદર અને આમૂલ પરિવર્તન આવવાનું હતું. દીકરો ખરેખર સારા માર્ક્સ લઈ આવ્યો. થોડાક ખર્ચની સાથે આ પોતાના દેશની અને દેશ બહારની યુનિવર્સિટીઓમાં એને એપ્લાય કર્યો અને દીકરાને પણ માતા પિતાથી દૂર નહોતું જવું, એ વાત તો સાચી જ હતી, એટલે પોતાના જ રાજ્યની ટોપ મોસ્ટ યુનિવર્સિટીમાં એને 5 વર્ષના MBA કોર્સમાં એડમિશન મળી ગયું. દીકરો ત્યાં ગયો, એના હોસ્ટેલના ખર્ચ અને આ બધું જ નિભાવવામાં ફરીથી આ દંપતી ઓતપ્રોત થયું. આગળ શું થયું માણીશું આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

દીકરો હવે પાછો આવી ગયો ભણ્યા બાદ સારા માર્ક્સથી, અને એણે બહુ જ સુંદર મજાની પોતાના શહેરથી દૂરના મેગા શહેરમાં એક જોબ પણ શોધી લીધી. હવે માતા પિતાને તો એની સાથે રહેવું હતું, પરંતુ નવી જોબ, મેગા શહેર અને અહીંનો ધંધો અને પોતાની પત્નીની નોકરી છોડીને થોડા ત્યાં પહોંચી શકે એટલે તેઓએ દીકરાને બહારે હૈયે પણ વિદાય કરી. ક્યારેક ત્યાં જઈ આવતા, મેગા શહેરમાં ફાવતું નહોતું પણ એ બધી ચકાચોંધ જોઈને આનંદ થતો હતો. એમને પણ ત્યાં રહેવાની ઈચ્છા એ સતત મનમાં વ્યક્ત થતી હતી. અને રિટાયરમેન્ટના 1.5 વર્ષ બાદ દીકરા પાસે પહોંચ્યા. દીકરાને પણ હવે 2.5 વર્ષ નોકરીને થયા હતા અને બીજા 2 વર્ષમાં તો એને પ્રમોશન મળે તેવા ચાન્સીસ પણ દેખાતા હતા, કારણ કે એની મહેનત ઉત્તમ હતી. આ ચોક્કસથી એ આધુનિક રંગથી રંગાયો હતો. અને આ બધા જ સપનાઓ સાથે આ રિટાયરમેન્ટ લઈ પોતાના કરિયાણાની દુકાનને બંધ કરી અને મેગા શહેરમાં તે જ કરિયાણું જ્યાંથી તે ખરીદતા હતા જથ્થાબંધ, તેના એક શેઠને ત્યાં થોડોક સમય મળે અને સમયમાં ઓતપ્રોત રહેવાય ત્યારે એ

ત્યાં જવાની નાનકડી એ મેગા શહેરમાં નોકરી શોધી લે છે અને પત્નીને પેન્શન સાથે આરામ કરવાની સલાહ સાથે દીકરા માટે એમના ફ્લેટમાં, કે જે ફ્લેટ 3 BHK મોટો, કેટલી એમ્યુનિટીઝ ધરાવતો હતો, ત્યાં વસવાટ કરવા પહોંચી જાય છે. પણ કહે છે ને કે સુખની પળો જીવવાનો મોકો આવ્યો. આ એમ્યુનિટીઝની અંદર સુંદર મજાના હિંચકા હતા, અગાસી હતી, વોકિંગ વે હતો, ત્યાં ગજેબા હતા ગાર્ડનમાં, ત્યાં બેસીને એ સપનાઓની વાતો કરી શકતા. પણ ખબર નહીં, બહેનને અચાનક, એટલે કે આ યુગલમાંના જે પેલા દીકરાની માતા છે એને એક દિવસ બહુ જ તાવ આવ્યો અને આ જ્વરમાં ખબર જ ન પડી કે એમને શું થયું અને બીમારીવશ થવાના કારણે અચાનક એમનું દેહાંત થઈ ગયું. એકલા પડી ગયા પેલા ભાઈ. પણ સપનાઓની વાતો અને બંને જણાની જે યાદગીરીમાં ક્યારેક એમને પણ આવો વિચાર કરેલો કે બેમાંથી એક જતું રહે ને તો એ દીકરા માટે આપણે સુખી જીવનના સપનાઓ સાથે જીવવાનું છે. એ હિંમતને ધગશથી જીવન આગળ વધે છે. વાતને આગળ વધારીશું આ વિરામ બાદ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

પત્નીના દેહાંત બાદ હવે આ ભાઈ પણ પોતાની નોકરીને છોડી દે છે. હા, ઘરના નાના મોટા કામ કરે, દીકરાને મદદ થાય. ને દીકરાએ પણ કહેલું કે આરામ કરો ને. એ એટલો બિઝી રહેતો હતો કે ક્યારે સવારે નીકળે સાંજે આવે ખબર જ ન પડે. ભાઈ બહાર નીકળતા, ગજેબામાં બેસતા, હિંચકામાં ઝૂલતા અને જાણે પત્ની સાથે હોય ને એમ સપનાઓને યાદોને તાજી કરતા. અને દીકરાએ તો આ વર્ષે સુંદર મજાની કાર નોંધાવી. હા, આમ તો પતિ પત્નીના સપનાની જે કાર હતી ને એવા થોડાક ફીચર્સ હતા, પણ એમને જેવી કાર લાવી હતી એવી કાર તો આજના છોકરાઓને થોડી ગમે. એટલે કલરથી લઈને બધી જ વ્યવસ્થાઓ એ દીકરાએ પોતાની રીતે પસંદ કરી અને લઈ આવ્યો. પણ એમને સુખ હતું, ખુશી હતી કે આખરે ફોર વ્હીલરમાં બેસવા મળ્યું અને મારા પરિવારમાં આવી. દીકરી કોઈ હતી જ નહીં એમની, એટલે તિલક કરવા માટે અત્યાર સુધી તો પત્ની જે કામ કરતી હતી એ આ વખતે આ ભાઈએ પોતે કર્યું. અને પોતાની પત્નીનો ફોટો પણ તે કારમાં લઈ અને એ દિવસે પ્રથમ દિવસે મંદિર પણ ગયા. દિવસો બહુ સુંદર છે અને હવે દીકરાને પ્રમોશન મળ્યું છે. ધીમે ધીમે એમને, એટલે કે દીકરાના કહેવાથી, ગાડી શીખવાનું પણ શરૂ કર્યું, જેથી ઘરે એકલા હોય ને ક્યાંક જવું હોય, કોઈ વસ્તુ લાવી હોય તો ગાડી લઈને જઈ શકે. કારણ કે દીકરાને તો હવે પ્રમોશન બાદ કંપનીની ગાડી લેવા અને મૂકવા આવતી હતી. ગાડી ઠીકઠાક આવડી પણ ગઈ હતી, પણ કહે છે ને કે પાર્કિંગ અને આ બધી વ્યવસ્થાઓમાં તકલીફ પડે. અને એમાં પણ એમની સોસાયટી, એટલે કે જ્યાં ફ્લેટ સિસ્ટમ હતી ત્યાં નીચે મલ્ટીલેવલ પાર્કિંગમાં બહુ સાંકળાશ ભરી જગ્યામાંથી પાર્ક કરવું અને બહાર ગાડી કાઢવી એ આ ઉંમરે શીખેલા વ્યક્તિ માટે, અને કદાચ હું તો કહીશ કે કોઈ પણ યુવાન માટે, જો સહેજ ગાફલત કરીએ તો એ ગાડી ક્યાંક ને ક્યાંક સ્પર્શી જાય. એટલી બધી ભીડ હોય છે મેગા શહેરમાં, મેગા સિટીમાં આ પાર્કિંગ વ્યવસ્થાની. આવું જ કંઈક બને છે અને પછી શું થાય છે એ માણીશું આપણે આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

ગાડી તો શીખી લીધી, ચલાવતા પણ આવડી ગઈ, પણ ડરતા ડરતા દર વખતે આ પ્રકારની વ્યવસ્થાઓ કરતા હતા. એક વખત દીકરો થોડો બીમાર પડ્યો અને એમને ખબર હતી કે બીમારી થાય ત્યારે હવે ક્યારે ચૂક નહીં કરવાની, વધારે સમય લેવાનો નહીં. એટલે તુરંત દીકરાને કહ્યું કે બેટા, ભલે તારો ડ્રાઈવર કાલે આવવાનો હોય, આજે રજા છે, પણ હું તને લઈ જાઉં છું. દીકરાને તેઓ બહાર ગેટ પર પહોંચાડે છે અને પછી એ પાર્કિંગમાંથી ગાડી બહાર લઈને આવે છે ત્યારે ગાડીને ત્યાં ઝડપથી નીકાળતા એક પિલર સાથે સહેજ ઘસરકો લાગી જાય છે. બહાર ગાડી આવે છે એટલે દીકરો કહે છે કે પપ્પા, આ શું થયું? તમે ધ્યાનથી નથી ચલાવતા, તમને આવડી ગઈ છે છતાંય આ ઘસરકો થઈ ગયો, કેટલું મોટું નુકસાન થયું, ને હવે આ તો રિપેર નહીં થાય, આ વીમામાં નહીં આવે, અને થોડુંક બેબાકડો થઈ ગયો. એમને કહ્યું કે થઈ ગયું, હવે છોડ ને, એના કરતાં તું ઇમ્પોર્ટન્ટ છે. પણ દીકરાના મનમાં તો પેલી ગાડીનું મહત્વ વધારે હતું, ફોર વ્હીલર ઇમ્પોર્ટન્ટ હતી. આખરે દવાખાને જાય છે અને દીકરાને 3 દિવસની માંદગી બાદ સાજો કરીને લઈ આવે છે. પણ એમને ત્યાં આ ઉંમરે દવાખાનાનો એક બીજો ચેપ લાગી જાય છે અને જેથી 5-1 દિવસ બાદ તેઓ અતિશય બીમાર થઈ જાય છે. બીમાર તો એવા થાય છે કે ત્યારે ધીમે ધીમે એમનો જ્વર વધે છે અને પછી એમના શરીરમાં શ્વાસની તકલીફને અચાનક એક દિવસે સવારે ચક્કર ખાઈને પડી જાય છે. દીકરો પણ કેટલાય દિવસથી પહેલાં ફોર વ્હીલરની ઘટના બાદ એમની સાથે થોડાક જાણે દુઃખી થયો હોય એમ વાતચીત પણ ક્લિયરલી કરતો નથી. સવારે જાય છે અને સાંજે આવે છે. આ ઘટના બની હતી લગભગ 11 વાગે અને એ જ્યારે બપોરે 4-5 વાગે કામવાળા બેને કહ્યું કે ઘર ખોલતા નથી કાકા, તો ત્યારે એ ઘરે આવે છે અને જુએ છે કે પપ્પા તો બેભાન થઈ ગયા છે, ઢીલો થઈ જાય છે. એમને દવાખાને લઈ જાય છે, ટ્રીટમેન્ટ શરૂ થાય છે અને ડૉક્ટર

કહે છે કે ખબર નથી, બીમારી તો છે જ, પણ એમનામાં જે જીવવાની ધગશ અને જોમ પણ નથી રહ્યા, અને એટલે જ એમને કેટલાય દિવસથી પોષક તત્વો સભર ખોરાક પણ નથી લીધો. અને એવું લાગે છે કે રિકવરી તો કદાચ નહીં જ થાય, પણ આવું ને આવું રહેશે ને તો એ 6-12 મહિનાથી વધારે જીવનને પણ નહીં ટકાવી શકે. હવે શું થયું, શા માટે આ બધા પ્રશ્નો બન્યા, એની નાનકડી વાત પણ વિરામ બાદ કરીશું. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો આરજે એઆર સાથે રેડિયો પાલનપુર.

બીમાર થવાથી અને અશક્તિના કારણે ધીમે ધીમે ધીમે છઠ્ઠા દિવસે તે કોમામાં ચાણે જતા રહ્યા હોય તેમ બેભાન થઈ જાય છે. દીકરાને પણ અહેસાસ થાય છે કે પપ્પાને એકદમ શું થઈ ગયું, મારી કોઈ પેલી વાતથી તો ખોટું નથી લાગ્યું ને. વાસ્તવમાં વાત પણ સાચી જ હતી. ફોર વ્હીલરના સપના જિંદગી પર જીવ્યા, દીકરાને આગળ વધાર્યો અને આજે એક નાનકડા ઘસરકાથી દીકરાને એટલું લાગી આવ્યું કે એણે એની પાછળની હેતુ મનસાની બાબતને ગણકારી નહીં અને લગીર થોડાક ઊંચા અવાજે વળી લીધું હતું પોતાના પિતાને. અને આ પરિસ્થિતિ સર્જાઈ હતી. ડોક્ટરે કહ્યું કે હવે તમે અહીંયા નહીં આવો તો ચાલશે, કારણ કે જેવા સાજા થશે, ભાનમાં હશે તો અમે તમને કહીશું, પરંતુ તમે ઘરે જઈને કોઈ એવી એમની યાદગીરી વાતો કે એવી લઈ આવો, કોઈ ડાયરી હોય, કોઈ મોબાઈલમાં એમના રેકોર્ડિંગ હોય, ગીતો હોય, તો એ સંભળાવવાથી ફરક પડી શકે, કારણ કે જીવવાની જીજીવિષા જ આ વ્યક્તિમાં હવે રહી નથી. દીકરો ઘરે આવે છે, શોધતા શોધતા ખૂણામાં પોતાની મમ્મી અને પપ્પાના રૂમમાં એક નાનકડો પીપ જેવો પટારો છે એ જુએ છે, ખોલે છે, આશ્ચર્ય પામે છે કે કેટલી બધી વસ્તુઓ કે જે બધે જ બધી એને તોડી હતી એ પડી હતી. ફરીથી એનું મન ખાટું થાય છે કે મારા મમ્મી પપ્પાએ આ બધી વસ્તુઓ કે જે મેં તોડી હતી એ સાચવી રાખી છે, શા માટે? પણ ત્યાં એના હાથમાં એક નાનકડી ડાયરી આવે છે. ડાયરીના પાના ઉથલાવતા જાય છે ત્યારે એ સમજે છે કે કેટલીક વસ્તુઓ બહુ મહેનતથી, સાચી જ રીતે, બહુ બચતથી લાવેલી અને એમના દીકરાએ તોડેલી, ત્યારે એની ઘટનાના ક્રમમાં નીચે લખ્યું છે કે આજે મારા દીકરાએ આ વસ્તુને જ્યારે પછાડી, એટલે કે મારા મોંઘા દાટ પહેલી વખતે મારી પત્નીએ મને ગિફ્ટમાં દિવાળી પર આવેલા એ ચશ્મા કે જ્યારે એ તૂટી ગયા ને, ત્યારે મને અહેસાસ થયો અને આ વસ્તુ મેં એટલે સાચવી છે કે પહેલી વખતે દોડીને આવીને મને ભેટ્યો હતો અને એના ભેટવામાં ચશ્મા તૂટે તો શું ઇમ્પોર્ટન્ટ છે? તો શું એ વાતનું ઇમ્પોર્ટન્ટ છે કે ચશ્મા તૂટે કે મને ભેટ્યો? મારા માટે તો એ ભેટ્યો ને, એ વાત ઇમ્પોર્ટન્ટ છે. એક નાનકડો કંપાસ બોક્સ જૂનો કે જે એને બે જ દિવસમાં તોડી નાખેલો, જેના ઉપર પ્લાસ્ટિકના ડ્રોઈંગ અને કાર્ટૂનના ચિત્રો હતા 3D ઇમેજમાં, એની પાછળ લખ્યું હતું કે આજે મને શિખામણ મળી કે મારા દીકરાને છે ને 3D ને કાર્ટૂન ગમતા નથી, આવું કામ ફરીથી નહીં કરવાનું. એને છે ને સ્પોર્ટ્સ કાર વાળી વસ્તુ ગમે છે. ક્યાંય એમને વસ્તુને તૂટવાનું દર્દ નહીં, પરંતુ શીખવા મળેલું લાગણી ને પ્રેમની વાતો લખેલી. એક નાનકડી પેન કે જે એને યાદ આવે છે કે બીજા મિત્રની તોડી હતી, એ પણ સાચવેલી ને એની નોટ્સમાં પપ્પાએ લખેલું હતું અને મમ્મીએ પણ ટાંક્યું હતું કે દીકરાએ આજે એ વસ્તુનું અમને ભાન કરાવ્યું કે અમે હજુ સુધી એને મોંઘી વસ્તુઓ લાવી નથી શક્યા, એટલે એ સમજી નથી શકતો કે શા માટે આ વસ્તુઓ ન તોડવી અથવા તો તૂટી જાય ત્યારે કરસી ખાતર પણ સોરી કહેવું જોઈએ. આવી ઉમદા વાતોનો અર્ક જાણીને બધી જ વસ્તુઓને ભેટી પડે છે. એમાંની કેટલીક 4 અને 5 વાતો કે જ્યારે ચાલતા શીખ્યો, જ્યારે પહેલી વખતે સાયકલ પરથી પડી ગયો, ત્યારે એના પેન્ટ અને શર્ટ જે લસરકાથી ફાટી ગયેલા, બધી વસ્તુઓ લઈને હોસ્પિટલ જાય છે. અને પછી શું માણીશો? વિરામ બાદ. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

94.4 FM રેડિયો પાલનપુર કમ્યુનિટી રેડિયો સ્ટેશન. મિત્રો, જિંદગીમાં હંમેશા આપણે સાંભળતા આવીએ છીએ કે કોઈ પણ કાર્ય એકલા હાથે સફળ પાર થતું નથી, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે. પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે. આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ. અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું શૂન્ય છું પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે. ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે. બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર. સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શહેર નો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેરની પોતાની ઓળખ, આ શહેરની પોતાનું ટેલેન્ટ, યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાનના પ્રચાર પ્રસારના તમામ કાર્યક્રમ સાથે સમુદાયની તમામ અવાજને વાચા આપતું એકમાત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छे के कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે। પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે, એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: અલે સુરેશ, હું આ ભણા સર બેઠો બેઠો.
1: આવો આવો કાકા, હું રેડિયો પાલનપુર સાંભળું છું.
0: રેડિયો પાલનપુર? રેડિયો પાલનપુરમાં વળી જુઓ આવા ભાઈ.
1: હા, રેડિયો પાલનપુર. રેડિયો પાલનપુરમાં ખૂબ ગજબની માહિતી આવે છે. એમાં આપણી કૃષિને લગતી માહિતી, નવી નવી સરકારી યોજનાઓની માહિતી, કાર્યક્રમો, અવનવી રસપ્રદ વાર્તાઓ, અને વળી કાકા તમારા જમાનાના ગીતો તો ખરા જ.
0: અરે વાહ સુરેશ, અલે પણ મને એ તો સંભળાય, જો થાય છે આ બધું કેવી રીતે સંભળાય છે એ તો મને કહે તું યાર.
1: અરે કાકા આવો, હું તમને મોબાઈલમાં બધું જ શીખવી દઈશ, કઈ રીતે સાંભળવું તે. અને હા, તમે પણ સાંભળતા રહો અને બીજાને પણ સંભળાવતા રહો. રેડિયો પાલનપુર.
2: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર અવાજ રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: Subscribe.
1: Subscribe.
2: Subscribe.
0: Subscribe.
2: कुछ ना कहो बस सब्सक्राइब
1: कर दो यार सब्सक्राइब
2: प्लीज प्लीज
3: बोलो ना प्लीज सब्सक्राइब प्लीज
1: हेलो हाय नमस्कार दिस इज आरजे अंजलि वेलकम टू माय शो सॉन्ग्स महफिल हाँ गीतोनो एवो सफर जेमा एवा गीतोनी वातो थशे एवा गीतो आजे सांभळवा मळशे जे गीतो आ समयनी धारामां क्यां खोवाई गया छे हाँ मूवीज ज्यारे आवे छे त्यारे ना गीतो बहु फेमस थाय छे परंतु ज्यारे मूवीज ओल्ड थई जाय छे एटले के समयनी एले पार पहोंची जाय छे त्यारे एना गीतो पण क्यांक ने क्यांक भूलाई जवाय छे હા ક્યાંક આપણે સાંભળી લઈએ છીએ પરંતુ રોજિંદા જીવનમાં લાઈક વારંવાર સાંભળવા નથી મળતા અને આવા જ ગીતો હું તમારી માટે લઈને એટલે શોધીને લઈને આવતી હોઉં છું આજનું જે ફર્સ્ટ સોંગ છે એ કંઈક આવું છે હા મૂવી તમે સાંભળ્યું હશે મૂવીનું નામ છે અફલાતૂન અને આ મૂવી એવું છે જેમાં અક્ષય કુમારના ડબલ રોલ આપણને જોવા મળે છે મૂવી 1997માં રિલીઝ થયું હતું જેમાં ઉર્મિલા માતોંડકર અને અક્ષય કુમારની જોડી જોવા મળે છે પરંતુ ટ્વિસ્ટ એ છે કે આમાં અક્ષય કુમારના ડબલ રોલ છે યસ

મૂવી બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે અને એવું કહેવાય ને કે ડબલ રોલ છે, એમાંથી એક સારો છે વ્યક્તિ અને એક વિલન બતાવ્યો છે. પરંતુ આ મૂવીમાં શું થાય છે ને કેવું થાય છે એ તો જોવાનું રહ્યું, કેમ કે જો તમને મોકો મળે તો આ મૂવી જરૂરથી જોજો. બટ આપણે વાત કરી રહ્યા છીએ સોંગની. આ સોંગ સાંભળીને તમને એક તો કંટાળો નહીં આવે, એના જે બીટ્સ છે એ સાંભળીને તમને બહુ મજા આવશે, અને સોંગના જે લિરિક્સ છે એ પણ ગજબ છે. યે ખબર છપવા તો અખબાર મે, પોસ્ટર લગવા તો બજાર મે. યસ યસ, અને આ સોંગની વાત ચાલી રહી છે તો ચાલો ને આ સોંગ આપણે સાંભળી જ લઈએ. લેટ્સ પ્લે અવર ફર્સ્ટ સોંગ.

હાય નમસ્કાર, વેલકમ અગેન. ધીસ ઇઝ આરજે અંજલી અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલપુર. એમાં સોંગ્સ મહેફિલ મારો શો છે અને આપણે એવા એવા સોંગ્સ લઈને આવીએ છીએ જે ક્યાંક ને ક્યાંક ખોવાઈ ગયા છે. યસ, હવે હું જે સોંગ વિશે વાત કરવાની છું એ જે મૂવીનું છે, એ મૂવીનું નામ છે મેં ખિલાડી તું અનાડી. યસ, આ મૂવીનું ટાઇટલ સોંગ પણ બહુ મસ્ત છે, પરંતુ સાથે સાથે આમાં એક રોમેન્ટિક સોંગ છે અને એ સોંગ જ્યારે આવ્યું હતું ત્યારે એટલું હિટ ગયું હતું. એ સોંગનું નામ છે ચુરા કે દિલ મેરા ગુરિયા ચલી. યસ યસ, અને આ સોંગ તમે પણ અવારનવાર સાંભળ્યું હશે. ઘણા બધા એવા ડાન્સ કોમ્પિટિશનના શો ચાલતા હોય છે એમાં પણ અવારનવાર આપણે આ સોંગ સાંભળતા હોઈએ છીએ, પરંતુ રેડિયો પર આ સોંગ હું ફરીથી મૂકું છું તમારી માટે જેથી તમને પણ તમારા એ 90s નો જમાનો ફરી યાદ આવી જાય. 1994માં આ મૂવી રિલીઝ થયું હતું, જેમણે આ સોંગ ગાયું છે એટલે કે અલકા યાજ્ઞિક અને કુમાર શાનુ. આ બંનેની જોડીએ ઘણા બધા એવા સોંગ્સ છે જે સાથે ગાયા છે અને એ સોંગ્સ ઘણા હિટ પણ ગયા છે. મૂવીમાં જે હીરો અને હિરોઈન છે એટલે કે અક્ષય કુમાર એન્ડ શિલ્પા શેટ્ટી. યસ, અને બંનેની જોડી હોય એટલે સોંગ તો મસ્ત હોવાનું જ. તો ચાલો હવે આ સોંગની વાત થઈ ગઈ છે તો લેટ્સ પ્લે અવર સેકન્ડ સોંગ ચુરા કે દિલ મેરા ગોરિયા ચલી.

હેલો, હાય, નમસ્કાર. ધીસ ઇઝ આર જાંજલી. વેલકમ અગેન. આપણે સાંભળી રહ્યા છીએ રેડિયો પાલમપુર 90.4 FM પર સોંગ્સ મહેફિલ. હવે થર્ડ જે સોંગની હું વાત કરવાની છું એ મૂવીનું નામ છે દિલ વિલ પ્યાર વ્યાર. યસ, એ નહીં દિલ વિલ પ્યાર વ્યાર મેં ક્યાં જાનો રે, ના ના ના, આ એ સોંગ નથી, આ એ મૂવીનું નામ છે. અને મૂવી જે 2002માં રિલીઝ થયું હતું, આ એક રોમેન્સ અને મ્યુઝિકલ મૂવી છે. અને આ મૂવીમાં એક સુંદર સોંગ છે, સોંગનું નામ છે

નામ. યસ, અને આ સોંગ મેં ઘણા સમય પહેલાં સાંભળ્યું હતું, પરંતુ આજે તમારી માટે જ્યારે શોધતી હતી કે કયા એવા સોંગ્સ છે જે આપણે અવારનવાર હમણાં સાંભળતા નથી અથવા તો આપણને સાંભળવા મળતા નથી, એમાંનું એક આ સોંગ મને ગમ્યું. અને આ સોંગમાં જે હીરો છે એટલે કે માધવન, એન્ડ જે હિરોઈન છે એટલે કે નમ્રતા શિરોડકર. હવે આ જે સોંગ છે એ 2002 દિલ વિલ પ્યાર વ્યાર મૂવી રિલીઝ થયું એની સાથે જ રિલીઝ થયેલું. આમાં જે મ્યુઝિક ડાયરેક્ટર છે એટલે કે આર ડી બર્મન, અને જેમણે ગાયું છે લતા મંગેશકરજી. તો ચાલો, હવે આ સોંગની વાત થઈ ગઈ છે તો ચાલો આજનું આ થર્ડ સોંગ પણ સાંભળી લઈએ. ક્યા જાનું સજન હોતી હૈ ક્યા ગમ કી શામ.

હેલો, હાય, નમસ્કાર, વેલકમ અગેન. હવે એ સોંગ લઈને આવી ગયું છું તમારી માટે, જે તમે શ્યોર એક વાર તો સાંભળ્યું હશે. યસ, સોંગ છે મુકાલા મુકાબલા હોગા હો લેલા. યસ, હા. અને આ સોંગ એટલે કે આ સોંગ જ્યારે પણ સાંભળીએ, આપણને પ્રભુ દેવાના એ સ્ટેપ્સ યાદ આવી જાય, ડાન્સ મૂવ્સ યાદ આવી જાય, અને સોંગના દ્રશ્યો પણ યાદ આવી જ જાય. આમાં પ્રભુ દેવા અને નગમાજીની જે એક્ટિંગ છે સોંગમાં એ પણ, અને જે ડાન્સ સ્ટેપ બતાવ્યા છે, બધું જ આપણને ફરીથી રિમાઇન્ડ થઈ જાય એવું આ સોંગ છે. સોંગ જે મૂવીનું છે એ કલધન મૂવી છે, અને એ 1994માં રિલીઝ થઈ હતી. એમને જે ડાયરેક્ટર છે એસ શંકર, અને એમના મ્યુઝિક જે એમને આપ્યું છે એટલે કે એ આર રહેમાન. અને જ્યારે એ આર રહેમાન જેવાનું સોંગ હોય, મ્યુઝિક હોય, ત્યારે તો પછી શું પૂછવાની વાત. યસ, એટલે કે આ સોંગ એ તમારી માટે એક 100% પેકેજ છે કે તમે એકવાર સાંભળો એટલે તમને સ્ફૂર્તિ ના હોય શરીરમાં તો પણ આવી જવાની, અને તાજગીથી તમે છવાઈ જાય એટલે તમારામાં એક જુસ્સો આવી જાય એવું આ સોંગ છે. તો ચાલો હવે સોંગનું આ વાત કરી રહ્યા છીએ. અને આ મૂવી, યસ, આ મૂવી જ્યારે બન્યું હતું ત્યારે એનું 3 કરોડ જેટલું બજેટ હતું. ઇવન આ મૂવી તમિલ લેંગ્વેજમાં હતું. સો મૂવી રિલીઝ થયું, એમાં જેમણે જેમણે કામ કર્યું એમાં પ્રભુ દેવા, નગમાજી, વાદીવેલુ, ધન એસપી, બાલા સુબ્રમણ્યમ, ધન બાલકુમારમ અને ગિરીશ કર્નર, એવા બીજા ઘણા મોટા ઉચ્ચ લેવલના કલાકારો આ મૂવીમાં હતા. આ મૂવી તમે હમણાં પણ જોઈ શકો છો, એક પ્રાઇમ વિડીયો છે એમાં પણ હમણાં છે. એટલે તમે જો મૂવી ના જોયું હોય, તમને ઈચ્છા હોય મૂવી જોવાની, તો તમે જોઈ શકો છો. પરંતુ આપણે સોંગની વાત કરી રહ્યા છીએ એટલે ચાલો હવે સોંગ સાંભળવાનો સમય આવી ગયો છે. લેટ્સ પ્લે અવર સોંગ. Mukala, yes.

હેલો હાય નમસ્કાર, વેલકમ અગેન. ધીસ ઇઝ આરજે અંજલીને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર સોંગ્સ મહેફિલ. તમારા માટે નેક્સ્ટ જે સોંગ લઈને આવી ગયું છે, એ સોંગ સાંભળીને તમને રિયલી એ એરામાં તમે પહોંચી જશો, એવા યાદોના સફરમાં તમે પહોંચી જશો જ્યાંથી તમને પાછું આવવાનું બિલકુલ મન નહીં થાય. યસ, આ સોંગ્સ છે જેવું 1989માં રિલીઝ થયેલું મૂવી પરિંદા, જેમાં આ સોંગ જેમને ગાયું છે એટલે કે આશા ભોસલેજી અને સુરેશ વાડકરજી. આ સોંગમાં જે હીરો અને હિરોઈન છે એટલે કે અનિલ કપૂર અને માધુરી દીક્ષિત. તમને આટલું બધું જણાવ્યા પછી તમને આઈડિયા આવી ગયો હશે કે હું કયા મૂવીની વાત કરું છું. પરિંદા મૂવીનું આ જે સોંગ છે એનું નામ છે

ઠી યસ. અને જ્યારે આપણે આ સોંગ સાંભળીએ ત્યારે એક અલગ જ માહોલમાં આપણે પહોંચી જતા હોઈએ છીએ. અને આ માહોલમાં તમે હો એટલે મારે કોઈ દખલગીરી કરવી નથી, એટલે હું હવે પ્લે કરવા જઈ રહી છું આ સોંગ. લેટ્સ પ્લે.

હેલો, હાય, નમસ્કાર, ધીસ ઇઝ અર્જનજલી. વેલકમ અગેન. આપણે સાંભળી રહ્યા છીએ સોંગ્સ મહેફિલ. એક મૂવી આવ્યું હતું ઇન 2001. મૂવીનું નામ હતું લજ્જા, જેમાં આપણે કાસ્ટ જોવા જઈએ તો એક તો અજય દેવગન છે, ધેન મનીષા કોઈરાલાજી છે, માધુરી દીક્ષિત છે અને જેકી શ્રોફ છે, એવા ઘણા બધા બીજા પણ કલાકારો છે, આમાં રેખાજી પણ છે. હવે મૂવીનું જે આપણે સ્ટોરી સમજવા જઈએ તો મૂવી બેઝ મહિલાઓ પર છે. લાઈક એ કઈ કઈ પરિસ્થિતિઓમાં અને અલગ અલગ જગ્યાઓમાં એ કઈ કઈ પરિસ્થિતિઓમાં રહે છે, કેવી રીતે સ્ટ્રગલ કરે છે, કેવી રીતે બહાર આવે છે, એટલે દરેક જગ્યા ઉપર મહિલાઓની જે સ્થિતિ છે એને દર્શાવવામાં આવી છે. લજ્જા મૂવી જો તમે એકવાર ન જોઈ હોય તો તમારે શ્યોરલી જોવી જોઈએ. પરંતુ આ મૂવીમાં એક સોંગ છે જે એક પાર્ટી હોય છે એમાં ગાવામાં આવે છે અને જે ગાય છે એટલે કે જેમને આ સંગીત આપ્યું છે એ તો અનુરાધા શ્રીરામ, એમનું અવાજ છે, એમને આ ગીત આપ્યું છે અને ગીતનું નામ છે આ જાય.

યસ, આ થોડું તડકતું ભડકતું સોંગ મને લાગ્યું કે બહુ સ્લો સ્લો સોંગ આપણે સાંભળી રહ્યા છીએ, તો ઇન બિટવીન ધેમ તમને એક એવું સોંગ સંભળાવું જે એ સમયમાં પણ પાર્ટી વાર્ટીમાં વગાડતા હોઈએ એવા સોંગ્સ હતા. એટલે આપણે બહુ પહેલેથી એવા બધા સોંગનું કલેક્શન રાખતા હોઈએ છીએ. એવું નથી કે ફક્ત આ સમયમાં જ તડકતા ભડકતા સોંગ આવ્યા છે, બટ ઇન દેટ

પણ આપણે એવા સોંગ સાંભળતા હતા. 2001માં આવેલું આ સોંગ, જેમાં જે ડાન્સ મુવમેન્ટ જેમને બતાવ્યા છે, એટલે કે ઉર્મિલા માતોડકર, અને જોઈએ હોય એટલે તમને એમના ફેસ એક્સપ્રેશન જોવાની વધારે મજા આવશે. જો તમે આ સોંગ ન સાંભળ્યું હોય તો લેટ્સ પ્લે અવર નેક્સ્ટ સોંગ.

હેલો, હાય, નમસ્કાર, વેલકમ અગેન. ધીસ ઇઝ આરજે અંજલી. ને આજે આપણે સાંભળ્યું સોંગ્સ મહેફિલ, અને એવા એવા સોંગ્સ મેં આજે તમારી સમક્ષ લઈને આવી જે ક્યાંક ને ક્યાંક ખોવાઈ ગયા હતા અને ફરીથી આજે આપણે સાંભળી લીધા. તમને કેવા લાગ્યા જરૂરથી કહેજો, અને તમને આ આજે હું શોધી શોધીને લાવું છું સોંગ્સ, એ ગમે છે કે નહીં જરૂરથી કહેજો. આ શો તમને કેવો લાગે છે અને આ મારી પહેલ કેવી લાગે છે એ પણ મને જણાવજો. તમારી પાસે કોઈ એવા જૂના ગીતો હોય કે તમને લાગે કે હા આ પણ આપણે રેડિયો પર વગાડવા જોઈએ તો મને એ પણ મોકલી આપજો. અમારા વોટ્સએપ નંબર 9592966888 પર. હા, અને આ શોના પ્રતિભાવ મોકલવાનું ભૂલતા નહીં. હું આરજે અંજલી હવે વિદા લઉં છું. નેક્સ્ટ ટાઈમ ફરીથી મળીશ તમને, પરંતુ જતાં જતાં આપણે ફરીથી એક મસ્ત મજાનું સોંગ સાંભળતા જઈએ. મસ્ત રહો, વ્યસ્ત રહો, ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

ચુલબુલી અંજલી સફર કરાવતી મસ્ત મોજીલી અંજલી સાથે સફર વિથ અંજલી ને માણવા ઈચ્છતા હો તો આજે ટ્યુન કરો મંડે વેનસડે અને ફ્રાઈડે સફર વિથ અંજલી આરજે અંજલી ના સફર સાથે મસ્ત રહો વ્યસ્ત રહો સાંભળતા રહો રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે

અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો બાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 9512-96-88 9512-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું 9512-96-88 9512-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

રેડિયો પાલનપુર કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. મિત્રો, જિંદગીમાં હંમેશા આપણે સાંભળતા આવીએ છીએ કે કોઈ પણ કાર્ય એકલા હાથે સફળ પાર થતું નથી, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે. પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે. આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ. અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું,

શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે. ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે. બસ તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર. સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર અવાજ રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 9512-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-9966-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-9966-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: કે શેર શાયરી
1: અથવા તો તમે કંઈક લખતા હોય સાહિત્ય સાહિત્યમાં વાર્તાઓ તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો પરંતુ હા એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ મસ્ત રહો વ્યસ્ત રહો સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર